નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુરની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-12-96-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે

0: જોડાઓ એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-96-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-96-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए कि कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે, પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: અલે સુરેશ, હું આ ભળા સર બેઠો બેઠો.
1: આવો આવો કાકા, હું રેડિયો પાલનપુર સાંભળું છું.
0: રેડિયો પાલનપુર? રેડિયો પાલનપુર માં વળી જુઓ આવા ભાઈ.
1: હા, રેડિયો પાલનપુર. રેડિયો પાલનપુર માં ખૂબ ગજબની માહિતી આવે છે. એમાં આપણી કૃષિને લગતી માહિતી, નવી નવી સરકારી યોજનાઓની માહિતી, કાર્યક્રમો, અવનવી રસપ્રદ વાર્તાઓ, અને વળી કાકા તમારા જમાનાના ગીતો તો ખરા જ.
0: અરે વાહ સુરેશ, અલે પણ મને એ તો સંભળાય, જો થાય છે આ બધું કેવી રીતે સંભળાય છે એ તો મને કહે તું યાર.
1: અરે કાકા આવો, હું તમને મોબાઈલમાં બધું જ શીખવી દઈશ, કઈ રીતે સાંભળવું તે. અને હા, તમે પણ સાંભળતા રહો અને બીજાને પણ સંભળાવતા રહો. રેડિયો પાલનપુર.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: रेडियो पालनपुर।
1: नमस्कार श्रोता मित्रों, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર। કમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે। આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને

0: સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે. માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવાની આ શૃંખલામાં આપણે અત્યારે ત્રીજા અધ્યાયમાં છીએ. ત્રીજા અધ્યાયનો 9મો શ્લોક આપણે જે વખતે જોતા હતા એ વખતે આપણે એમ જોયું કે લોકો એમ કર્મ બંધન. આજે જગત છે આખું, સૃષ્ટિ જે છે આખી, હું ને તમે જે છીએ, એ બધાને કર્મ બંધન નડે છે, સિવાય કે એ કર્મો યજ્ઞાર્થ કરવામાં આવેલા હોય. શબ્દો હતા યજ્ઞાર્થાત કર્મણા અન્યત્ર, યજ્ઞ માટે કરવામાં આવેલા કર્મો સિવાયના બધા જ કર્મ તમને બાંધનારા છે. એટલે જગત કર્મોથી બંધાયેલું છે. આવી વાત કરી હતી અને યજ્ઞ કહેતી વખતે એમણે મુક્ત સંગ શબ્દ વાપર્યો હતો. એની અંદરની આસક્તિ છોડી દો એટલે કર્મ યજ્ઞ કર્મ થઈ ગયું કહેવાય. આપણી આખી સંસ્કૃતિ એક રીતે યજ્ઞીય સંસ્કૃતિ કહેવાય છે, યજ્ઞ સંસ્કૃતિ કહેવાય છે. આપણે સંસ્કૃતિમાં યજ્ઞને મહત્વ આપ્યું છે, જીવનને પણ યજ્ઞ માન્યો હોય એ પ્રકારના વિધાનો આપણને જોવા મળશે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિને જો સમજવી હોય તો યજ્ઞને સમજવો પડે. ભૂલ ત્યાં થાય છે કે જ્યાં આપણે હોમ હવનને યજ્ઞ સમજી બેસીએ છીએ અને એના બધા નામ છે, એનું પોતાનું સ્થાન છે, વાત જુદી છે, આપણે એની વાત અત્યારે કરવી નથી. પણ જુદા જુદા પ્રકારના મોટા મોટા યજ્ઞો થતા હોય, જેની અંદર હોમ હવન થતા હોય, કર્મકાંડ આદિ ચાલતું હોય, આ યજ્ઞનો માની લો કે એક પ્રકાર છે. પણ યજ્ઞ એટલે એટલું જ છે એમ જો માની લેવામાં આવે તો ભૂલ ભરેલું થઈ જાય. આગળના શ્લોકમાં કહ્યું એમ મુક્ત સંગત સમાચર, મુક્ત સંગત થઈને આચરણ કરીશ તો એ જે કઈ કર્મ કરવામાં આવ્યું એ યજ્ઞ કર્મ થઈ જશે. આપણે છેલ્લે છેલ્લે આ 9મા શ્લોકની સમજૂતી કરતી વખતે આ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. ગીતા સમજાવે છે, સરસ મજાનો શ્લોક છે 10મો. કૃષ્ણ કહે છે કે સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. પ્રજાપતિએ જે વખતે વિશ્વનું સર્જન કર્યું તે વખતે, એટલે આપણે પાછળ જતા જાઓ, જગતનું સર્જન થયું ત્યારથી માંડીને જગતનું સર્જન જે થયું એની બાબતમાં જુદા જુદા જુદા મતમતાંતરો હોઈ શકે. વૈજ્ઞાનિકો જુદી રીતે એને ઓળખાવવાનો પ્રયત્ન કરે, બાઇબલ કે કુરાન એને પોતાની રીતે જગતના સર્જનને ઓળખાવવાનો પ્રયત્ન કરે, આપણા ધર્મશાસ્ત્રો એને જુદી રીતે ઓળખાવવાનો. તેમ કરતી વખતે આપણે એક વાતને ધ્યાનમાં લઈએ છીએ કે પેલા બધું શૂન્ય હતું એની અંદરથી જગતનું સર્જન થયું એવી એક સંકલ્પના સાથે. ખરેખર તો માનવ સૃષ્ટિ ત્યારે શરૂ થઈ કહેવાય જ્યારથી એની સંસ્કૃતિ શરૂ થઈ હોય. પશુની જેમ જન્મ થયો અને પશુની જેમ મરી ગયા એને આપણે માનવ સૃષ્ટિ ના કહી શકીએ. માનવ શબ્દનો જ અર્થ છે મનોહો અપત્યમ પુમાન, મનુનું સંતાન તે માનવ. મનુ કોણ? તો કે જેને માણસને માણસ તરીકે જી. સંસ્કૃતિની શરૂઆત જે થઈ એને આપણે સૃષ્ટિની શરૂઆત કહીશું. ત્યાંથી માણસ માણસ બન્યો, ત્યાંથી માનવ માનવ બન્યો.

બાકી પશુની જેમ જિંદગી જીવે. આજે પશુની જેમ જિંદગી જીવે છે લોકો. એમને માનવ કહેવા કે કેમ એ પ્રશ્ન ઉભો થાય, થવો જોઈએ. તો આ જે શ્લોક છે એમ કહે છે કે જે વખતે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે, એટલે માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી

तो मानव सृष्टि की शुरुआत, मानव संस्कृति की शुरुआत, मनुष्य ने मनुष्य तरीके केवी रीते जीववू एनी समानता उभी थाय त्यारथी मनुष्य ने सृष्टि की शुरुआत थी एम मानी ने अपने चालीए। तो कहसे के प्रजापतिए, प्रजापति एटले सृष्टा, सर्जन करनार, सर्जक, आदि सर्जक, एने जगत नु सर्जन कर्यु, एने मानस ने मानस बनाव्यो। तो जे वखते जगत नु सर्जन आ सर्जके कर्यु ते प्रजापति, एने जगत नु सर्जन कर्यु तो ए वखते मनुष्य ने शू कह्यु के जो आ जगत मा तू एकलो नथी, तारी साथे यज्ञ छे, सह यज्ञ आ प्रजा सृष्ट्वा, प्रजा ने सर्जन करू तो सह यज्ञ, यज्ञों सहित एनु सर्जन करू। इतने संस्कृति ना सर्जन ने साथे सर्जन थयू। आजकल नहीं, એમાં શું જોઈશે શું નહીં જોઈશે એ વાતની નો સવાલ જ પેદા ના થાય, કારણ કે જ્યારથી સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારથી યજ્ઞની શરૂઆત થઈ। ફરી ફરીને આપણે સમજવું જોઈએ કે સૃષ્ટિની જતા હોઈએ ત્યારે સંસ્કૃતિની શરૂઆત થઈ, એમ આપણે સમજવું જોઈએ। તો સંસ્કૃતિની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી યજ્ઞ એની સાથે છે, અને તમે શું કરતા હતા, ઈશ્વરે એનું સર્જન કર્યું છે। ભગવાને જે વખતે પ્રજાનું સર્જન કર્યું, પ્રજાનું એટલે માનવોનું સર્જન કર્યું, ત્યારથી યજ્ઞનું સર્જન થયું છે। સહ યજ્ઞ પ્રજા સૃષ્ટવા, યજ્ઞ સહિત પ્રજાનું સર્જન કર્યું। એટલે ખરેખર તો આમ જોવા જઈએ તો યજ્ઞ સહિત પ્રજા એમ કહેતા પહેલો યજ્ઞ આવે। સર્જન કરીને આ પરબ્રહ્મ તત્વ જે હતું, જે બ્રહ્માજી હતા કે જે કોઈ આપણે સ્વીકારીએ, તે આદિ સર્જક સૃષ્ટિનો, સંસ્કૃતિનો, એણે સૌથી પહેલા એમ કહ્યું અનેન પ્રસવિષ્ય ધ્વમ, યજ્ઞ સાથે એનું સર્જન કર્યું અને એને કહ્યું કે તારી વૃદ્ધિ થાવ, આ પ્રજાની વૃદ્ધિ થાવ, વૃદ્ધિ થાવ એટલે પ્રગતિ થાવ, વિકાસ થાવ, પણ એકલો એકલો વિકાસ નહીં થાય, યજ્ઞ સહિત વિકાસ થાય। અનેન પ્રસવિષ્ય ધ્વમ, આના વડે તમારો વિકાસ થાય એમ હું ઈચ્છું છું, અનેન પ્રસવિષ્ય ધ્વમ, અને આજ તમને ઇષ્ટ ભોગ આપનાર બને, એશ વસ્તુ ઇષ્ટ કામ દુઃખ વહ, ઇષ્ટ કામનાઓ આપનાર આજ થાય, આજ થાય એટલે યજ્ઞ થાય, યજ્ઞ માટે કરેલા કર્મો તમારી કામનાઓને પૂર્ણ કરનારા થાય। મારે ખાવું છે અને કોઈ માણસ થાળી લઈને ઉભો છે તો એના હાથમાંથી ઝૂંટવી લઈને ખાઈ જવું તો મારી કામના એક રીતે પૂરી થઈ, ભૂખ લાગી તો ખવાઈ ગયું, પણ એના પરિણામો સારા નહીં આવે, કારણ કે બીજો માણસ આવે ને તમને ઠપકારશે મારશે। યજ્ઞ માટે કરેલું પછીથી કહેવાના છે, યજ્ઞ શિષ્ટા છે સંતો મુચ્યંતે સર્વકલ્પી છે, યજ્ઞ કરવાનું એટલે કેવળ હું મારા માટે ખાઉં છું એ ભાવના ન રાખતા આ ભોજન પણ સમસ્ત સૃષ્ટિનું છે એમ માનીને એને બીજાને અર્પણ કરીને પોતે જમતો હોય, અથવા તો આ જમું છું કારણ કે આ દેહ જો ટકી રહેશે તો એ દેહ બીજાનું કામ કરી શકશે, આવી ભાવના સાથે જો ભોજન કરવામાં આવે તો યજ્ઞ થઈ ગયો। ખાવું છે તો મારા સંતોષ માટે નથી ખાવું, જો હું નહીં ખાઈશ તો શરીરનો નાશ થશે અને તો હું બીજાનું કામ કેવી રીતે કરી શકીશ, મારું જીવન કેવળ મારા માટે નથી, મારી પાસે જે કંઈ જેને કંઈ મારું એમ કહેવામાં આવે તે કશું જ ફક્ત મારું નથી,
આવી ભાવના જો એક વખત કેળવાય અંદર,

કારણ કે પ્રજાનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું છે તું એકલો નથી, તું એકલો નથી. આ આખું સર્જન જે છે એ સર્જન સમગ્ર છે, અને આ સમગ્રની સાથે તારી જાતને તારે જોડવાની છે, અને જો તું એમ જોડી શકે તો તારો વિકાસ થાય અને સમગ્ર સમાજનો વિકાસ થાય, તને તારી કામનાઓ પ્રાપ્ત થાય, સમાજને સમસ્તને પોતાની કામનાઓ પ્રાપ્ત થાય. તો પોતાની કામનાઓ પણ યજ્ઞાર્થ કર્મ કરીને પ્રાપ્ત કરવી. અને પછી કોઈ માણસ જો માનવામાં જરા ઢીલ કરતો હોય તો એમણે કહી દીધું કા તો ઈશ્વરનો આદેશ છે, માનવો પડશે. તો કહ્યું કે પ્રજાપતિએ દુનિયાનું જે સર્જન કર્યું, માણસનું જે સર્જન કર્યું, તે યજ્ઞ સહિત સર્જન કર્યું છે, અને એની જો વૃદ્ધિ થશે તો યજ્ઞ દ્વારા થશે, અને યજ્ઞ દ્વારા થશે તો એની તો કામનાઓ ઈષ્ટ કામનાઓ પૂરી થશે જ, પણ બધાની ઈષ્ટ કામનાઓ પૂરી થશે. અને પ્રસવિષ્ય દ્વમ એ સૌષ્ટ કામ ભોગ. સાચી વાત સમજવા માટે આપણે બધા દેવોને લઈ આવીએ છીએ વચ્ચે, બોલો કે લઈ આવીએ કે અમુક દેવ અમુક ફળ આપે છે, અમુક દેવ અમુક ફળ આપે છે, અમુક દેવ અમુક ફળ આપે છે, આવું આપણે મનમાં વિચારતા હોઈએ તો પણ એ દેવોને સંતોષ કરવો પડશે તમારે. તો માનો કે આપણે હોમ હવન જેવી નાની ક્રિયા લઈએ કે ઘરની અંદર કરવામાં આવતા નાના નાના પૂજા કર્મની વાત કરીએ, તો એના વડે આપણે દેવોને પ્રસન્ન કરીએ તો દેવો આપણને પ્રસન્ન કરે. આ તો વિનિમય થઈ ગયો. દેવાન ભાવયતા ને તે દેવા ભાવયંતુ. તમે દેવતાઓને પ્રસન્ન કરો, દેવતાઓ તમને પ્રસન્ન કરે. તમે દેવતાઓને સંતુષ્ટ કરો, દેવતાઓ તમને સંતુષ્ટ કરે. જુઓ, દેવતાઓથી જગતની દેવતાઓએ જગતનું સર્જન કર્યું છે એ વાતથી જુદા થઈ ગયા. વચ્ચેનો એક સ્તર આવી ગયો દેવો, એનાથી ઉપર પર બ્રહ્મ પરમેશ્વર છે, પરમાત્મા છે, ઈશ્વર છે, જે કઈ છે તે. આ તો વચ્ચેના એજન્ટો છે. દેવાન ભાવયતા ને અને દેવાન ભાવયતા, આના વડે દેવોને પ્રસન્ન કર. દેવા ભાવયંતુ વાહ, દેવો તમને પ્રસન્ન કરે એટલે તમે અહીંથી આપો એ તમને આપે, અને આ વિનિમય ચાલ્યા કરે. અને જો આ વિનિમય સરખો ચાલ્યા કરે તો પરસ્પરમ ભાવયંતઃ, એકબીજાને સંતુષ્ટ કરતા કરતા, એકબીજાને પ્રસન્ન કરતા કરતા, એકબીજાની ઈચ્છાઓ પૂરી કરતા કરતા, એમ કરતા કરતા શું થાય કે બંને પરસ્પર સ્થિર થાઓ, બંનેનું શ્રેય એમાંથી પ્રાપ્ત થાય. અને પ્રસવિષ્ય દેવાન ભાવયતાને તે દેવા ભાવયંતુ. દેવોને તમે પ્રસન્ન કરો, તમને દેવો પ્રસન્ન કરે, એમ પરસ્પરને પ્રસન્ન કરતા કરતા આ જે સંતોષ થયો એ પરમ કલ્યાણ નથી, પણ એના વડે પરમ કલ્યાણ તરફ જઈ શકાશે. પરમ કલ્યાણનો એ માર્ગ છે. આપણે શરીરનો અર્થ આગળ સમજવાનો પ્રયત્ન કર્યો તો શરીર અને પ્રેયનો, કેવળ પ્રેય એ શરીય નથી, આત્મકલ્યાણ એ શરીય નથી. આત્મકલ્યાણ તરફ જવું હશે તો પણ વચ્ચેનો માર્ગ લેવો પડશે. તો એ કહે છે કે આ એક માર્ગ છે તમારી પાસે, કે તમે દેવોને પ્રસન્ન કરો, દેવો તમને પ્રસન્ન કરે, એમ પરસ્પર એકબીજાને પ્રસન્ન કરતા કરતા શ્રેયમ પરમ વાપસ્ય થ, પરમ શ્રેયને પ્રાપ્ત થાઓ. બંને બંને દેવો પણ, દેવોને પણ એની જરૂર છે. દેવોને પણ એ પરમ કલ્યાણની આવશ્યકતા હોવી ઘટે. તમે બે સાથે મળીને સહપ્રયત્ન કરીને અને કામના રાખો તો કઈ રાખો, શ્રેય, પરમ શ્રેયની પ્રાપ્તિની અપેક્ષા રાખો. શું થશે?

તો આ આજે ક્રમ છે એ કેવો ચાલશે? આમ કરવા જતા આ ક્રમ એવો ચાલશે કે ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યંતે યજ્ઞે ભાવિતા. તમારા ઇષ્ટ ભોગ તમારે ભોગવવા છે તો યજ્ઞ વડે દેવોને પ્રસન્ન કરશો તો દેવો તમને એ ઇષ્ટ કામ પૂરી પાડશે. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યંતે, દેવો આપશે તમને. ક્યારે આપશે? યજ્ઞ ભાવિતા, એમને યજ્ઞ વડે પ્રસન્ન કરવામાં આવે તો. હોમ હવન વગેરેની આ વાત છે. વરસાદ નથી આવ્યો તો એક યજ્ઞ કરો તમે અને વરસાદ આવશે. પુત્ર નથી થતો, યજ્ઞ કરો પુત્ર કામેષ્ટિ, યજ્ઞ થશે. દેવો આપશે. ક્યારે આપશે? એમને જયારે તમે આપશો ત્યારે. સામસામે ચાલશે આ. હવે મોટી વાત ઉપર આવે છે. તૈર દત્તા ન પ્રદાય ભ્યો ભૂતે સ્તેન એવ સહ. તમે તમારા ભોગ દેવતાઓ પાસેથી મેળવ્યા અને પછી એકલા એકલા ભોગવવા માંડ્યા તો નહીં ચાલે, તો નહીં ચાલે. કશું તમારું એકલાનું નથી. જે કઈ છે ઈશ્વરે કે દેવતાઓએ તમને આપ્યું છે, પ્રસન્ન થઈને આપ્યું છે, તો એને આપ્યા સિવાય, પાછું આપ્યા સિવાય, બીજાને આપ્યા સિવાય એકલા એકલા ભોગવવા માંડી પડો તો નહીં ચાલે. એટલે મને શબ્દ વાપર્યો આવી રીતે, જે એકલો એકલો ભોગવે, એકલો એકલો ખાય, એકલો એકલો આનંદ કરે, તો એ ચોર છે. માની જ લેતો નથી કે આ જે મારી પાસે છે એ મારું નથી, એ તો ઈશ્વરે આપેલું છે અને મારે પાછું આપવાનું છે. જે કઈ લીધું તે પાછું તો આપવું પડે ને. ના આપે તો ચોર. તેને આપ્યા સિવાય યો ભૂંગતે, જે ભોગવે છે તે ચોર છે. આપ્યા સિવાય દેવો પાસેથી લીધું તો દેવોને પાછું આપો ભાઈ, અને દેવોને પાછું આપો એટલે બીજાને આપો. એમ જો કરે નહીં તો તે માણસ કેવો છે? સ્તેન, ચોર છે. ચોર ચોરી કરે છે. જે મારું નથી એને હું ઉપાડી લઉં તો હું ચોર. ચોરની વ્યાખ્યા શું દુનિયામાં? ચોરની વ્યાખ્યા જ કે જે પોતાનું નથી, હું કોક ચાલ્યો જાય છે તેના ખિસ્સામાંથી ધીરે ધીરે સોની નોટ સરકાવી લીધી, તો એ સરકાવી લેનાર શું છે? ચોર છે. જે પોતાનું નથી ખરેખર એને પોતાનું કરી લે એ ચોર. તો આ દુનિયામાં જે કઈ તમને મળ્યું છે કશું જ તમારું નથી, તો તમે એકલા એકલા એને ભોગવવા માંડો તો તમે શું થઈ ગયા? ચોર થઈ ગયા. આટલી સાદી સીધી વ્યાખ્યા છે. આ રીતે તમે ચોર ગણાશો અને એમથી ઊંધું. જો આપીને ખાશો તો તમે સુખી થશો. તેર ત્યક્તે ન ભૂથા, ઉપનિષદમાં લખ્યું છે ઈશાવાસ્યમાં. ઈશાવાસ્યમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ જગતની અંદર જે કાંઈ તમને જોવા મળે છે તે બધું ઈશ્વર વડે વ્યાપ્ત છે, અને એટલા માટે એ તમારું એકલાનું છે એમ તમે જે દિવસે માનવા માંડો એ દિવસે તમે ચોર. અને એને વેચીને ખાવા માંડો એ દિવસે તમે યજ્ઞ કરો છો. એટલે આ પ્રકારનો હું અને મારું એવી આસક્તિ વાળો જે ભાવ છે એ ભાવ

ને જે કામ થાય છે તે યજ્ઞ કામ થાય છે, અને આ યજ્ઞ કામ થયું એટલે પછી એમાંથી જે વધ્યું એ વધેલું જે ખાય છે તે બધા પાપોથી મુક્ત થાય છે. યજ્ઞ શિષ્ટા શિનઃ સંતો મુચ્યંતે સર્વકિલ વિષયહી. બધા પાપોથી મુક્ત થઈ શકે છે કોણ? યજ્ઞ માં વધેલું જે ખાય છે તે. અહીંયા ખાવું શબ્દ છે એ સમસ્ત ભોગો માટે છે, પણ ખાવાથી થઈ શકે. મજાની લોકવાર્તા છે, આપણે જાણીએ છીએ એક વાર્તાને, કે યુધિષ્ઠિરે બહુ મોટો મહાન યજ્ઞ કર્યો, રાજસૂય યજ્ઞ કર્યો, અને યજ્ઞના અંતે બધા બેઠા હતા ત્યાં એક નોળિયો આવ્યો. આ નોળિયાનો શરીરનો અડધો જે ભાગ હતો એ અડધો ભાગ સોનાનો હતો અને અડધો ભાગ નોળિયા જેવો હતો. ભાઈ કેમ તમે અહીંયા પધાર્યા છો અને તમારો અડધો ભાગ સોનાનો છે, આ તો મને આશ્ચર્ય લાગે છે. તો કે અહીં આવડો મોટો યજ્ઞ થયો છે, તો એ યજ્ઞની અંદરથી જે કંઈ વધ્યું હશે ઘટ્યું હશે એની અંદર હું આલોટું તો કદાચ મારો બીજો અડધો ભાગ સોનાનો થઈ જાય. તો કે અડધો પહેલો કેવી રીતે થયો? તો કે મહાન દુષ્કાળ પડ્યો હતો, ખાવા માટે કાંઈ હતું નહીં લોકોની પાસે. એક બ્રાહ્મણ બ્રાહ્મણી અને એનો દીકરો થોડો સથ્થુ લઈને બેઠા હતા, એમની પાસે જે ગણો એ જ હતું, બીજું કાંઈ હતું જ નહીં. એ થોડો સથ્થુ લઈને બેઠા હતા અને એ વખતે હું ત્યાં જઈ ચડ્યો, પેલા જમવાની તૈયારી કરતા હતા અને પેલો નોળિયો જઈ ચડ્યો. એને કહ્યું કે ભાઈ મને મરી જાય. તો બ્રાહ્મણે સથ્થુનો અડધો ભાગ કર્યો અને એ અડધો ભાગ આપી દીધો પેલા નોળિયાને, અને બાકીના અડધા ભાગમાંથી ત્રણેય જણાએ જમવાનો વિચાર કર્યો. પણ આ તો હજુ ભૂખ્યો હતો. એમ કરતા કરતા આ નોળિયો નહોતો, કોઈ એક બ્રાહ્મણ હતો, એ બ્રાહ્મણ ત્યાં ગયો, એને માગ્યું અને પેલાએ આપ્યું. અતિથિનું પૂજન કરતી વખતે પોતાની પાસે જે કંઈ હતું તે ક્રમે ક્રમે આપતો ગયો. પેલો નોળિયો કહે છે કે આજે જે ત્યાં ભૂકો પડ્યો હતો સાથવાનો, એ સાથવાના ભૂકાની અંદર મારાથી આલોટ આવી ગયું અચાનક, એટલે એ બક્ષોલન થઈ ગયો. અને આવડો મોટો મહાન રાજસૂય યજ્ઞ થયો છે, ત્યાં આવ્યા પછી મારો અડધો ભાગ સોનાનો થતો નથી, મોટો યજ્ઞ કયો? આ તો સમજાવવું હતું ભગવાને કે આવડો મોટો યજ્ઞ કર્યા પછી પણ એની પાછળ કામનાઓ છે, રાજસૂય છે, મોટો રાજા બને એવી એવી કલ્પના છે, એ માટે થયેલો આ યજ્ઞ છે. અને પેલો યજ્ઞ છે એ હું મારું કશું નથી, આ પેલો આયેલો અતિથિ છે, એ અતિથિને તૃપ્ત કરવો એ મારો ધર્મ છે, આવી માન્યતા એના મનમાં હતી. માટે થઈને એણે જે કર્યો તે યજ્ઞ, પોતાની પાસે જે કંઈ હતું તે સમર્પિત કરતા કરતા કરતા કરતા વધ્યું, તે પોતે ખાધું હશે કદાચ. આ સમર્પણ ભાવ જે છે એ જ યજ્ઞ ભાવના છે. એટલે મારું એ પ્રકારનો જે ભાવ હતો એ ભાવમાંથી મુક્ત થાય ને, બધું સમષ્ટનું છે એ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય ત્યારે યજ્ઞ થાય. અને આ યજ્ઞની અંદર વધેલું જે જમે છે તેને બધા પાપ નાશ પામે છે. નોળિયાની વાત ઉપરથી આપણે સમજી શકીએ, સોનાનો થાય ક્યારે કે આવી જગ્યાએ પહોંચે, આ મહાયજ્ઞ હતો. અને જે લોકો માત્ર અને માત્ર પોતાને માટે જ રાધે છે, એટલે રાધે છે એટલે બધા કર્મ માત્ર અને માત્ર પોતાને માટે કરે છે કે હું, જે લોકો માત્ર પોતાને માટે કરે છે તે શું કરે છે? તો ભુંજતે તે ત્વઘમ પાપાહા, યે પચંતિ આત્મકારણાત. જે પોતાને માટે જ રાંધે છે, માત્ર પોતાને જ મુખ્ય ગણે છે અને પછી જે કર્મ કર્યા કરે છે એના માટે, પોતાના સુખ માટે કર્મ કરે છે, પોતાને માટે જે કંઈ કરવું પડે તે કરે છે, એ લોકો, એટલે આપણે રાંધવાની જ વાત લઈએ તો

0: જે લોકો માત્ર ને માત્ર પોતાને માટે રાંધે છે, રાંધે છે એટલે કર્મો કરે છે, તે જે ખાય છે તે શું ખાય છે? પાપ ખાય છે. ભુંજતે તે ત્વઘમ પાપ, અઘમ એટલે પાપ, અઘો એટલે પાપ, પાપ ખાય છે. જલેબી ખાતો હતો, જલેબી નથી ખાતો, એ પાપ છે, નર્યું, કારણ કે એ અહંકાર યુક્ત છે. અને કોકને આપીને ખાય છે તો યજ્ઞ છે. તો આટલો જ ફેર છે, ફેર છે વસ્તુનો. પોતે ભોગવવાનું કદાચ છે તો પણ યજ્ઞ શિષ્ટ ભોજવવાનું ભોગવતો મુચ્યંતે સર્વકિલ વિષય ભુંજતે તે ત્વઘમ પાપઃ યે પચંતિ આત્મકારણાત્. માત્ર અને માત્ર પોતાને માટે જે રાંધે છે, રસોઈ કરે છે, પોતાને માટે જે કર્મો કરે છે, માત્ર હું એમ માનીને જે કરે છે અને પછી ભોગવે છે, તો તે જે ભોગવે છે એ શુદ્ધ પાપ છે. પાપ અને પુણ્યની વ્યાખ્યા આટલી બધી સરળ છે, આપણે એને જુદી જુદી રીતે ભલે મૂલવતા હોઈએ, પણ પાપ અને પુણ્યની વ્યાખ્યા આટલી સરળ છે. અને એટલા જ માટે આપણે સંસ્કૃતિને યજ્ઞ સંસ્કૃતિ કહી છે.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત, સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.
2: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલી,
3: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
2: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
3: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
2: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
3: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
2: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
3: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: અમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુર ના વોટ્સએપ નંબર પર 95 12 99 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: नमस्कार, आप सुन रहे हैं अंताक्षरी सीजन 2 आरजे प्रियंका के साथ रेडियो पालनपुर 90.4 पर। हमारे साथ जुड़े, साथ गाएं और अपने पसंदीदा गानों के रिदम को फील करें, सिर्फ यहीं, सिर्फ हमारे साथ बने रहें और म्यूजिक को टेक ओवर करने दें।
1: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી। આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે ત્રણ ઇરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે ત્રણ અલગ અલગ ઇરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ। તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની। અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s ઇરાનું તે કયું ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું એ સોંગ વાગે છે કે નહીં, ચલો જોઈએ। તો ચાલો સાંભળીએ 70s ઇરાનું આ ફેમસ સોંગ।

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ છે.

કેટલું સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટક્યા છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ છે કે નહીં. મળું છું આવતી વખતે ફરી તમારી માટે અંતાક્ષરી લઈને, અને સાંભળો આ લેટેસ્ટ બોલિવૂડ સોંગ.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સઅપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સઅપ નંબર છે 9592966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

નમસ્કાર મિત્રો, એક પ્રશ્ન છે તમારા માટે. છેલ્લે તમે તમારી મમ્મીને થેન્ક યુ ક્યારે કહ્યું હતું? આજે છે મધર્સ ડે. ચાલો આજે દિલથી વાત કરીએ એ વ્યક્તિ વિશે જે વગર આપણી દુનિયા અધૂરી છે. આજે એક એવો વિષય જે શબ્દોમાં પૂરો થઈ શકે એવો નથી, પણ દિલથી અનુભવાય છે. માતા, જીવનની સૌથી મોટી શક્તિ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, આપણે જીવનમાં ઘણા લોકો મળીએ છીએ, પણ એ એક વ્યક્તિ એવી હોય છે જે આપણો જન્મ પહેલાંથી જ આપણું ધ્યાન રાખે છે. એ છે માતા. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે રાત્રે ઊંઘ તોડીને પણ આપણું ધ્યાન રાખે. જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે પોતાનું દુઃખ ભૂલીને આપણને હસાવે. મિત્રો, માતા માત્ર એક શબ્દ નથી, એ એક લાગણી છે, એક શક્તિ છે. ક્યારેક આપણે થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ, એ સમયે દુનિયા છોડીને જાય, પણ માતા ક્યારેય છોડતી નથી. એ કહે છે તું કરી શકે છે, અને એ એક વાક્ય આપણને ફરી ઊભા થવાની શક્તિ આપે છે. મિત્રો, જીવનમાં ભલે આપણે કેટલા પણ મોટા હોઈએ, પણ માતા માટે આપણે હંમેશા બાળક જ રહીએ છીએ. આ મધર્સ ડે પર ચાલો એક નાનો પ્રયત્ન કરીએ, એક થેન્ક યુ કહીએ, એક હગ આપીએ અને કહીએ

અમે તમે મારી સૌથી મોટી શક્તિ છો. જો તમારી પાસે પણ કોઈ ખાસ સંદેશ હોય તમારી મમ્મી માટે તો અમને જરૂર મોકલો. આપણે મળીએ અને આ દિવસને વધુ ખાસ બનાવીએ.

આ દુનિયામાં એક એવો સંબંધ છે જેમાં કોઈ શરત નથી, કોઈ અપેક્ષા નથી, ફક્ત પ્રેમ છે, અને એ છે મમ્મીનો પ્રેમ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, મમ્મી શું છે એ સમજવા માટે શબ્દો નથી પણ અનુભવો છે. જ્યારે આપણે નાના હોઈએ ત્યારે પોતાની ઊંઘ છોડીને આપણને ઊંઘાડે છે. જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે આખી રાત જાગીને આપણી સંભાળ રાખે છે પણ ક્યારે ફરિયાદ નથી કરતી. મિત્રો, મમ્મીનો ત્યાગ એવો હોય છે કે પોતાનું સપનું પણ છોડે છે ફક્ત આપણા સપનાઓ પૂરા કરવા માટે. ક્યારેક આપણે ગુસ્સે થઈએ, બોલી જઈએ કંઈક એવું જે ન બોલવું જોઈએ, પણ મમ્મી એક સ્મિત સાથે બધું માફ કરી દે છે. એનો પ્રેમ એવો હોય છે કે આપણે દૂર જઈએ પણ એ હંમેશા દિલથી જોડાયેલી રહે છે. મિત્રો, આ મધર્સ ડે પર એક નાનું કામ કરીએ, મમ્મીને કહીએ થેન્ક યુ એ બધું માટે જે એણે આપણા માટે કર્યું છે, અને એકવાર દિલથી કહીએ મમ્મી હું તમને ખૂબ પ્રેમ કરું છું. જો તમે પણ તમારી મમ્મી માટે કોઈ ખાસ સંદેશ મોકલવા માંગો છો તો અમને જરૂર મોકલો, આપણે તમારી લાગણીઓને અવાજ આપીશું.

યાદ છે મિત્રો, જ્યારે સ્કૂલ જવાનું મન ના થતું તો મમ્મી એક નાનું બહાનું બનાવી દેતી, ચાલ આજે ચોકલેટ આપો. અથવા જ્યારે આપણે પડી જઈએ તો મમ્મી કહે, કંઈ નથી થયું, પણ એના આંખોમાં આંસુ હોય. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બાળપણની દરેક યાદમાં મમ્મી ક્યાંક ને ક્યાંક હોય જ છે. એના હાથનો ખોરાક, એનો સ્ક્રોલિંગ, એનો કેર સવારથી સાંજ સુધી એ આપણું જ ધ્યાન રાખતી હોય અને આપણે

મસ્તી કરતા હોય. પણ મિત્રો, સમય સાથે આપણે મોટા થઈ ગયા, બિઝી થઈ ગયા, અને એ યાદો ક્યાંક પાછળ રહી ગઈ. પણ સાચું કહું તો એ જ મેમરીઝ છે જે આપણને સ્ટ્રોંગ બનાવે છે. આ મધર્સ ડે પર ચાલો ફરી એકવાર યાદોને જીવીએ, મમ્મી સાથે બેસીએ, એને પૂછીએ મારા બાળપણની સૌથી ફની મેમરીઝ કઈ છે, અને થોડો સમય ફરી એ બાળપણમાં જઈએ. તમારી પાસે પણ એવી કોઈ સ્વીટ મેમરી હોય મમ્મી સાથે તો અમને જરૂર શેર કરજો. આપણે તમારી યાદોને અવાજ આપ

નમસ્કાર મિત્રો, આજે મધર્સ ડે પર આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છીએ, મોડર્ન મોમ વર્સિસ ઓલ્ડ જનરેશન મોમ. થોડી કમ્પેરિઝન, થોડી ફન અને ઘણો બધો પ્રેમ. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ઓલ્ડ જનરેશન મોમ એટલે સાદગી, ડિસિપ્લિન. અને મારા સમયમાં આવું નહોતું. સવારના 6 વાગે ઉઠાડી દે, ઉઠ, સૂરજ ચડી ગયો. અને મોડર્ન મોમ, બેટા ઓનલાઈન ક્લાસ છે ને, થોડી વાર વધુ ઊંઘી લે. ઓલ્ડ મોમ, બહાર જશો નહીં, ઘરે જ રમો. મોડર્ન મોમ, મોબાઈલમાં ગેમ રમે છે, આંખો બગડી જશે. ઓલ્ડ મોમ, ઘરે બનાવેલો ખોરાક પ્યોર સિમ્પલ અને હેલ્ધી. મોડર્ન મોમ, ટુડે પીઝા નાઇટ. પણ મિત્રો, આ બધામાં એક વાત કોમન છે, બંનેનો પ્રેમ.

ઓલ્ડ મોમ હોય કે મોડર્ન મોમ, એ આપણું સારું જ ઈચ્છે છે. એક સ્ટ્રિક્ટ લવ આપે છે, બીજી ફ્રેન્ડલી લવ આપે છે, પણ અંતે બંને સુપર મોમ જ છે. મિત્રો, સમય બદલાય છે, જનરેશન બદલાય છે, પણ મમ્મીનો પ્રેમ ક્યારેય બદલાતો નથી. આ મધર્સ ડે પર ચાલો બંને જનરેશનની મોમ્સને સેલ્યુટ કરીએ અને કહીએ, મમ્મી તમે ઓલ્ડ હો કે મોડર્ન, મારા માટે તમે બેસ્ટ છો. તમારા ઘરમાં પણ એવી ફની મુમેન્ટ્સ હોય ઓલ્ડ મોમ વર્સિસ મોડર્ન મોમના, તો અમને જરૂર શેર કરજો.

નમસ્કાર મિત્રો, આજે મધર્સ ડે પર આપણે એક એવી વ્યક્તિ વિશે વાત કરીએ જે કેપ પહેરતી નથી પણ સુપર હીરો કરતાં ઓછું કંઈ નથી. વર્કિંગ મોમ, ધ રિયલ સુપર હીરો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સવારના એલાર્મ વાગે તે પહેલાં જ એ ઉઠી જાય છે. એક હાથમાં કિચન, બીજા હાથમાં રિસ્પોન્સિબિલિટી, બાળકોનો ટિફિન, ઘરનું કામ અને પછી ઓફિસની દોડધામ. મિત્રો, આ બધું બેલેન્સ કરવું એ કોઈ સામાન્ય વાત નથી. ઓફિસમાં ડેડલાઇન્સ, ઘરે ફેમિલી નીડ્સ, ક્યારેક થાકી જાય છે પણ ક્યારે હાર નથી માનતી. એના માટે સન્ડે પણ હોલિડે નથી, કારણ કે મોમ ડ્યુટી નેવર એન્ડ્સ. મિત્રો, વર્કિંગ મોમ ફક્ત પૈસા કમાતી નથી, એ સપના બનાવે છે. એ પોતાના સપનાઓ સાથે બાળકોના સપનાઓને પણ ઊંચા ઉડાડે છે. ક્યારેક એ ગિલ્ટ ફીલ કરે છે કે બાળકોને પૂરતો સમય આપી શકી નહીં, પણ સાચું કહું તો એ દરેક પળમાં એના બાળકો માટે જ જીવતી હોય છે. આ મધર્સ ડે પર ચાલો એક ક્લેપ કરીએ દરેક વર્કિંગ મોમ માટે અને એકવાર દિલથી કહીએ, મમ, યુ આર માય રિયલ સુપર હીરો.

નમસ્કાર મિત્રો. જીવનમાં ઘણા ટીચર્સ મળે છે, બુક શીખવે છે, એક્સપિરિયન્સ શીખવે છે, પણ એક ટીચર એવી છે જે આપણને જીવન જીવવાનું સાચું આર્ટ શીખવે છે, એ છે મમ્મી. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિહાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, મમ્મીના લિસન સિમ્પલ હોય છે પણ લાઈફ ચેન્જિંગ હોય છે. જેમ કે હંમેશા સચ્ચાઈનો રસ્તો પસંદ કરજે, એ વાક્ય કદાચ નાનું લાગે પણ આખી જિંદગીનો આધાર બની જાય છે. મમ્મી કહે, કોઈનો દિલ ન દુભાવજે, અને એ જ લિસન્સ આપણને સારો વ્યક્તિ બનાવે છે. ક્યારેય હાર ન માનવી, આપણ તો મમ્મી પાસેથી જ શીખ્યા છીએ ને. મિત્રો, જ્યારે દુનિયા આપણને જજ કરે છે ત્યારે મમ્મી આપણામાં વિશ્વાસ રાખે છે. જ્યારે આપણે ખોટા હોઈએ

ત્યારે પણ એ સમજાવે છે, સાચો રસ્તો બતાવે છે. સાચું કહું તો મમ્મીના દરેક શબ્દમાં એક લાઈફ સિસન્સ છુપાયેલો હોય છે. પણ ઘણીવાર આપણે એ સમજીએ છીએ થોડું મોડું. આ મધર્સ ડે પર ચાલો એ લિસન્સને યાદ કરીએ અને મમ્મીને કહીએ, તમે મને જે શીખ્યું છે એ જ મારી સૌથી મોટી સંપત્તિ છે. તમને મમ્મી પાસેથી મળેલું સૌથી ઇમ્પોર્ટન્ટ લિસન્સ શું છે અમને જરૂર શેર કરજો. તમારી વાત દુનિયા સુધી પહોંચાડશો.

નમસ્કાર મિત્રો, આપણે જીવનમાં કેટલા દિવસ ઉજવીએ છીએ, બર્થડેઝ, ફેસ્ટિવલ્સ, સેલિબ્રેશન્સ, પણ આજે એક ખાસ દિવસ છે જે માત્ર એક વ્યક્તિ માટે છે, એક દિન માં કે નામ. હેલો, હાય, નમસ્કાર, હું છું જિગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, મમ્મી માટે તો દરરોજ સેમ જ હોય છે, સવારથી લઈને રાત્રે સુધી એ ફક્ત આપણું જ ધ્યાન રાખે છે, પણ આપણે આપણી બિઝી લાઈફમાં એને સમય આપવો ભૂલી જઈએ છીએ. આજે એ દિવસ છે જ્યારે આપણે થોડું રોકાઈએ, ફોન સાઈડમાં મૂકી દઈએ અને મમ્મી સાથે બેસીએ, એની સાથે વાત કરીએ, એને પૂછીએ, મમ્મી તમે કેમ છો? ખાસ કંઈ મોટું કરવાની જરૂર નથી, એક કપ ચા સાથે બેસી જાઓ, એક નાનું ગિફ્ટ આપો અથવા ફક્ત એક હગ આપો, વિશ્વાસ રાખો, એ માટે એટલું જ પૂરતું છે. ક્યારેક થેન્ક યુ બોલવું પણ મમ્મી માટે સૌથી મોટું ગિફ્ટ બની જાય છે, અને આઈ લવ યુ મોમ એના ચહેરા પર સૌથી મોટું સ્મિત લાવે છે. તો મિત્રો, આ મધર્સ ડે પર ચાલો એક દિવસ ફક્ત મમ્મીના નામે કરીએ, એના માટે જીવીએ, એને ખુશ રાખીએ, કારણ કે એ જ તો છે જે આપણું આખું જીવન આપણા માટે જ જીવે છે. તમારા પ્લાન શું છે આજના દિવસ માટે? મમ્મી માટે શું ખાસ કરશો? અમને જરૂર શેર કરજો, તમારી લાગણીઓને અવાજ આપીશું.

ક્યારેક ઘણું બધું કહેવું હોય છે પણ શબ્દો મળતા નથી. આજે એ દિવસ છે જ્યારે આપણે દિલની વાત કહી શકીએ. થેન્ક યુ મોમ, દિલથી એક સંદેશ. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, જ્યારે આપણે ચાલતા શીખતા હતા ત્યારે કોઈ હાથ પકડીને સાથે ચાલતું હતું. જ્યારે આપણે બોલતા શીખતા હતા ત્યારે કોઈ પેશન્સથી સાંભળતું હતું. અને આજે જ્યારે આપણે બધું કરી શકીએ છીએ ત્યારે પણ એ વ્યક્તિ આપણા પાછળ ઊભી છે. એ છે મમ્મી. મમ્મી આ શબ્દમાં જ કેટલી લાગણી છે. ક્યારેક આપણે બિઝી થઈ શકીએ છીએ, ક્યારેક ગુસ્સે થઈ જઈએ છીએ, ક્યારેક એના કોલ્સ ઇગ્નોર પણ કરી દઈએ છીએ, પણ એ ક્યારેય કમ્પ્લેન નથી કરતી, ફક્ત પ્રેમ જ આપે છે. તો આજે ચાલો એક નાનું કામ કરીએ, મમ્મી પાસે જઈએ, એના હાથ પકડીને કહીએ થેન્ક યુ મોમ, એ દરેક સેક્રિફાઈસ માટે, એ દરેક સ્માઇલ માટે અને એ દરેક પ્રેયર માટે. અને એકવાર દિલથી કહીએ આઈ લવ યુ મોમ. વિશ્વાસ રાખો મિત્રો, આ બે શબ્દો એના માટે આખી દુનિયા જેટલા છે. મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર રેડિયો પાલનપુર પર આપ સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ આપ સૌનો અવાજ સમાન આજે પ્રયોગ ચાલી રહ્યો છે એમાં ગુજરાતી ભાષા અને ગુજરાતી આપણી માતૃભાષા ઉત્તર ગુજરાતની તળપદી ભાષા અને લોકબોલીને કેટલીય સાહિત્યિક રચનાઓને અમે પ્રસ્તુત કરીએ છીએ. આપ સૌ પણ તમારા અવાજમાં આ વાતોને અમને મોકલી આપો એ પ્રસ્તુતિ માટેની આપને તક પણ મળશે અને સમય અને સંજોગો આધીન આપ પણ આ અમારા રેડિયોના ભાગીદાર એટલે કે એમાં પ્રસ્તુતકર્તા તરીકે જોડાઈ શકો છો. પણ આજે મારે એવી જ એક વાત જે આવકાર ગ્રુપ તરફથી ઈશ્વરની ભરપાઈ અને એ પણ પાટણના અનિલ પંડ્યા આપણા એક શ્રોતા મિત્ર છે જેઓએ પોતે લખી છે એવી એક નાનકડી પણ સુંદર મજાની જાત અનુભવની વાર્તા સમી ઘટના મોકલી છે. આ વાર્તા મારે તમારી સાથે વહેંચવાની છે. કહે છે ને કે જીવનમાં ઘણા બધા પ્રસંગો એવા થતા હોય છે કે જે તમારા જીવનને ફરીથી રિચાર્જ કરી દે. નવા જોમ સાથે જ્યાં તમે અટક્યા હો ત્યાંથી ફરીથી દોડવા માટેનો એક વેગ આપે છે. આવી જ વાતો લઈને આવું છું ને આજે પણ આ વાર્તા જેનું નામ છે ઈશ્વરની ભરપાઈ એ આપણે માણવાની છે. પરંતુ સમય મુજબ શરૂઆત થશે હવે એક ગીતથી. ગીત બાદ હું ફરી પાછો આવીશ, તમારી સાથે જોડાયેલો રહીશ અને આ વાતને વહેંચીશ આજના શો પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે આર ને રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ઈશ્વરની ભરપાઈ વાર્તા સાથે.

વાત 40 વર્ષ જૂની છે. મારે ખેતીવાડી ખાતાની સંસ્થામાં જોબ હોવાથી ઘણીવાર વાડી વિસ્તારમાં જવાનું થાય. ત્યાં ખેડૂતોએ કૂતરા પાળેલા હોય. મારું દરરોજનું કામ હતું. એ મુજબ એક

સત્ય ઘટના આધારિત વાર્તા. હું વાડી વિસ્તારમાં ફરતો હતો. ચારે બાજુ હરિયાળી હતી, મગફળી વાવેલી, જાણે ધરતીએ લીલી ચાદર ઓઢી હતી. એ જમાનામાં સાયકલ પણ સ્ટેટસ ગણાતી. ટોકરી વાગતા ખેડૂત અમારું સ્વાગત કરતા અને ખેતીવાડીની વાતો થતી પછી જમ્યા વગર ત્યાંથી આવવા ન દેતા. એકવાર સાયકલમાંથી હવા નીકળી જતા હું સાયકલ દોરીને ગામમાં આવવા નીકળ્યો ત્યારે એક કૂતરું મારી પિંડીએ કરડ્યું. મને ચિંતા થવા લાગી અને હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. આ એક સામાન્ય વાત હતી. આજે પણ ઘણી વખતે તમે જંગલ અથવા વાડી વિસ્તારમાં કે વનવનરાજી કે વગડામાં કે કોઈ ગામના ગોદરેથી પસાર થતા હોવ ત્યારે જો તમે બંધ ગાડીના અંદર ન હોવ અને તમે ટુ વ્હીલર પર હોવ તો કૂતરાઓ આવી રીતે પાછળ પડે છે અને જો એમના મોંમાં તમારી પિંડી, પગ કે પેન્ટ આવી જાય તો એમના દાંત ઘૂસી જાય છે. અને એ વખતે પછી એ વિસ્તારમાંથી ઝડપથી દવાખાને જવું એ અઘરું પણ હોય. અહીં લેખકે આ સુંદર વાતને બહુ જ એકદમ બારીકાઈથી રજૂ કરી છે. પણ એમના જીવનમાં આગળ શું થયું એ વાતને હું કહીશ, પરંતુ આ ગીતને પેલે પાર. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો RJAR ને રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

એ કૂતરું મારી પિંડીએ કરડ્યું અને મને ચિંતા થવા લાગી, કારણ કે હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. ત્યાં જ એક છકડો નીકળ્યો. એણે મોટા અવાજે બૂમ પાડી, પંડ્યાજી કેમ ચાલતા પંચર પડ્યું? મેં હા પાડી. એને છકડો ઊભો રાખ્યો અને મને એના સાયકલ સાથે છકડામાં ચડાવી પછી અમે તે ગામમાં પહોંચ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ઈશ્વરની ભરપાઈ વાર્તાને. ગામમાં પહોંચ્યા અને મેં સાયકલને પંચર બનાવવા મૂકી અને હું નજીકની હોસ્પિટલમાં પહોંચ્યો. જોયું તો ત્યાં ફાટેલા કપડાં પહેરીને એક બહેન બહાર ઊભા હતા. મારી નજર તેમના પર ગઈ. એ બહેન રડતા હતા. મેં રડવાનું કારણ પૂછ્યું અને તેમણે રડતા રડતા કહ્યું, મારા છોકરાને કૂતરું કરડ્યું છે પણ ડોક્ટર સોય મૂકવાની ના પાડે છે. મેં કહ્યું, કેમ ના પાડે છે? તો બહેને કહ્યું, સોય મૂકવાના પૈસા નથી મારી પાસે. મેં એમને કહ્યું, ચિંતા ના કરશો. મેં કમ્પાઉન્ડર સાથે વાત કરી. હડકાયા કૂતરાની રસીનો ચાર્જ 100 રૂપિયા હતો એ જમાનામાં, અને આ રકમ પણ કેટલાક લોકો માટે તો મોટી ગણાતી હતી. મેં મારા ખિસ્સામાંથી 100 ની નોટ બહેનને આપી અને ઇન્જેક્શન અપાવી દીધું. હું પણ ઇન્જેક્શન લઈને બહાર નીકળ્યો. સાહજિકતાની વાત છે, તે સમયે પણ જ્યારે આ પ્રકારની રસીની દવા હોય તો એ દવાખાનાઓમાં એક થોડા ઘણા પૈસા આપીને જ લેવી પડતી હતી, કારણ કે એને સાચવવી વગેરે વગેરે. અને દેશની પ્રગતિ ધીમે ધીમે થઈ છે. આજે ઘણું સારું છે કે રસી બહુ જ

ઓછી કિંમતમાં આજના સમય મુજબ મળે, પણ એ વખતે 100 રૂપિયા પણ આપવા એ ગરીબ માણસોને એક ધારા, એક જ અચાનક સમયે એ અઘરા પડી શકતા. અને બેનની મદદ લેખકે કરી. પણ આ ઈશ્વરની ભરપાઈ વાર્તાના વળાંકમાં આગળ શું આવે છે એ પણ તો તમારે જાણવું છે ને. એ માટે મારી સાથે જોડાયેલા રહો. આ ગીત પછી એ વાર્તાનું અનુસંધાન આપણે સૌ માણીશું રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર.

હું પણ ઇન્જેક્શન લઈને બહાર નીકળ્યો. ત્યારે દરવાજા ઉપર એ બહેને મને આશીર્વાદ આપતા હોય એમ જોઈ રહ્યા હતા. એની અમી ભરેલી આંખ મનોમન આભાર વરસાવી રહી હતી. હું ઘરે પહોંચ્યો અને આજે મને એક પરમાર્થનું કામ કર્યાનો આનંદ કંઈક અલગ જ હતો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર આરજે એઆરના સ્વરમાં ઈશ્વરની ભરપાઈ, એક સત્ય ઘટના આધારિત વાર્તા. આજે મને પણ ઈશ્વરનું કંઈક કામ કર્યાનો આનંદ હતો અને એ વાતને લગભગ 40 વર્ષ વીતી ગયા, પણ એ બહેનનો આશીર્વાદ આપતો ચહેરો મારી નજર સમક્ષ આજે પણ તર્યા કરે છે. અને ઉપર બેઠેલો શેઠ આડતિયો, મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉદાર નથી એવું પણ મને લાગે છે. મારી પત્નીને હૃદયના વાલ્વનું દર્દ હતું. ડોક્ટરે પણ કહી દીધેલું કે ઓપરેશન વગર નહીં ચાલે, છતાં 40 વર્ષ જીવન કેમ પસાર થઈ ગયું કંઈ જ ખબર ના પડી. આને ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય ને કે બીજું કંઈ? 100 રૂપિયાની બદલામાં કેટલું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે. કેટલી સુંદર વાત છે. અનિલભાઈ પંડ્યાના જીવનની આ સત્ય ઘટના એમને વાર્તા સ્વરૂપે વહેંચી છે પાટણથી. પણ આ અદ્ભુત વાત પાછળ ઈશ્વરની ભરપાઈ શબ્દનો સાચો અર્થ તમને અને મને બંનેને અનુભવાય છે. આમ રૂવાડા ઊભા થઈ જાય એવો બદલો મળ્યો હોય ને એવો અહેસાસ છે. વાતને આગળ વધારીશ એના અર્ક સાથે. 90.4 મેગાહર્ટ્ઝ પર હવે સમય થયો છે એક ગીતનો. ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું રેડિયો પાલનપુર પર.

ઈશ્વરની ભરપાઈ જ કહી શકાય, બીજું કંઈ નહીં. 100 રૂપિયાના બદલામાં કેટલું બધું આપી દીધું એ યાદ કરતા ભગવાન સામે આજે પણ હૃદય ભરાઈ આવે છે. જીવનમાં ક્યારેક એવા પ્રસંગો બની જતા હોય ત્યારે એમ લાગે છે કે ખરેખર આ સૃષ્ટિનો ચલાવનાર કોઈ તો છે, નહીં તો આ બધું આમને આમ કંઈ હાલે નહીં. આ અદ્ભુત સત્ય ઘટના આધારિત નાનકડી વાત પણ વાર્તા સમી તમારી સાથે મેં વહેંચી છે, એટલે કે આરજે એઆરના અવાજમાં તમે સાંભળી છે રેડિયો પાલનપુર 90.4 MHz પર, અને એ લખીને આપણને મોકલી આપી હતી પાટણના અનિલભાઈ પંડ્યાએ, અને એનું સંકલન કર્યું છે આવકાર ગ્રુપે. ગુજરાતી ભાષાની અંદર લોકબોલીમાં લોક સાહિત્યની સમી આ સત્ય ઘટના આધારિત વાતને વાર્તાના સ્વરૂપમાં આજે મને પણ વહેંચતા આનંદ થયો. ઈશ્વરનો અહેસાસ આમ જ થતો હોય છે, કંઈક કરો છો ને કંઈક મળે છે એવું નહીં, પણ કંઈક અનુભવાય છે એ વધારે મહત્વનું છે. કંઈક બધું આપવું જ, પરમાર્થ કરવો એ પણ જરૂરી નથી. કોઈક વાર એક સ્મિતના બદલામાં જીવનભર હાસ્ય મળી રહે છે ત્યારે પણ માનવું પડે છે કે ઈશ્વર તો છે, અને આ સત્ય શક્તિ એને કોઈ પણ સ્વરૂપમાં તમે કલ્પના કરો, પણ તમારો ઘટનાક્રમ ચાલે તો છે, ચલાવે તો કોઈ છે, અને નથી ચલાવતો કે નથી ચાલતો તો તમારા અસ્તિત્વનું શું છે? આ પ્રશ્નનો જવાબ ક્યારેય નહીં મળે, અને એને શોધવાનો પણ નથી. માત્ર એટલો સ્વીકાર કરવાનો છે કે કોઈક તો છે, અને જે મારો વાલો આ બધું જ હંકારે રાખે છે. અદ્ભુત વાત સાથે આવી જ વાર્તાઓને દર અઠવાડિયે અમે વહેંચીશું 90.4 MHz પર રેડિયો પાલનપુર પર, સમુદાયિક રેડિયો સ્ટેશન પર. હું છું આરજે આર, ને સમય થયો છે ગીતનો. ગીતના વિરામ બાદ હું ફરી પાછો આવું છું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, આ તે સુંદર મજાની ઈશ્વરની ભરપાઈ વાર્તા આવકાર ગ્રુપ તરફથી મળી હતી અને પાટણના એ અનિલભાઈ પંડ્યાએ લખેલી એમના જીવનની સત્ય ઘટના હશે એવું આપણે માની લઈએ. પણ મૂળ વાત એ છે કે આવી સુંદર મજાના તમારા જીવનના પ્રસંગોને પણ ભલે ને મને કથાબીજ સ્વરૂપે વહેંચો, આપણે એની વાર્તા બનાવીને લોકો સુધી પહોંચાડવા જરૂરી છે. કેટલીક સુંદર વાતો અને સુંદર પ્રસંગો જો લોકો સુધી વહેંચાશે ને તો જીવનના અર્ક અને મર્મને સમજવામાં અને જીવવામાં તમને અને મને બંનેને આનંદ મળશે. આ માટે માત્ર તમારે એટલું કરવાનું છે કે 95-12-96-88 પર યાદ રાખજો, માત્ર વોટ્સએપ કરવાનું છે. વોટ્સએપ કોલ પણ નહીં, ટેક્સ્ટ મેસેજીસ અથવા તમારા અવાજમાં કંઈ પણ રેકોર્ડ કરો અને અમને મોકલી આપો. આ સિવાય ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, એક્સ પર તમે જઈ શકો છો અને અમારા રેડિયો પાલનપુર લખીને આઈડી પર ડીએમ કરીને મેસેજ સંદેશાઓ મોકલી શકો. રેડિયો પાલનપુર @gmail.com પર તમે ઈમેલ પણ કરી શકો અને અમારી સાથે વિશ્વના કોઈપણ ખૂણામાંથી જોડાવા અથવા એ લોકોને અમારી સાથે જોડવા તમે રેડિયો ગાર્ડનની વેબસાઇટ પર ઉત્તર ગુજરાતના એ પોઈન્ટને કેન્દ્રિત કરી કે પછી એન્ડ્રોઇડ ફોન પર પ્લે સ્ટોરમાંથી અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમે અમારી એપને ડાઉનલોડ કરી શકો અને આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી એપને ડાઉનલોડ કરી ઇન્ટરનેટના માધ્યમથી સતત અમારી સાથે જોડાયેલા રહો. તમારા પ્રતિભાવ બહુ જ અગત્યના અને મૂલ્યવાન હોય છે અમારા માટે. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાર્તા સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 સામુદાયિક રેડિયો સ્ટેશન.

0: એક પ્રાણી સિંહના ખોરાક તરીકે જાય. તેના બદલામાં સિંહ તે સિવાયના કોઈ પ્રાણીને મારશે નહીં. ત્રણ આગેવાન પ્રાણીઓ દરખાસ્ત લઈને સિંહ પાસે ગયા. સિંહને પણ આ વિચાર ગમ્યો.
1: વાહ, સરસ,
0: તેણે કહ્યું અને પછી ઉમેર્યું,
1: પણ ધ્યાન રાખજો કે મારું ભોજન મને સમયસર મળે, કારણ કે મને ભૂખ લાગે ત્યારે હું ખૂબ જ ગુસ્સે થઈ જાઉં છું. જે દિવસે મને ભોજન નહીં મળે તે દિવસે હું તમને બધાને મારી નાખીશ.
0: નક્કી કર્યા પ્રમાણે વારાફરતી પ્રાણીઓ સિંહના ભોજન તરીકે જવા માંડ્યા.

એક દિવસ સસલાભાઈ નો વારો આવ્યો. સસલાભાઈ હતા હોશિયાર, પણ મરવું કોને ગમે. સિંહ પાસે સીધા જવા બદલે તેણે જંગલમાં ભટકવાનું શરૂ કર્યું.

0: ફરતા ફરતા તે કુવા નજીક આવ્યું. કુવાની પાળ પરથી તેણે કુવામાં પોતાનું પ્રતિબિંબ જોયું અને તેના મગજમાં એક ચમકારો થયો. તેણે સિંહને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો અને પછી તે આરામથી સિંહની ગુફા તરફ જવા નીકળ્યો.
1: આ તરફ સિંહને સમયસર ભોજન ન મળ્યું હોવાથી તે ખૂબ જ ગુસ્સામાં હતો. સસલાને જોતા જ તે ગુસ્સામાં બોલ્યો,
2: કેમ રે સસલા, તું આટલો મોડો કેમ આવ્યો? હવે હું બધા જ પ્રાણીઓને મારી નાખીશ.
3: ઓ જંગલના રાજા, મને માફ કરો, અહીં આવવામાં મોડું થયું, એ મારી ભૂલ નથી. આપ મને મારો તે પહેલા મારી વાત તો સાંભળો. આજે અમારી સભા હતી, તેમાં એમ નક્કી થયું કે તમારા ભોજન માટે એક સસલું પૂરતું નથી, તેથી પાંચ સસલા મોકલવા. અમે પાંચે સસલા અહીં આવવા નીકળ્યા, પણ રસ્તામાં અમને બીજો સિંહ મળ્યો. તેણે અમને પૂછ્યું કે અમે ક્યાં જઈએ છીએ. અમે કહ્યું કે અમે તો જંગલના રાજા પાસે તેના ભોજન માટે જઈએ છીએ. આ સાંભળતા જ તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને ગર્જના કરી બોલ્યો, જંગલનો રાજા તો હું છું, તું કયા રાજાની વાત કરે છે?
4: સસલું આગળ કઈ બોલે તે પહેલા જ સિંહે ગર્જના કરી અને કહ્યું,
2: તું મને એ સિંહ પાસે પહેલા લઈ જા, આજે હું એનું જ ભોજન કરીશ.
0: સસલું બોલ્યું,
2: મારી નાખીશ.
3: સારું, હું તમને ત્યાં લઈ જઈશ.
0: અને પછી બંને કુવા તરફ જવા લાગ્યા. સિંહે કુવામાં ડોક્યું કર્યું, તેને પોતાનો ચહેરો દેખાયો.

0: મૂર્ખ સિંહ સમજ્યો કે પાણીમાં બીજો સિંહ છે.
1: તેણે ત્રાળ પાડી.
2: ડરપોક.
1: કુવામાંથી તેના અવાજનો પડઘો પડ્યો.
2: ડરપોક.
0: અને આ સાંભળીને સિંહ ખૂબ જ ગુસ્સે થઈ ગયો અને તેણે કુવામાં ભૂસકો માર્યો. પરંતુ પાણીમાં તેને બીજો સિંહ ન મળ્યો અને છેવટે તે પાણીમાં ડૂબી ગયો.
3: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.

બાલ દોસ્તો, હવે હું તમને સસાભાઈ સાકળિયાની વાર્તા કરીશ. એક હતો શિયાળ અને એક હતો સસલો. બંને જણાને એકવાર ભાઈબંધી થઈ. બે જણા એકવાર ગામ ચાલ્યા. રસ્તામાં બે માર્ગ આવ્યા. એક માર્ગ હતો ચામડાનો અને બીજો હતો લોઢાનો. શિયાળ કહે, હું ચામડાને રસ્તે ચાલુ. પછી શિયાળ ચામડાના રસ્તે ચાલ્યો અને સસલો લોઢાને રસ્તે ચાલ્યો. લોઢાને રસ્તે ચાલતા એક બાવાની મઢી આવી. સસલાને તો ખૂબ ભૂખ લાગી હતી, તેથી એ બાવાજીની મઢીમાં ગયો. મઢીમાં આમ તેમ જોયું, ત્યાં તો ભાઈને ગાંઠિયા ને પેંડા હાથ લાગ્યા. સસલાભાઈએ તો ખૂબ ખાધી ને પછી લાંબા થઈ ને મઢીના બારણા બંધ કરી અને એ તો સૂઈ ગયા. એટલામાં બાવો આવ્યો ને મઢીના બારણા બંધ જોઈ અને બાવાએ પૂછ્યું, મારી મઢીમાં કોણ છે? અંદરથી સસલાભાઈએ તો ખૂબ રોફથી બોલ્યા, એ તો સસાભાઈ સાકળિયા.

આબે પગે ડામ ભાગ બાવા નીકર તારી તુમડી તોડી નાખું. બાવો તો બીન નાઠો. ગામમાં જઈ એક પટેલને તેડી આવ્યો. પટેલ ઝૂંપડી પાસે જઈ અને બોલ્યો, બાવાજીની ઝૂંપડીમાં કોણ છે? અંદરથી રોફ કરી અને સસાભાઈ બોલ્યા, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ ભાગ પટેલ નીકર તારી પટલાઈ તોડી નાખું. પટેલ પણ બીનો ભાગ ભાગી ગયો. પછી પટેલ મુખી ને તેડીને આવ્યો. મુખી કહે, કોણ છે ત્યાં બાવાજીની ઝૂંપડીમાં? સુતા સુતા સસલાભાઈએ રોફ બંધ કર્યું, એ તો સસોભાઈ સાકળિયા, ડાબે પગે ડામ ભાગ મુખી નીકર તારું મુખી પણ ભાંગું. આ સાંભળી મુખી પણ બીને ભાગી ગયો. પછી તો બાવાજી પણ ગયા. બધા ગયા પછી સસલાભાઈ મઢીમાંથી બહાર નીકળ્યા, શિયાળને મળ્યા અને બધી વાત કહી. શિયાળને પણ ગાંઠિયા અને પેંડા ખાવાનું મન થઈ ગયું. એ કહે, ત્યારે હું પણ મઢીમાં જઈ અને ખાઈ આવીશ. સસલો કહે, પણ જો બાવો આવશે તો મઢીમાંથી બોલીશ કેવી રીતે? શિયાળ કહે, હું પણ એ તો શિયાળ ભાઈ સાકળિયાને ડાબે પગે ડામ ભાગ બાવાની તરતારી તુંડી તોડી નાખું એમ બોલીશ. સસલો કહે, ઠીક, જાઓ ત્યારે લ્યો ગાંઠિયા અને પેંડાનો સ્વાદ. પછી શિયાળ તો અંદર ગયું. ત્યાં તો તરત જ બાવાજી આવ્યા અને બોલ્યા, મારી મઢીમાં કોણ છે? શિયાળે હળવેથી કહ્યું, એ તો શિયાળ ભાઈ સાકરિયાને ડાબે પગે ટામ ભાગ બાવા નીકર તારી તુંબડી તોડી નાખું. બાવાજી તો સાત પારખી ગયા એટલે કહે, ઓહો, આ તો શિયાળ છે. પછી બાવાજીએ બારણા ખેડવ્યા અને અંદર જઈ શિયાળને બહાર કાઢી ખૂબ ખૂબ માર માર્યો. શિયાળભાઈને ગાંઠિયા ને પેંડા ઠીક મળ્યા.

બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોર

0: બે વાગે રેડિયો પાલનપુર પર સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

કાલે આપણે નિશાળમાં વિશ્વાના જોડા કોક લઈ ગયું. કહે છે કે વનકો લઈ ગયું. વનકો છે જેવો, તને એ કોણે કહ્યું? મને તો લખડો કહેતો હતો. પણ લખડો ક્યાં સાચું બોલે છે? ચાલ લખડાને જ પૂછીએ. તે હે લખડા, વનકો વિશ્વાના જોડા લઈ ગયો એ વાત સાચી કે? ભાઈ મને બરાબર ખબર નથી, પણ રામકો કહેતો હતો કે છનકે એને કહ્યું કે વનકો જોડા લઈ ગયો છે. ચાલો ત્યારે છનકાને જ પૂછીએ. એલા છનકા, આ વિશ્વાના જોડા કોણ લઈ ગયું? કોણ શું? વનકો લઈ ગયો. તો તને ક્યાંથી ખબર? મને તો ભગલો કહે છે કે વનકો જોડા લઈ ગયો છે. આ ભગલો આવે. અલ્યા ભગલા, તે વનકાને જોડા લેતા ભાળ્યો તો કે? ભાઈ ભાળ્યો તો નથી. ઓલે રવલો કહેતો તો કે વનકો જોડા લઈ ગયો. પણ આ વિશ્વ આવે. અલ્યા વિશ્વા, તારા જ જોડાની તપાસ કરીએ છીએ. કહે છે કે વનકો લઈ ગયો છે. હા ભાઈ, ઈ જ લઈ ગયો છે. મને ઓલ્યો રામલો કહેતો તો કે રવલો કહે છે કે વનકો ચોર છે. ચાલો ત્યારે રવલાને પૂછીએ. પેલા રવલા, આ વિશ્વાના જોડા વનકો લઈ ગયો છે? એ નહીં તો બીજો કોણ લઈ જાય? તે જોડા લેતા ભાળ્યો તો કે? હું કઈ ત્યારે પાસે ઉભો તો એ તો ભીમલો કહેતો તો કે વનકો લઈ ગયો છે. એલા ચાલો બધા ભીમલાને ઘેર ચાલો. હે ભીમલા, તે તો વનકાને જોડા ચોરતા ભાળ્યો તો ને? ભાઈ મેં મારી નજરે નથી ભાળ્યો. કોક કહેતો તું કે વનકો ચોર છે. બાલમિત્રો, મજા આવીને વાર્તામાં?

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

93.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-9668-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

વેલકમ ટુ રસોઈની રંગત. આપણે બનાવવાના છીએ કોબી અને પનીરના પરોઢા. હા હા, તમે કહેજો અંજલિ આમાં શું નવું છે, પણ આપણે આને એક અલગ રીતે બનાવવાના છીએ અને એ રેસીપી એટલી જોરદાર છે, એટલી સિમ્પલ છે ને કે તમે ઘરે બનાવીને કહેજો વાહ અંજલિ આજે શું રેસીપી કીધી, અને તમને ખાવાની પણ એટલી જ મજા આવશે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઈ રાંધી શકાય, કારણ કે બંને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો ને તો તમને ખ્યાલ આવશે કે બંને વસ્તુઓનું મેળ મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટૂંક સમયમાં તૈયાર કરી શકો એવા છે, અને દહીં સાથે ગરમા ગરમ પરોઠા પીરસો એટલે તમારું જમણ તૈયાર. તમે કહેશો અંજલિ તો આવી રીતે મોંમાં પાણી આવે એવી વાતો ના કર, જલ્દી જલ્દી સામગ્રી કહે અને કેવી રીતે બનાવવાનું છે એ પણ કહી દે. અરે રાહ જો, થોડા આતુર રહો, કેમ કે એના પહેલા આપણે સાંભળવાનું છે એક સોંગ. તો મળીએ નાનકડા બ્રેક પછી. ક્યાંય જતા નહીં, હું છું આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM પર રસોઈની રંગત.

વેલકમ ટુ રસોઈની રંગત. સામગ્રી એની એવી છે કે કણિક માટે આપણે ઘઉંનો લોટ જોઈશે, એટલે કે આપણે એને લોટ બાંધવો પડશે ને, એટલે ઘઉંનો લોટ જોઈશે, પીગળેલું ઘી જોઈશે અને મીઠું. લોટ બંધાઈ ગયા પછી પૂરણ માટે શું જોઈશે? ખમણેલી કોબી, ભૂક્કો કરેલું પનીર, સમારેલી કોથમીર, લીલા મરચા અને મીઠું. બીજી જરૂરી વસ્તુઓમાં ઘઉંનો લોટ વણવા માટે, તેલ રાંધવા માટે અને પીરસવા માટે દહીં. આ સામગ્રી જાણ્યા પછી એક સોંગ તો થઈ જાય ને. ચલો કઈ નહીં, સોંગ સાંભળી લઈએ. તમે ક્યાં જતા નહીં, હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM પર રસોઈની રંગત.

ઠંડા બાઉલ માં બધી વસ્તુઓ ભેગી કરીને સારી રીતે મિક્સ કરીને જરૂરી પાણી નાખીને કણિક બાંધી લો. હવે એને 10-15 મિનિટ બાજુમાં મૂકી દો. આ કણિકના 10 સરખા ભાગ કરીને બાજુમાં રાખી દો. તૈયાર કરેલા પૂરણના 5 સરખા ભાગ પાડો અને લોટ બાંધેલો છે ને એને વણીને ગોળાકાર ભાગમાં એની રોટી બનાવો. આ વણેલી રોટી પર પૂરણનો એક ભાગ સારી રીતે પાથરી બીજી રોટી મૂકી એની કિનારી સરખી રીતે દબાવી. નોનસ્ટિક તવાને ગરમ કરી વણેલા પરોઠાને થોડા તેલની મદદથી બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. આ જ રીતે બાકીના પરોઠા પણ તૈયાર કરો અને દહીં સાથે ગરમા ગરમ પીરસો. જોયું કેટલી ઈઝી અને સિમ્પલ વાનગી હતી નહીં, પણ આવી રીતે બનાવવાની જ્યારે આવે ને ત્યારે કહેશો અંજલિ બહુ જ કષ્ટ પડે. એટલા માટે તો હું તમારા માટે બહુ સિમ્પલ સિમ્પલ વાનગી લઈને આવું છું, જેથી તમે ઘરે બનાવી પણ શકો અને તમારા સારા એવા ફીડબેક્સ અમને મોકલાવી પણ શકો. હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. તમારા ફીડબેક્સ અમારી માટે એટલા જ અત્યંત જરૂરી છે. તો તમારા ફીડબેક અમારા વોટ્સએપ નંબર 9512-66-88 પર મોકલવાનું ચૂકતા નહીં. નેક્સ્ટ આઈટમ શું બનાવી છે અને જો તમારી પાસે પણ આવી કોઈ રસોઈની વાનગી હોય તો એ પણ તમે અમને મોકલાવી શકો છો. જો તમને રસોઈની રંગત શોમાં પાર્ટિસિપેટ કરવો હોય, કોલ પર અમારી સાથે વાત કરવી હોય, કોલ પર તમારી રેસીપી જણાવવી હોય તો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો. અમે જરૂરથી તમને કોલ કરીશું. હું છું આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. તો મસ્ત રહો, વ્યસ્ત રહો, નિસાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે અમને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલા ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો.
1: તો શરૂઆત કરીએ

આજના ફરમાઈશ કાર્યક્રમની. તો આજના આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે મિતિશા. મિતિશાએ આપણને ફરમાઈશ કરી છે હેલ્લારો મૂવીનું હૈયા સોંગ. હેલ્લારો મૂવી એ ગુજરાતી મૂવી છે અને આ મૂવી બેઝિકલી સ્ત્રીઓ ઉપર બનાવવામાં આવી છે, જે વુમન એમ્પાવરમેન્ટનું બેસ્ટ આપણે મૂવી કહી શકાય. આ મૂવીની જો વાત કરીએ તો એની અંદર શ્રદ્ધા ડાંગર દ્વારા જે એક્ટિંગ લેવલ બતાવવામાં આવ્યું છે, સ્ત્રીઓ વિશે બતાવવામાં આવ્યું છે, એમને ગરબા રમવા ન દેવાની વાત અને સ્ત્રીઓનું માન જ્યારે થાય છે ત્યારે માં સાક્ષાત ખુશ થઈને વરસાદ લાવે છે, આ બધી વાતને જ્યારે સોશિયલી તમે બતાવો છો ત્યારે આ મૂવી એ તમને એક અલગ જ ઇમ્પેક્ટ છોડી જાય છે. હેલ્લારો મૂવી એની અંદર આ સોંગ એ શ્રુતિ પાઠક દ્વારા ગાવામાં આવ્યું છે. તો ચાલો સાંભળીએ મિતિશાની ફરમાઈશ.

नाच बेटा, अबे तारो वारो।

આપણા બીજા ફરમાઈશ કરતા છે નીરજા. નીરજા એ કહે છે કે એમને રેડિયો પાલંબુના બધા જ શો ગમે છે અને એમનું નામ નીરજા છે એટલા માટે એમણે આપણને નીરજા મૂવીનું એક સોંગ એ પોતાની માતાને ડેડિકેટ કરવાનું કહ્યું છે. આપણને ખબર છે કે આજે મધર્સ ડે છે અને નીરજા કહે છે કે જેમ નીરજા મૂવીની અંદર નીરજાની માતા એનું જે સ્ટ્રેન્થ હતી એની તાકાત હતી એનું બધું હતી, એવી જ રીતે એમની માતા પણ એમની તાકાત છે. એમને લાઈફની અંદર જે અમુક સિચ્યુએશન આવી એમાં એમની માતાએ જ એમને સાચવ્યા છે, સેમ નીરજા મૂવીની જેમ જ. તો નીરજા આપણને ફરમાઈશ કરે છે મૂવી નીરજાનું સોંગ એસા ક્યુમાં તેની, કે જે સુનિધિ ચૌહાણ દ્વારા ગાવામાં આવી છે. આ મૂવી 2016 આવી હતી અને આ મૂવીની વાત કરીએ તો નીરજા મૂવી એ નીરજા એર હોસ્ટેસ હતા કે જેમણે પોતાના જે યાત્રિકો છે એમને બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. અને આ મૂવી એ દેશભક્તિની છે, પોતાના સર્વસ્વને પોતાના કામને સોંપવાની છે. તો ચાલો સાંભળીએ નીરજાની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે આપણા આરજે અંજલી. આરજે અંજલીએ આપણને મધર્સ ડે સ્પેશિયલ સોંગ એ ડેડિકેટ કર્યું છે પોતાની મમ્મીને. આરજે અંજલી અને એમના મમ્મી વચ્ચેનો બોન્ડ એ માતા અને દીકરી કરતાં મિત્રોનો વધારે છે, ત્યારે આરજે અંજલી એ પોતાના માતાને ડેડિકેટ કરવા માંગે છે સોંગ તેરા મુજસે હૈ પહેલે કા નાતા કોઈ. આ સોંગ એ 1973માં આવેલી મૂવી આ ગલે લગ જાનું છે, કે જેની અંદર શશી કપૂર અને શર્મિલા ટાગોર જેવા વર્સેટાઇલ એક્ટર હતા. અને આ ગીત ગાવામાં આવ્યું છે કિશોર કુમાર અને સુરમા શ્રેષ્ઠાના અવાજમાં. તો ચાલો સાંભળીએ આરજે અંજલીની ફરમાઈશ.

આજે મધર્સ ડે છે તો આપણને જેટલી બી ફરમાઈશ આવી છે એ મધર્સ ડે સ્પેશિયલ આવી છે. મને એવું લાગે કે આજના આપણા એપિસોડને આપણે મધર્સ ડે સ્પેશિયલ એપિસોડ બનાવવો જોઈતો હતો. અને આજે આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા જે છે એ છે નિશિત. નિશિતે આપણને ફરમાઈશ કરી છે મહાહિતવાળી દયાળી જ માતુ. આ સોંગ ગાવામાં આવ્યું છે આદિત્ય ગઢવીના અવાજમાં. જો કે આ જે સોંગ છે એ આપણે જ્યારે નાના હતા ત્યારે આપણા ગુજરાતીની અંદર એક કવિતા પણ આવતી કે જેની અંદર માથી મોટું કોણ એ દર્શાવ્યું છે. અને વાત સાચી જ છે કે માના બલિદાનથી મોટું આ દુનિયામાં કોઈ નહીં, જે અસહ્ય પીડા વેઠીને પણ પોતાના બાળકને જન્મ આપવા માટે તૈયાર થઈ જાય છે. પોતાના જીવનની અંદર ગમે તેવું દુઃખ આવે પણ પોતાના બાળકને દુઃખ ન પડે એ માટે જે પ્રાર્થના કરતી હોય છે. માની આગળ તો ખુદ સાક્ષાત પ્રભુ પણ હારી જાય, કારણ કે માની જો તમે ઉપમા આપવા બેસો તો માને ઉપમા ઓછી પડી જાય, પણ માને ઉપમા ન આપી શકાય. માના કારણે તમે કોઈ શબ્દોમાં વર્ણવી જ ના શકો. તો ચાલો સાંભળીએ નિશિતની ફરમાઈશ. અને આજે મધર્સ ડેના દિવસે તમારી મમ્મીને એક વખત થેન્ક યુ જરૂરથી કહેજો, કારણ કે જે કામ મમ્મી કરે છે, જે આપણું ધ્યાન રાખે છે અને 24/7ની જે અનપેઇડ જોબ કરે છે ત્યારે એની માટે એક નાનકડું થેન્ક યુ તો ચોક્કસથી બને છે. તો તમે જરૂરથી તમારી મમ્મીને હેપી મધર્સ ડે કહેજો, થેન્ક યુ કહેજો, આઈ લવ યુ કહેજો. અને હું મળીશ તમને આવતા એપિસોડમાં.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ સ્વરૂપે અમારા વોટ્સએપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું RJ પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: અને એની આખી પ્રોસેસ, કારણ કે એ પહેલું એટલે શરૂઆતમાં થોડા થયા છે, સાવ નથી એવું નથી, પણ આ લેવલનું ગ્રેન્ડિયોર વાળું નાટક જેમાં હિન્દુ સંસ્કૃતિની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અને તારું નામ રામ છે ને રાજા ધીરાજ કામ કૃષ્ણનો છે, તો એના વિશે વાત કરો.
1: રાજા ધીરાજ છે ને, મેં જો એક કચ્છ એક્સપ્રેસ ન લખ્યું હોત તો મારી પાસે રાજા ધીરાજ ના આવ્યું હોત ક્યારે. એનું કારણ એ છે કે કચ્છ એક્સપ્રેસમાં કામ કરવાથી પાર્થિવ ગોહિલને એ અમે લોકો જોડે કામ કરતા હતા, તો એને એક ખ્યાલ હતો કે આને આ પણ લખતા આવડે છે, અને માયથોલોજીમાં પણ રસ છે.
0: અને આમ તો તારી સતત એવી ઈચ્છા હતી ને કે માનસી માટે કંઈક લખું. માનસી તારી ખૂબ
1: બિલકુલ ગમતી ગુલાલ સિરિયલથી
0: પ્રિય અભિનેત્રી.
1: હું એને આજે પણ કહું કે ગુલાલ સિરિયલથી રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, પ્રકાશ કાપડે લખી તો નાખી લાઈન, પણ એ લાઈનને જીવી છે જે રીતે. હું એના પ્રોમો માનસીમાં બોલું તો માનસી એમ કે હાય તને ગુલાલના પ્રોમો વિધવા થઈ છે, અને એનો જે મેન મોટો દિયર છે એને તે

0: હત્યા કરાવી છે એના ભાઈની, કેમ કે એને આ ભાભી ગુલાલ બહુ ગમે છે. એટલે એમ છે કે હવે આ દિયરવટું જે પ્રથા છે એના હિસાબે આ ભાભી હવે મને મળી જવાની છે. લાખું ગામ અને કેવી સારકાસ, મનોજ જોશી, રાગીણી, બધા કેવા કેવા જોરદાર એક્ટરો બધા એ સિરિયલમાં હતા. તો બધા બેઠા છે પંચ ભરીને અને કહી રહ્યો છે પંચ કે ગુલાલ કે બોલે કે પરંપરા કે અનુસાર તુમકો દિયરવટા તો કરના પડેગા બેટા, તો હમારે ગાંવ કી બહુ કભી વિધવા નહીં રહેતી, તો પરંપરા કો આગે બઢાઓ. એટલે પેલો સુશાંત જે એક્ટર સુશાંત એ જે મોટો દિયર છે એના મોજડી પહેરી છે એ આમ ઊભો થાય ને આમ મૂછા મરડે છે, અને પેલી માનસી આમ એની સામે એક લુક આપે અને બાજુમાં મોજડી છે, મોજડી પહેરાવે એટલે વહુ બની ગઈ એમ. તો એને મોજડી ઉપર હાથ ઉપાડ્યો અને ઊભી થઈ, અને ઊભી થઈ એટલે સુશાંતે આમ કરીને મોજડી ઉતારીને પછી આમ પહેરવા માટે તૈયાર થયો કે હવે આવી મારી ભાભી જેના માટે હું આખી જિંદગી રાહ જોઈને બેઠો છું. પણ સુશાંતની બિલકુલ ટોળાની બાજુમાં સૌથી નાનો દિયર 8 વર્ષનો ઊભો છે. એટલે માનસી આવે સીધી અને સુશાંતને ક્રોસ કરી સીધી નાના દિયરના પગમાં મોજડી મૂકે. આ આખું ગામ ચોકી જાય કે જો વાત દિયર વાટાની જ છે ને,
1: હા તો હું કરું છું,
0: વાત તો દિયર વાટાની જ છે પણ આ નહીં નાનો દિયર, પણ આને તો નહીં પરણું. અને એક લડકીને પાલ પોસ કરે અપને પતિ કો બડા કિયા, રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ. તો એ આખું સ્ટ્રક્ચર. તો યસ સોરી, તો રાજાધિરાજના કારણે હું ને પાર્થિવભાઈ સતત કોન્ટેક્ટમાં આવેલ કચ્છ એક્સપ્રેસના કારણે, જ્યારે છે ને રાજાધિરાજ નાટક થવાનું હતું ને, તો ત્યારે એની ડિરેક્ટર શ્રુતિ શર્મા એ ઓનબોર્ડ આવેલા, અને શ્રુતિ એ ઓલરેડી અલાદીન, ફ્રોઝન આ બધા મોટા
1: મેગા પ્લેસ
0: ડિરેક્ટ કરેલા એણે, અને બ્યુટી એન્ડ બીસ્ટ પણ એને કરેલું. તો જ્યારે એને ઓનબોર્ડ લાવ્યા ત્યારે શ્રુતિ એવું કીધું કે મને છે ને એવો રાઇટર જોઈએ છે કે જે સ્ટેજના ક્રાફ્ટને સમજે અને જે પહેલાં તો સ્ટેજને સમજતો હોવો જોઈએ. એટલે આ લોકોએ વિરલભાઈ, વિરલ રાજ અને પાર્થિવ ગોહિલી લોકોએ કેટલાક રાઇટરના ઓપ્શન આપ્યા, અને લિટરલી ઇટ વોઝ અ ઓડિશન એમ. રાજાધિરાજ અને આ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર છે, તો અમારી ડિરેક્ટર છે શ્રુતિ, અને રામ એવું છે કે ડિરેક્ટર શ્રુતિ છે ને એ ઓડિશન સ્ક્રિપ્ટ માંગી રહેશે, શી વિલ ડિસાઈડ કે કામ કરવું છે કે નથી કરવું આની સાથે. તો હું તને શબ્દો જોડાવા કરી કહીએ કે તારા સિવાય પણ બીજા ઘણા લેખકોનો અમે સંપર્ક કર્યો છે, એને પણ પોતાની સ્ક્રિપ્ટ આપી છે, હવે આગળના બધા ડિસિઝન શ્રુતિ લેશે. હા ડિરેક્ટરનો કોલ રહ્યો, કંઈ વાંધો નહીં. કીધું બે પાના લખીને આપને વિરલભાઈ પાર્થિવભાઈ, કીધું હું ઠીક છે. એટલે મેં એને 4-5 પાના આપણે તમે ખૂબ માગ્યું ને દઈ દો દરિયો, એ તો ટીવીના કારણે એ હતું કે માગેથી વધારે જ આપું. તો 4-5 પાનાની મેં સ્ક્રિપ્ટ એક આખી લખીને મોકલી 2-3 દ્રશ્યો કૃષ્ણના, અને વિધિન 3 દિવસમાં મને શ્રુતિનો ફોન આવ્યો, નંબર તમારી પાસે સેવ નહોતો, અને કીધું કે હાય ધીસ ઇઝ શ્રુતિ શર્મા, તમારી સ્ક્રિપ્ટ વાંચી અને અમે તમારા વાળા ડ્રાફ્ટ પર આગળ વધીએ છીએ, કે તો કોંગ્રેચ્યુલેશન તમે ઓનબોર્ડ છો આમ તેમ. અને આઈ વોઝ વેરી હેપી. અને પછી શ્રુતિ, ખાલી શ્રુતિ નામ આખું નહોતું ખબર. પછી મેં એને પૂછ્યું કે તમે અમુક આખું નામ તમારું શું, મેં મારા નંબર સેવ કરો છે એવું મેં આમ હોશિયારી મારી થોડીક. તો એને કીધું કે શ્રુતિ શર્મા, અમે તો ઓકે. પછી મેં તાત્કાલિક પેલા સ્ટોકી લીધું કે આ છે કોણ,
1: નવો શબ્દ છે,
0: મેં તાત્કાલિક સ્ટોકી લીધું કે આ છે કોણ શ્રુતિ શર્મા. તો સંજયભાઈ એવું છે કે જ્યારે હું સિરિયલ લખતો હતો બાલિકા વધુ ને બધું ચાલતું મારું કામ, ત્યારે મારા મિત્રો છે એક્ટર પ્રશાંત, એ લોકો ટીવી સિરિયલના એક્ટરો, એ બધા લોકો પાસે એક એક ટિકિટ એક્સ્ટ્રા હતી. એ લોકો એનસીપીએમાં જોવા માટે જતા હતા અલાદીન નાટક, અને કે એક ટિકિટ એક્સ્ટ્રા છે અમારી સાથે, તું આવ. અને હું એ લોકો સાથે અલાદીન, અલાદીન મેં મારા જીવનમાં જોયેલું પહેલું ગ્રાન્ડ પ્લે હતું પહેલું, અને અલાદીન જયારે નાટક પત્યું પછી ઓપેરા આખું પહેલું, અને એ પછી નાટકમાં ડિરેક્ટર સાથે ડિરેક્ટર આવે તો એ ઘૂંઘરાળા વાળવાળી શ્રુતિ આમ આવી નામ ઝૂકી ઝૂકીને વેલકમ વેલકમ કરતી. ત્યારે મેં આને પ્રશાંતને કહેલું, મેં તો અવડા મોટા નાટકને જવા દોરી આવડીમથી નાપી એમ, ખોપારા જેવડી છોકરી છે ને, કીધું આવડું મોટું નાટક ને અવડીમથી દાઈ ને, કીધું
1: શ્રુતિને એપિસોડ મોકલીશું આપણે અને ખોપારાનો શબ્દ તારે સમજાવવો પડશે.
0: રોહિત છે ને શ્રુતિ, રોહિત રોહિત બહુ હોશિયાર છે, રોહિત કહી દેશે. તો પછી એ મને યાદ હતું, તો મેં સ્ટોકતા જોયું કે અરે આ તો અલાદીન વાળી છે, આ તો ઓલી જ છે જે બાંટકી, મેં બાપ ખોપારી આમાં છે, મેં કીધું રાજાધિરાજ કરવાની છે હવે. પણ યસ, પછી ઓનબોર્ડ અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી, એમને મળવાનું થયું, અને પહેલો એક આખો ડ્રાફ્ટ લખીને ગયા, આખું નાટક મેં અને શ્રુતિ મળ્યા અને આખું નાટક તૈયાર કર્યું ને આખું સ્ક્રીન પ્લે લખીને ગયા. પહેલું નરેશન અને ધન્ય.

0: અથવા બંગલામાં બેઠા બધા મતલબ, અને મેં આમ પેલું મારી અંદરની માયા સારાભાઈ જગાડી હતી કે મારે અંદરની
1: માયા સારાભાઈ,
0: મારી અંદરની મોનિશાને મેં દબાવી હતી કે મારે બિલકુલ ક્લાસિક બિહેવ કરવાનું છે, કેમ કે હું નથવાણી જ ના ઘરમાં છું એમ. તો હું બિલકુલ આમ ક્લાસિક બિહેવ સાથે બેઠો હતો, કમર ટટ્ટાર રાખીને, પાણી કહેવાય તો અડધું જ પાણી પીવાનું, ચા પીવાનું હોય તો રકાબી ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે નથવાણી જ ના ઘરમાં છો તમે. તો આમ રકાબી આમ અવાજ ના આવી
1: રકાબી મુનિમ છે ભાઈ,
0: એટલે તો રકાબી નો અવાજ ના આવે રકાબી મૂકું અને આમ ઉભો રહો આમ, અને કારણ વગર આમ સ્માઈલ કરતો રહો. તો આવું જ મેં રાખ્યું હતું બધું સેટઅપ કરીને. આવ્યા ધનરાજ અથવાણી અને સરે આખી સ્ક્રિપ્ટ સાંભળી, રિજેક્ટ. રિજેક્ટ કે મને નથી વિઝ્યુઅલ દેખાતા, આમાં કઈ બહુ જામ્યું નહીં મને એમ. પછી ઉમંગી પાર્થિવભાઈ ની સાથે, ઉમંગી મજુમદાર, તો ઉમંગી ની ગાડી ઉમંગી ગયું મારું આમ લેટર, ઉમંગી મારું પતું કટ. મેં કીધું હું તો ગયો આમાંથી, તો ઉમંગી ના ના એટલું બધું નેગેટિવ ના વિચારે રામ, કઈક કઈક તોડ નીકળશે એમ. પછી પાછા અઠવાડિયા પછી હું ની શ્રુતિ ફરી ભેગા થયા, ફરી સેકન્ડ ડ્રાફ્ટ પણ આવ્યો, એ ડ્રાફ્ટ આખો અપ્રુવ થઈ ગયો. અને હા, પછી વિરલભાઈ ને પાર્થિવભાઈ સાથે ડિસ્કસ કરતા ગયા, લોક જોડાતા ગયા, મને અરે આમાં તો ઉમંગ કુમાર છે, અરે આમાં તો નીતા લુલા છે, અરે આમાં તો સચિન જીગર છે, અરે આમાં તો પ્રસુન જોશી એડ થયા છે, અરે આ તો આ આ આ આ. તો એ મારા માટે. અને બીજું આખી વાતમાં છે ને સંજયભાઈ, રિસર્ચ માટે એ જે એમને વ્રજ મોકલ્યા, દ્વારકા મોકલ્યા, નાથદ્વારા મોકલ્યા, ત્યારે એક પ્રોડ્યુસર
1: જ કૃષ્ણભૂમિમાં
0: એક પ્રોડ્યુસર આટલો સિરિયસ પોતાની પ્રોડક્ટને લઈને. અને ત્યારે ધીમે ધીમે રિયલાઇઝ થયું કે અમે જે કરી રહ્યા છીએ ને કામ, એ બહુ મોટું કામ છે. અને માણસ બહુ મોટા વિઝનથી ભૂમિ નથવાણી, ધનરાજ નથવાણી કરી રહ્યા છે, એવું આમ રિયલાઇઝ થયું કે ભાઈ આ જવાબદારીવાળું છે એમ. અને તો પછી એ આખી જર્નીમાં હું બહુ પામ્યો લેખક તરીકે એ અનુભવ, શ્રુતિ સાથે, વિરલભાઈ સાથે, પાર્થિવભાઈ સાથે, અને રોહિત, રોહિત ચૌધરી અમારો જે સ્ટેજ પ્લે રાઇટર હતો. તો એમાં છે ને સરવાળે તો મારે એકચ્યુઅલી પેમેન્ટ એ લોકોને આપવું પડે એવું એવી ઘટના હતી. પણ યસ, રાજાધિરાજનો અનુભવ, મારા બે બા બાપુને, હું મારા બા બાપુ અને ભાઈ ભાભી પહેલી વાર મુંબઈ આવ્યા એના આના પ્રીમિયર માટે. અને મારા બાપુ એવું કીધું હતું કે હું આવું મુંબઈ એક જ શરતે, તું ધમાનું ઘર મને દેખાડીશ એમ, ધર્મેન્દ્ર.
1: અચ્છા,
0: હા,
1: ધમાનું સાઇન ઓફ ધર્મેન્દ્ર.
0: અને આપણે ધમાનું, અને ધર્મેન્દ્રના ફેન છે એટલા માટે સની દેવલ ગમે છે, કે આપણા ધમાન દીકરો, તો એટલે સની દેવલ ગમે છે. તો મારા બાપુજી શરતે આવ્યા હતા કે ધમાનું ઘર દેખાડજે તું એ વાળું. અને મારે હા દેખાડ્યું મારા બાપુને ધર્મેન્દ્રનું ઘર. અને પછી એ રાજાધિરાજ જોયું, અને મારી બા અને બા બાપુ એટલા ખુશ ખુશ ખુશ ખુશ. તમને જેસ્ટર કહું નથવાણીનું કે મેં ઇન્ટરવલમાં એનું મેં કહી રાખેલું કે મારા બા બાપુ આજ ગામડેથી આવી રહ્યા છે ને, મુંબઈથી પહેલી વાર આવે. હવે અમે 250 લોકોનું ક્રૂ છે રાજાધિરાજ સંજયભાઈ, અને એ દિવસે પ્રીમિયર શો એટલે શહેરના દરેક નામાંકિત અને બધા હુઝુ બધા આવેલા. એની વચ્ચે મારે તો આગલા દિવસે વાત થયેલી, એ લોકોએ પતિ પત્ની યાદ રાખી હતું કે આજ મારા બા બાપુ આવવાના છે. તો ઇન્ટરવ્યુમાં મને હાથ પકડી કહે છે કે તારા બા બાપુ આવવાના હતા ગામડેથી, તો મેં કીધું આવ્યા છે ને, કે ક્યાં, ચાલ મને લઈ જા. એ ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી મારા બા બાપુ સુધી આવ્યા. અને હવે મારા બા બાપુને સંજયભાઈ કાંઈ ખબર નથી કોણ નથવાણી, કોણ અંબાણી,
1: કઈ નહીં
0: આખું. તો હા, મારી બાને ખબર છે ઇન્સ્ટાગ્રામ રીલના કારણે, હવે નીતા અંબાણી કોણ છે, રીલ બધી ફરવા કરે ને કે આ નીતા અંબાણી 50 લાખનો સાડલો ફેંકી દીધો ને આવું રીલમાં આવે ને. તો આ લોકોએ મારા બા બાપુને એમ કીધું કે તમે તમારો દીકરો અમને આપી દીધો ને, એટલે મેં તમને આભાર માનીશ તમારો. તો એ જે જેસ્ચર મને આજીવન યાદ રહેશે કે આવું એમને કહેવાની કઈ જરૂર
1: હતી નહીં.
0: પણ એ જે મારા બા બાપુને એમ ધરપત થઈ કે આ મુંબઈ શહેરમાં જે છોકરો આવ્યો છે ને એ ખોટી જગ્યાએ નથી આવ્યો એમ, બીજે એક. તો આવા બધા જેસ્ચર છે ને તમને બહુ યાદ રહી જતા હોય છે.
1: લાખ દેહાતીઓ મેં નિંદા હૈ શહેરે બમ્બઈ મગર ચુનિંદા
0: હૈ. બિલકુલ બિલકુલ,
1: મુંબઈની મજા છે
0: બિલકુલ. તો આ મારો રાજાધિરાજનો. અને પછી દુબઈ, રાજાધિરાજ પ્લે સાથે દુબઈ ગયો, દિલ્હી ગયો, હવે એનું યાત્રા વર્ઝન અમદાવાદમાં જાન્યુઆરીથી આવી રહ્યું છે. હવે આખા ભારતમાં એનું યાત્રા વર્ઝન ફરવાનું છે. તો આ પ્લેમાં છે ને હું, મને મારો પોતાનો નવેસરથી પરિચય થયો, મારા સ્ટેજ પ્લેના ક્રાફ્ટને વધારે નિખારવાની મને જગ્યા મળી. આ બધા લોકોને જોઈ જોઈને થયું કે હજી આપણે એટલું એટલું શીખવાનું બાકી છે. તો એ બધું રાજાધિરાજમાં હું ખૂબ પામ્યો છું. અને સંજયભાઈ, સૌથી મોટું તમને સન્માન, તમને માન, તમને મળે પણ તમને માન દરેક જગ્યાએ, લોકો તમને જે રીતે આગળ કરે અને તમારી વેલ્યુ કામ નહીં કરે, તો તમને છે ને થોડોક તમારો કોન્ફિડન્સ થોડોક એવી તો મોટો થાય કે ખોટી દિશામાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે એ રીતે રાજાધિરાજનો બહુ મોટો ફાળો છે મારા જીવનમાં.
1: રાજાધિરાજ પછી એ કક્ષાનું, એ સાઈઝનું નવું કંઈ પ્લે પ્લાન ચાલી રહ્યું છે?
0: ચાલી રહ્યું છે. હોપફુલી

0: તમને એ ગુડ ન્યૂઝ હોપફુલી હું 26 એન્ડ સુધીમાં તો આપી શકીશ એવું છે. એ જ લેવલનું, એ જ કક્ષાનું એક મોટું ગ્રાન્ડ પ્લે. બીજું
1: તારી સાથેનો પરિચય બાદ સદભાગ્ય એવું રહ્યું છે કે તારા તરફથી હંમેશા ગુડ ન્યૂઝ જ આવે છે.
0: બીજા કશા ગુડ ન્યૂઝ આપી શકો એમ છું નહીં તમને, એટલે આ ગુડ ન્યૂઝ થી કામ ચલાવજો તમે. અત્યારે આ ગુડ ન્યૂઝ બાદ આપણે રાજી રહીએ.
1: પણ
0: ફિલ્મ, યસ, ફિલ્મમાં મારી પહેલી હિન્દી ફિલ્મ જે મેં પ્રકાશ કાપડી સાથે લખી, શ્રી રાધા રમણમ, હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. એ ફિલ્મ હવે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. અમિત
1: ત્રિપાઠી પ્રોડ્યુસ કરે
0: છે. યસ, અમિત ત્રિપાઠી પ્રેઝન્ટર છે. તો એ શ્રી રાધા રમણમ ફિલ્મ છે એ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે.
1: કમિંગ ફેબ્રુઆરી.
0: યસ.
1: અચ્છા, શૂટ થઈ ગઈ છે?
0: શૂટ થઈ ગઈ, એડિટિંગ બધું, ડબિંગ બધું પૂરું.
1: અરે વાહ.
0: તો એ હવે ફેબ્રુઆરી આસપાસ રિલીઝ થવા જઈ રહી છે.
1: કોણ છે સ્ટાર કાસ્ટ?
0: બધા ફ્રેશર્સ, બધા, એક જૂનો નથી. એટલે ફ્રેશ સ્ટારકા સાથે લોકો આવી રહ્યા છે. બીજી એક હાર્દિક સાથે જ મારી તાનારીરી ફિલ્મ ચાલતી હતી, એ મારી પૂરી થવામાં છે.
1: તાનારીરી એટલે હિસ્ટોરિકલ
0: હિસ્ટોરિકલ
1: વિસનગર.
0: યસ યસ, એ મારી પૂરી થવા આવી છે. અને તમારા હિન્દીના બે મોટા પ્રોજેક્ટ છે હવે નેક્સ્ટ કમિંગ નેક્સ્ટ યરમાં આવી રહ્યા છે. બાકીના બીજા અમુક પ્રોજેક્ટ કર્યા છે, પણ પેલા જે એનડીએના વકીલ કાગડો છે એના આધારે બોલી શકાય એમ નથી. પણ હા, એક બીજી હિન્દી ફિલ્મ મેં એનિમેશન સાઇન કરી છે, જે એનિમેશન ફિલ્મ છે.
1: અરે વાહ.
0: તો એ એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. એ એક સિરીઝ સાથે વાતચીત ચાલી રહી છે. જો ઓલ સેટ રહ્યું તો કદાચ ફેબ્રુઆરી સુધીમાં એ પણ સાઇન કરીશ.
1: ઓકે.
0: પણ યસ, અને આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મ તો છે જ, જે મારે કાયમ કરવી છે.
1: આ બધાની વચ્ચે તે મને વર્ષો પહેલા આપેલું એક પ્રોમિસ પાછું યાદ દેવડાવું છું. જીવન ગીતો.
0: અરે,
1: રામ પાસે ગુજરાતી પરંપરાના અદ્ભુત ગીતો આમ કંઠસ્થ છે. રામને બાળક એટલે મા બાપ કન્સીવ કરે થોટ તરીકે, વિચાર તરીકે, ગર્ભબીજની પહેલા વિચાર બીજ રોપાય ત્યાંથી લઈ અને જીવ શરીરમાંથી છૂટે અને છેલ્લે આત્મા પરમાત્મામાં ભળે ત્યાં સુધીની અદ્ભુત ગીત પરંપરા આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ રહી છે. રામે ખૂબ રિસર્ચ કર્યું છે. મને રામનું ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમતું એ કામ છે. એ હમણાં જરાક આ બધા પ્રોઝના કામમાં વધારે લાગ્યો છે, એટલે વચ્ચે વચ્ચે પોએટિક કામ થોડુંક આડે હાથે મુકાઈ ગયું હોય, સ્વાભાવિક છે. પણ એ ગીતોની થોડીક ઝલક રામ મારે સાંભળવી છે.
0: હું એના શો આમ છે ને, એને હું એના શોઝ હું કરું છું અલગ અલગ જગ્યાએ. મને જ્યારે અમુક સિલેક્ટિવ કહે છે કે તમે લોકગીતો વિશે વાત કરવા આવો એમ, હમણાં ભાવનગર પાસે જવાનું.
1: હું પર્ટિક્યુલર જીવન,
0: હું સમજી ગયો, તમે જીવન ગીતોની વાત કરો છો, એટલે એમાંથી હું લોકગીતોને તારવી અને એની વાત કરતો રહું છું જ્યાં જવાનો મોકો મળે છે ત્યાં. અને મારે છે મારા મનમાં એક પ્રોજેક્ટ કે મારે જીવન ગીતોને એક શો ડિઝાઇન કરવો છે. અને આ બધા અલગ અલગ અવસ્થાના, મૃત્યુના ગીતો, લગ્નના ગીતો, જન્મના ગીતો, છઠ્ઠીના ગીતો, ધાન રોપતા હોય ત્યારના ગીતો, દાણા રોપ પછી ધાન વાઢતા હોય ત્યારના ગીતો, કાપણીના ગીતો, નીંદણના ગીતો, એ બધા જે અલગ અલગ અવસ્થાના ગીતો છે એનું એક મારા મનમાં છે કે
1: થોડીક ઝલક સંભળાવ થોડાક આમ.
0: જેમ કે આપણે વહેલી સવારે જાન જોડવાની છે વરરાજાને જગાડવા માટે, તો
1: મોમેન્ટના ગીતો છે રામ પાસે.
0: તો એ વરરાજાને જગાડવા માટે બધી સ્ત્રીઓ કે ગાઈ રહી છે કે સુ

आया रे जाग्या जाग्या रे अवधना रघुराय के वाण लाजो ने वाया रे। तो વરરાજાને ઉઠાડવાનું આખું ગીત છે, પછી વરરાજો ઉઠી ગયો, દાતણ કરે છે, ત્યારે એમ કહે છે કે આ

રે. અને પછી વરરાજો ગાડામાં બેસે, કન્યાને પરણવા માટે જાય છે, ત્યારે કહે છે કે ઉગમણા બારના ચોક મારે રસિયા મંડપ રો પાવ્યા. અને પછી જ્યારે જાન નીકળી જાય પાદર છોડીને, અને જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મોર તારી સોનાની ચાચ મોર તારી રૂપાની પાક એવા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આ થમણે દે એવા વળતા જાજ રે વેવાયુને માંડવે માણારાજ. અને પછી એ જાન જ્યારે પોખે ત્યારે પોખવા માટે આવે કે ઓ ખણ પોખણ દશ દાડા દાડમી પરણ.

0: ને સભાઈ પધાર્યા છો.
1: વાહ વાહ.
0: તો આ એક એક એક એક વિધિના તમારા આપણે ગીતો છે દરેક એક વિધિ સાથે, અને એ મૃત્યુ સુધી.
1: તમારા મને એક વસ્તુ કે કે એટ ધ એન્ડ ઓફ લાઈફ વોટ વિલ યુ લવ ટુ બી નોન એઝ. ગીતકાર રામ લોક સાહિત્યને સતત ખોજતો રહેતો, લોક જીવનને સતત ફંફોસીને એમાંથી લોકગીતો શોધતો રહેતો રામ, કે પેલા લેખકથી લઈને સ્ક્રીન લેખક સુધી વચ્ચે વચ્ચે અટવાતો રહેતો રામ.
0: મને છે ને મૃત્યુ સુધી અફેયરલેસ એન્ડ એક્સપ્રેસિવ રામ
1: વિચ યુ આર,
0: કે હા, કે કોઈ પણ ફોર્મ હોય એમાં વ્યક્ત થવા માટે રામે બીજી વાર વિચાર ન કરવો પડે. અને એ કહેતો જ રહે પોતાની વાત. હું હંમેશા એક વાક્ય બોલું છું, કથા સદૈવ મંગલમ. અને એ આમ બહુ ટ્રેડમાર્ક વાક્ય, મને એ મારું હંમેશા બહુ ગમતું વાક્ય છે, કે અંતે તો કથા બધાનું મંગલ કરે છે, જો એ મંગલ નથી કરતી તો એ કથા નથી. એટલે કથા સદૈવ મંગલમ, એ વાત સાથે મારે સતત કહેતા રહેવું છે. પછી એ ગીત હોય, એ કથા હોય, એ સિનેમા હોય, એ નાટક હોય, એ ટેલિવિઝન હોય કે પુસ્તક હોય, કારણ કે જગતને કથાઓની બહુ જરૂર છે. એવી કથાઓ જે જગતને બાંધી રાખે અને પીડાને પંપાળી પીડામાં રૂજ આપે, ઘાવને તાજા ન કરે. તો મને સાહિત્ય પાસે એ ક્ષમતા છે. સાહિત્યનું કામ જ એ છે, સર્વાણી સંવાદ કરવાનું. તો મને સંવાદમાં બહુ રસ છે. તો મને એ રામ તરીકે ઓળખાવું વધારે ગમશે, કે હી વોઝ અ ફિયરલેસ ગાય એન એક્સપ્રેસિવ ગાય. એ વાતમાં મને બહુ રસ છે.
1: તને ગમતા પદ્ય પ્રકારમાં, ગીત પ્રકારમાં મને મને જ્યાં સુધી માહિતી છે અથવા તને જે રીતે જાણું છું એ પ્રમાણે સૌથી પ્રિય પ્રકાર તને જે ગમે છે એ છે મરશિયો.
0: બિલકુલ.
1: એના ઉપર આવવું એ પહેલાં એક સવાલ છે કે બધી સમજણ ક્યાંથી આવે છે આટલી બધી? તું છે તો હજી પેલી શ્રુતિની જેમ ઝીણકો ને
0: સોપારી. પેલું તો છે ને સમજણ એ શું છે સંજયભાઈ? સમજણ એ મૂળે તો ઉછીનો લીધેલો અજવાસ છે.
1: ક્યાં બાત હે યાર,
0: એ તમારું નથી.
1: આ જ સવાલ છે મારો, એ આ ક્યાંથી આવે છે?
0: એટલે તમારી પર છે ને વડીલો, વડીલોની કૃપા હોય ને તમારી ઉપર. અને બીજું, અત્યારની પેઢીને હું ખાસ મારા મિત્રોને કહું છું કે તમારી પાસે તમારા ગઢિયાઓ છે ને તો ડાયલોગ કરી લો. એની પાસે તમારી આગળની એને જોયેલી એ લાઈફ છે જે તમને નથી મળવાની. આજે હું મારા દાદા સાથે વાત કરતો હતો, મને 100 વર્ષ પહેલાનું જીવન જે મેં જોયું નથી પણ દાદાની આંખે હું જોવાનો છું. એ કેટલું મોટું કલેક્શન છે પણ એ સમજતા આપણને વાર લાગી.
1: મને પેલી 21 પેઢીના નામમાંથી જેટલા યાદ હોય એટલા.
0: હા હા
1: બોલ.
0: યસ. તો હું ચાલુ કરું મારા ભાઈના દીકરાથી. અનિરુદ્ધ, કરણભાઈ, કનુભાઈ, કેસરભાઈ, મગાભાઈ, માનસિંગભાઈ, હાદાભાઈ, દુદાભાઈ, કાળુભાઈ, દેવદાસભાઈ, મીઠાભાઈ, ધનાભાઈ, સાંગાભાઈ, સાદાભાઈ, કેદારભાઈ અને રઘુભાઈ.
1: વાહ, તો બ્રેથલેસ જેવું છે.
0: તો તો વડીલો છે ને, વડીલો એ તમને હાથ મૂકતા હોય માથે, અને એ સાથે એની એનર્જી એક ઓરા તમારા પાસ, તમને પણ એને પણ ન ખબર હોય કે કરી રહ્યા છે. મને જે મળેલી સમજણ છે મારા વડીલો પાસેથી, મારા પરિવારજનો પાસેથી મળેલી સમજણ છે એ, અને હું કમાણો છું.

0: એ હું એની પાસેથી કમાવાનો છું. વારસા મળી નથી પણ એ લોકોએ મને આપી દીધી છે ઓટોમેટિક. તો વારસા કે આ ત્યાંથી આવતી હોય છે મોટા ભાગે. પછી પુસ્તકો, પછી ઉત્તમ લોકો, એવા ઉત્તમ તીર્થ સ્થાનો, ઉત્તમ જગ્યાઓ, એ બધું સેકન્ડરી આવે છે. પણ પેલા પાત્રતા તમારી છે ને, એ તમારા ઘરના લોકો તૈયાર કરતા હોય છે. ઘડો, કેમ કે પાણી ભરવું છે મારી પાસે, પણ ઘડાનું તળિયું જો કાચો છે તો ટીપે ટીપે બધું ઢોળાઈ જશે. તો તમારા ઘરના લોકો છે ને, એ બાળપણમાં એ તમારા ઘડાનું તળિયું બહુ કડક બનાવતા હોય છે.
1: બિલકુલ. તો તારો ગમતો પ્રિય પ્રકાર મરસ્યું, અને એમાં મારે ખાસ સાંભળવું છે અભિમન્યુનું મરસ્યું.
0: હા, એટલે મરસિયાના જે અલગ અલગ પ્રકારો છે, મૂળ તો મરસિયા ગવાતું જ એટલા માટે કે જેના ઘરે સ્વજનો ગુજરી ગયા છે એને એટલો આઘાત લાગ્યો છે કે એના આંસુ સુકાઈ જાય છે, છાતી ઉપર બધું ગંઠાઈ જાય છે. તો મરસિયાનું કામ એ છે કે એ મરસિયા થકી, મરસિયો છે ને એ મીણ ઓગાળવાનું કામ કરે છે, એ પીડાને ઓગાળે છે, અને જે ગુજરી ગયા છે સ્વજન એની મીઠી મીઠી વાતોથી તમને ખાળે છે, અને ધીમે ધીમે પછી તમારે આંસુ નીતરે છે તો તમારું હૃદય બચી જાય છે. સાયકોલોજીનું કામ, ઇટ્સ અ ટ્રીટમેન્ટ. તો મરસિયાને બહુ મોટી આપણે, અને ન માત્ર ગુજરાત, મારવાડની પણ બહુ મોટી પરંપરા છે. રૂદાલી આખી બહુ મોટી પરંપરા છે. તો મરસિયામાં દીકરીના મરસિયા, બાપના મરસિયા, પતિના મરસિયા, પત્નીના મરસિયા, અલગ અલગ અલગ અલગ મરસિયા છે. આપણે ત્યાં સીતાના મરસિયા છે, રામના મરસિયા છે, કૃષ્ણના મરસિયા છે, અભિમન્યુના મરસિયા છે. મારે જે તમને કેવું છે ને, એ કૃષ્ણનું મરસ્યું કેવું છે.
1: અરે વાહ,
0: કૃષ્ણનું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. કૃષ્ણનું મરસ્યું ગોકુળ તે ગામની ગોવા લણ
1: રહીને સંભળા.
0: હા, કે આસજે ગાવાસે નહીં,
1: થોડું જેમ ગવાય આપણે ત્યાં જ શો એન્ડ કરવાનો છે.
0: ગોકુળ તે ગામની, આમાં અહીંયા છે ને છાતી પીટવાની રીધમ છે. ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારે અમર ચૂડી મારા વાલમાં, હાય કાનુડા હાય હાય, હાય કાનુડા હાય હાય, કે દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, અબડાણું રાતુ ગવાન મારા વાલમાં, હાય કાનુડા હાય હાય. તો કે છે કે ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં, એટલે કેટલાનો સ્વામી છે. ને દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, અભડાણું રાતું ગવન મારા વાલમાં, મેવાડ ગામની મેળતી રે મીરા સુધી પહોંચ્યો, મેવાડ ગામની મેળતી રે તારી ટીલડીએ વાગ્યા તીર મારા વાલમાં.
1: વાહ, એક્ચ્યુઅલી
0: આ ને જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે ઘરણ લાગે, એટલે ગ્રહણ
1: ઘરણ લાગે,
0: ઘરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. કે ગ્રહણ ખાલી ચાંદા ને સૂરજ નથી લાગતું, મથુરાના માર્ગ ને લાગ્યું. કે જમનાના જળ ખારા ઝેર થયા, ઘરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં, રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ઓલી રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ડૂબશે મારા 14 ભુવન.
1: ક્યા બાત હૈ,
0: એટલું રોવાની છે કે 14 ભુવન ડૂબી જવાના છે. ગાયુના દૂધ નિમાણા થયા, કદમની માથે પડી વીજળી રે વાલમાં. અને જે કે છે માધવપુરનો આ રેફરન્સ જુઓ, માધવપુરનો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં. માધવપુરનો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, પૂનમે ઓઢા અંધકાર મારા વાલમાં.
1: ક્યા બાત,
0: ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં.
1: ક્યા બાત,
0: એટલે આ કૃષ્ણનું મરસ્યું છાતી કુર્તી કુર્તી ગાય શકે,
1: પરંપરાનું મરસ્યું,
0: પરંપરાનું મરસ્યું છે. તો આ બધા મરસિયા આપણી બહુ મોટી પ્રથા છે, અને લોકો એટલે ગાતા નથી કેમ કે અપશુકન માનતા હોય છે મોટા ભાગે. પણ એ પુરુષ મરે ત્યારે એની છાતી કૂટતા હાય કાગડા હાય હાય, અને સ્ત્રી મરે તો છાતી કૂટતા કૂટતા હાય બેનડી હાય હાય. એ પરંપરામાં આખી આપણે ત્યાં ઢોરના મરસ્યા છે.
1: ઓહો,
0: બળદ માટે.
1: આ નથી સાંભળ્યું ક્યારેય,
0: બળદ માટે, કારણ કે બળદ આપણા માટે બહુ મોટું
1: જીવ, એટલે આપણો ઘરનો પરિવારનો સદસ્ય.
0: એટલે જે ગામડા ગામમાં જે દીકરીઓ સાસરે જાય અને ભાઈ ન હોય ને, એ બળદને રાખડી બાંધે, કેમ કે એને છે કે તું મારા બાપનું પેટ તું ભરવાનો છે. અને એ એટલે જ્યારે ખેતરમાં જાય ને તો કે બળદ માટે કહે છે, વાવણી કરે ને ત્યારે કે

0: હશે, તમને ખમ્મા કરું મારા વીર, સોનાના ડુંડા ઉગશે. કેટલો આશાવાદ છે, કેટલો મોટો આશાવાદ છે. અને બળદને કહે છે તને ઓવારણા લઉં છું એમ, તો બળદના મરસ્યા છે ભેંસુના.
1: ભેંસુ સંભળાવ,
0: હા ભેંસુના. બળદના કહે છે કે

0: गरारे वाला माँ गवरी ना दूध रे बड़ाना मारा वाला माँ बड़ा दूध धावेलो से गवरी ना दूध या बड़ाना मारा वाला माँ हाय वीरला हाय हाय हाय वीरला हाय हाय माजमते रातनो खिलो भंगाड़ो माजमते रातनो खिलो भंगाड़ो वावणीए उग्या लीला नाग मार वालमा वावणीए उग्या लीला नाग मार वालमा गणपति दादा रे कारण के गणेश नी साथे बळद नी पूजा करे गणपति दादा रे मोकलो मारो वीर रे गणपति दादा रे मैं कहलो मारो वीर रे खम्मा ए नी लख चौरासी ओन रे अब जन्म नो देता है पाछो
1: અહીંયા મોક્ષ
0: અહીંયા એના ખમ્મા એ ની લખ ચોરાશીઓ નરે હાય વીરલા હાય હાય આ બળદ નું મરસ્યું
1: ઓહો
0: તો એ આપણે એટલે આપણે તો કેટલી મોટી પરંપરા છે કે આપણે આપણે કૂતરાની ખાંભીઓ ખોડીએ છીએ
1: હા
0: કૂતરાઓની ખાંભીઓ હોય જ્યાં એ સંસ્કૃતિની તો કેવી મોટી તો સંજયભાઈ બહુ મોટી સંસ્કૃતિ અને પ્રકૃતિ છે ઉત્તરમાં કચ્છમાં દુલારાય કાગે આ જે કામ કર્યું છે અને દુલારાય કારાણીએ દુલારાય કારાણી અને અહીંયા સૌરાષ્ટ્રમાં મેઘાણી આ કામ કર્યું છે અને આ કલેક્ટિવ કામ બહુ અગત્યનું છે. છોટુભાઈ દક્ષિણ ગુજરાતમાંથી કાગળ લખ્યો તો મેઘાણીને કે દુલારાય કારાણી કચ્છને આખું વીણી નાખ્યું, કચ્છની ખાંભીઓની કથા કીધી, કચ્છના લોકગીતો કીધા, મેઘાણીએ સૌરાષ્ટ્રને વીણી નાખ્યું, મારું દક્ષિણ ગુજરાત હજી અબડાયું નથી, બાકી છે, બોટાયું નથી એમ. તો મેઘાણી તમે આવો દક્ષિણ ગુજરાતના લોકગીતો લગ્ન ગીતો ને ખાંભીઓની કથા કરો. તો મેઘાણી છોટુભાઈને કાગળ લખીને કીધું કે આ તારીખે આ વારે હું આવું છું, તમને સ્ટેશન લેવા આવજો. એ કાગળ લખ્યો એના સાતમા દિવસે મેઘાણીને અટેક આવ્યો અને મેઘાણી ગુજરી ગયા. પરિણામ સ્વરૂપ આજે પણ તમે તમે ગુજરાતની કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ, તમને દક્ષિણ ગુજરાતના લોકગીતો, દક્ષિણ ગુજરાતની ખાંભીઓની કથા, દક્ષિણ ગુજરાતની પરંપરા નહીં
1: નથી મળી.
0: બાકી સમૃદ્ધ પરંપરા હતી, પરંપરા કઈ નહોતી એવું હતું એમ, પણ જે છૂટી ગયું સંજયભાઈ તો છૂટી ગયું.
1: મને લાગે છે કે જે છૂટી ગયું છે ને ત્યાંથી પકડવાનું કામ તે આદર્યું છે.
0: થેન્ક યુ. હું જરા પરોક્ષ રીતે હળવો થયો એના માટે થેન્ક યુ.
1: થેન્ક યુ સો મચ. થેન્ક યુ રામ. થેન્ક યુ. થેન્ક યુ.
2: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
3: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજી યાર અને લઈને આવું છું સુંદર મજાની ગુજરાતી ભાષાની કેટલીક સત્ય ઘટના પર આધારિત અથવા તો લોકવાયકા મુજબની દંતકથાઓ સમી કેટલીક સુંદર મજાની વાર્તાઓ. આજની વાર્તાનું નામ છે ફૂઈનું ફુયારું. ખાંભા ગામની એ આયરાણી હતી. આયરાણીના માતે બહુ વસમી વેળા આવી. આયર મરી ગયો અને દેશમાં દુકાળ પડ્યો. રાબ વિના છોકરા રેડિયા રમણ કરવા માંડ્યા. દુખિયારી બાઈના મનમાં પોતાના ભાઈની એક જ ઓથ રહી હતી. પડોશીને બે હાથ જોડી વિનવણી કરી, બાપુ બે દિવસ મારા ગભરુડાને ટીપુ ટીપુ રાબ પાજો, ત્યાં હું મારા ભાઈને ઘેર આંટો જઈને આવતી રહું છું. મિતિયાળા ગામમાં પોતાનો સગો ભાઈ રહે છે. ખાંભેથી પોતે હોશે હોશે મિતિયાળે ગઈ. ઘરના વારણામાં જ ભાઈને ઉભેલો વાળ્યો, પણ ભાઈ તો કળજુગે ઘેરી લીધો હતો. શું થયું હશે હવે આ વાર્તાના આગળના ભાગમાં એ માણીશું આપણે આ ગીતના વિરામ બાદ. હું છું આરજે યાર અને તમારા માટે લઈને આવું છું આ સુંદર મજાની વાર્તાઓ. વાર્તાઓ માણીશું ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

લાંબા ગામની આયરાણી એ પોતાના આયરના ગયા પછી જાય છે પોતાના ભાઈના ઘરે, અને ભાઈ દરવાજે ઉભો હતો, કળજુગે ઘેરી લીધો હતો તેવો તેનો દેખાવ હતો. આ લેણિયાત ક્યાંથી આવી? એટલું બોલીને આયર ઘરમાં પેસી ગયો. પાછલી ચિંડી એ થઈને એણે પલાયન કર્યું. બહેને આગેથી ભાઈને ભાગતો ભાળ્યો કે એના પગ ભારે થઈ ગયા. તોય દુઃખની મારી બહેન પિયરની ઓસરીએ તો પહોંચી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે એઆરના સ્વરમાં ગુજરાતી સાહિત્યની, લોક સાહિત્યની, તળપદા ઉત્તર ગુજરાતની પણ કેટલીક લોકવાયકા, સાહિત્યમાં લખાયેલી અને દંતકથા મુજબની વાર્તાઓ. ભોજાઈએ પણ મોંમાંથી આવો એટલું ન કહ્યું. નેવા ઝાલીને નણંદ ઊભી રહી. એણે ભાભીને પૂછ્યું, ભાભી મારો ભાઈ ક્યાં ગયો? તમારા ભાઈ તો કાલિયુના ગામતરે ગયા છે. ધરતી માર્ગ આપે ને તો સમાઈ જવાનું બહેનને મન થયું. એણે નિસાસો મૂક્યો. એ પાછી વળી કહી, ભાભી કહે રોટલા ખાવા તો રોકાવો. ભાભી હસીને જો સોમલ દીધું હોત ને તો એ પી જા. આ સોમલ એટલે ઝેર. એટલું કહીને બહેન તો મૂગી મૂગી ચાલી નીકળી. પણ એની આંખમાં શ્રાવણ અને ભાદરવો વરસવા માંડ્યા. બોર બોર જેવા પાણીડા પાડતી ચાલી જાય છે. માથે લીમડાની ઘટા ઝળુંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીપેલી ઓસરીએ જબ્બર ડીલ વાળો જોગડો ભગત બેઠો બેઠો હોક્કો પીએ છે. જોગડો બાઈને નાની હતી ને ત્યારથી ઓળખતો હતો. પછી શું થશે? કારણ કે વાર્તામાં જોગડાની જે વાત કહી ને મેં, એના પરથી લાગે છે કે ખરો મરદ કંઈક તો કરશે. આ વાતનું અનુસંધાન માણીશું આ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

માથે લીમડાની ઘટા જળુંબી રહી છે અને છીંક આવે એવા ચોખ્ખા ફૂલ ઓરડાની લીંપેલી ઓસરીએ જબ્બર ડીલવાળો જોગડો ભગત બેઠો બેઠો હોકો પીએ છે. જોગડો બાઈ નાની હતી ને ત્યારથી ઓળખતો હતો. બહેનને જોતા જ હરકમાં આવી જઈ અને રસ્તા ઉપર આડો ફર્યો, પૂછ્યું, કાં બાપ આમ રોતી કાં જા? આ સંવાદો એ જોગડાએ પેલી બાઈને કહ્યા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર લોક સાહિત્યની વાર્તાઓ આરજે એઆરના સ્વરમાં. જોગડા ભાઈ, મારે માથે દુઃખના ડુંગર થયા છે, પણ દુઃખ મને રોવરાવતું નથી. મારો માનો જણ્યો ભાઈ મને દેખીને મોઢું સંતાડે છે, ઈ વાતનું મને રોવું આવે છે. અરે ગાંડી, એમાં શું રોવા બેઠી? હું તારો ભાઈ છું ને, ઉઠ હાલ મારી સાથે. જોગડો એ બાઈને જીભની બહેન કહી અંદર લઈ ગયો. એક કળશી જુવાર લઈને ગાડું ભર્યું, રોકડ ખર્ચી આપી. પોતાના છોકરાને કહ્યું, બેટા ફૂઈને લઈને ખાંભે મૂક્યા અને દાણા ફૂઈને ઘેર ઉતારી મેળજે. ગાડું જોડીને છોકરો ફૂઈની સાથે ચાલ્યો. સગા ભાઈએ જ્યાં મોં આડું કર્યું ત્યાં ગામના આ મોં બોલા ભાઈએ જે મદદ કરી ને એ આ વાતનો અર્ક છે. વાતને આગળ વધારીશ, પરંતુ હવે સમય થયો છે ગીતનો. આવો સાંભળીએ આ ગીત, ત્યારબાદ ફરી મળીશું 90.4 મેગાહર્ટઝ પર રેડિયો પાલનપુર પર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

બહેન ગયા પછી જોગડાની બાયડી આવીને બોલી, ભગત મને લાગે છે કે તમારે ને મારે છેટું પડી જશે. કેમ? જુઓ ભગત, છોકરો જો ખરેખર તમારા જ લોહીનો હશે ને તો ગાડું ને બળદ એની ફૂઈને આપીને આવશે, અને જો મારી જાતમાં કંઈ ફેરફાર હશે તો ગાડું બળદ પાછા લાવશે. અરે મૂર્ખી, એવા તો વડાળ હોય, એ છોકરું બાપડો એવી વાતમાં શું સમજે? એ તો મોટેરાએ કહ્યું હોય ને એટલું જ કરે ને. અને આપણે કોઈ દી ક્યાં શીખ્યું છે કે કહ્યું છે આવું પણ કરવાનું? ભગત જો શીખવવું કે કહેવું પડે તો પછી 9 મહિના ભાર વેઢાર્યો તેનું માતમ શું? આ તો જોગડાની જ વાત નહોતી, એની બાયડીની પણ વાત હતી. કેને પણ કેવું કહ્યું કે આપણો દીકરો જો આપણા લોહીમાં છે એવા ગુણધર્મ ધરાવતો હશે તો ગાડું અને બળદ પણ મૂકીને આવશે, નહીં તો પછી શું થાય? ખરેખર એવું થયું હશે કે નહીં? તમારા મનમાં પણ સવાલ જાગ્યો ખરું ને? આ અદ્ભુત વાર્તાને હું આગળ વધારીશ, પરંતુ આ ગીત પછી. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર પર RJR ને અવનવી વાર્તાઓ સાથે 90.4 મેગાહર્ટ્ઝ પર.

ભગત જો શીખવવું કે કહેવું પડે તો પછી 9 મહિના બહાર વેઢા રહ્યો તેનું માતમ શું? આ કહ્યું હતું જોગડાની બાયડીએ. બીજે દિવસે છોકરો હાથમાં એકલી રાશ ઉલાળતો ઉલાળતો ઘેર આવ્યો. એના આવવાના અવાજને સાંભળીને પૂછ્યું, બેટા ગાડું બળદ એ ક્યાં? ફૂઈને દીધા. કા બાપા? તમે એના ભાઈ થઈને એને કાપડું દીધું અને હું ફઈને ફુયારું ન આપી આવું? માં બોલી, રંગ છે બેટા, હવે ભગતનો દીકરો તું સાચો. આ અદ્ભુત વાર્તા હતી ઝવેરચંદ મેઘાણીની. આવું સુંદર ગુજરાતી ભાષાનું સાહિત્ય જે વર્ષો પહેલા લખાયું પણ આજે પણ હકીકતને એટલી જ પ્રોવાઈડ કરે છે, એટલી જ પૂર્તતાથી ને સાર્થકતાથી આપણને પાળવાનું સૂચવે છે. ખરું ને શ્રોતા મિત્રો, કે દાન પુણ્ય એ કરવા માટે સગી બહેન ન જોઈએ અને આપણે પણ ક્યારેય એવું ન કરવું જોઈએ. અને જ્યારે દાન પુણ્ય કરીએ છીએ ત્યારે આપણા લોહીમાં આપણી વારસાગત પેઢીમાં પણ સારા ગુણો શીખવવાનું પણ ભૂલવું ન જોઈએ ને, એ ઉતરે જ જો આપણું વર્તન પણ એવું હોય. આ વાર્તા આટલું સુંદર મજાનું આવું આપણને અર્ક અને એના મહત્વને વહેંચી જાય છે. તો આવો આવી જ વાર્તાઓને વધાવીશું રેડિયો પાલનપુર અને 90.4 મેગાહર્ટ્ઝ પર. તમારી સાથે હું છું આરજે યાર, અને આવી વાર્તાઓનો આખો ઘડુલો વહાવવા માટે આવીશ. પરંતુ આ ગીત પછી તમારે મારી સાથે કેવી રીતે આ વાર્તાઓને વહેંચવાની છે એ પણ તો કહીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આ સુંદર મજાની ઝવેરચંદ મેઘાણીની વાર્તાને તમારે એટલી જ મૂલવવાની છે કે જેટલી તમારી પોતાના જીવનમાં પણ ક્યાંક વાંચેલી, અનુભવેલી, કોઈકે કહેલી, દાદા દાદી, નાના નાની, મામા મામી, ફોઈ માસીએ, કે પછી તમે ક્યારેક ક્યાંક અખબારના ચોપાનિયામાં પણ વાંચી હોય. તમને લાગે છે કે આ સાહિત્યની ચમત્કૃતિ સર્જે તેવી વાત છે અને માનવતાની, માણસની લાગણીઓ અને વર્તનમાં સુંદર મજાનો ચેન્જ કરી જાય, એક બદલાવ આપી જાય, તો એવી વાર્તાઓને મને વહેંચો. આ માટે 9599-66-88 પર વોટ્સએપ કરવાનું છે, કોલ નહીં કરતા, કારણ કે એ વોટ્સએપ નંબર છે. તમારા અવાજમાં રેકોર્ડ કરીને પણ મોકલી શકો છો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ પર પણ તમે ડીએમ કરીને સંદેશાઓ મોકલો. radiopalanpur@gmail.com પર ઇમેલ કરો, કે પછી તમે અમારી સાથે અમારી મોબાઈલ એપ્લિકેશનમાં જોડાઈ જાઓ. એન્ડ્રોઇડ ફોન છે તો ગૂગલ પ્લે સ્ટોર, આઈફોન છે તો આઈટ્યુન સ્ટોર પર જાઓ, રેડિયો પાલનપુર લખી અને ઇન્ટરનેટના માધ્યમથી સમગ્ર વિશ્વમાં અમારી સાથે જોડાઓ અને બીજા લોકોને પણ જોડતા રહો. ફરી મળીશું આવતા એપિસોડમાં નવી વાર્તાઓ સાથે, ગુજરાતી સાહિત્યના સંવર્ધન સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો આરજે એ આર ને.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. આપણે આ શોમાં મરી સાહેબ વિશે અને એમના જીવન વિશે વાત કરવાના હતા. લાસ્ટ ટાઈમ આપણે એમના વિશે ઘણું બધું એવું જાણ્યું જે આપણને ખબર જ નહોતી. જે બુકમાંથી એમના જીવનના થોડા ઘણા અંશ હું તમારી સમક્ષ પ્રગટ કરું છું, એ બુક લખેલ છે રઈસ મણિયાર દ્વારા અને બુકનું નામ છે મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. આજે પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણીશું, સાથે સાથે એમની ઉત્તમ ગઝલો તો જોડે હશે જ. તો ચાલો શરૂઆત કરીએ. લાસ્ટ ટોકમાં આપણે જોયેલું કે મરીઝ સાહેબને શરાબની એવી લત લાગેલી કે જ્યારે ધર્મગુરુઓને એમની જરૂર પડતી તો એમને શોધવા માટે એ લોકોએ શરાબના પીઠાઓમાં રખડવું પડતું. મરીઝ સાહેબની શરાબખોરીની શરૂઆત એમની યુવાનીની શરૂઆતમાં જ થઈ ગઈ હતી. આ શરાબખોરીને કારણે જ કારકિર્દીમાં તેઓ અસ્થિર રહ્યા. અખબારમાં તેઓ છેલ્લો ખૂણો નામની દૈનિક કોલમ યુવાનીના દિવસોમાં લખતા. પરંતુ શ્રી ચંદ્રકાંત પુરોહિતના જણાવ્યા મુજબ તેઓ

ફેસ પર ખૂબ મોડી રાત્રે આવતા અને અડધા દિવસોએ તો કંઈ કામ કરી શકે એવી હાલતમાં નહોતા રહેતા. તેમના ભાગનું કામ શ્રી પુરોહિત જેવા મિત્રો પ્રેમપૂર્વક પૂરું કરી આપતા. તેમની છેલ્લો ખૂણો કોલમ ખૂબ લોકપ્રિય હતી. શ્રી કાબિલ ડેડાવણી પાસેથી છેલ્લો ખૂણોનો એક ફકરો વાંચવા મળ્યો. શીર્ષક હતું મિત્રતાના મૃત્યુ પર. મરીજ લખે છે, જેનો પતિ મરી જાય એને વિધવા કહેવાય, જેની પત્ની મરી જાય એને વિધુર કહેવાય, જેના મા બાપ મરી જાય એને અનાથ કહેવાય, પરંતુ જેનો મિત્ર મરી જાય એને શું કહેવાય? આ પ્રશ્નનો જવાબ આપવામાં વિશ્વની તમામ ભાષાઓ એક સરખી રીતે નિષ્ફળ નીવડી છે. પત્રકાર તરીકે મરીઝને મોહમ્મદ અલી જીનાની મુલાકાત લેવાની પણ તક મળી હતી. પત્રકારત્વના ક્ષેત્રમાં તેઓ ટકી શક્યા હોત તો એમની જીવનકથા અલગ જ હોત. એમની ગઝલો વેચવી પડી ન હોત, સ્વમાન અને ખુમારીથી તેઓ જીવન પૂરું કરી શક્યા હોત, પરંતુ શરાબે એમના વ્યક્તિત્વનો ભોગ લીધો. તેઓ મુખ્યત્વે દેશી શરાબ પીતા. વિદેશી શરાબોમાં એમને મજા નહોતી આવતી. શરૂઆતમાં 8 આના એટલે કે 50 પૈસાનો દેશી દારૂ એ એમનો રોજનો ક્રમ હતો. આમ તો શરાબ પાન માટે સાંજનો સમય નિશ્ચિત હતો, પરંતુ કોઈ વાર સવારની શરૂઆત ચાને બદલે શરાબથી થતી. જીવનના અંતિમ વર્ષોમાં સુરતમાં યોજાયેલ એક ખાનગી કાર્યક્રમમાં મોંઘા વિદેશ શરાબની મહેફિલ હતી અને મરીઝનું ગઝલ પઠન હતું, પરંતુ કાર્યક્રમની જમાવટ થતી ન હતી. 1.5 કલાક સંકોચ અનુભવ્યા બાદ મરીઝે જાહેર કર્યું કે દેશી શરાબ મંગાવવામાં આવે તો જ કંઈ આગળ વાત થાય. મરીઝની ઈચ્છા પૂરી કરવામાં આવી અને પછી મરીઝે 4 કલાક કાર્યક્રમની જમાવટ કરી. આગળ પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણીશું. આ નાનકડા બ્રેક પછી ફરીથી મળીશું. ઓનલી ઓન રેડિયો પાલમપુર 90.4 FM પર.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM પાલનપુરનો અવાજ. આપણે વાત કરી રહ્યા હતા મરી સાહેબની અસ્તિત્વની.

વ્યક્તિત્વ. મરીસ સાહેબે જાહેર કર્યું કે શરાબ દેશથી મંગાવવામાં આવે તો જ કંઈ આગળ વાત થાય. પછી તો શું, મરીસ સાહેબની ઈચ્છા પૂરી કરવામાં આવી અને મરીસ સાહેબે 4 કલાક કાર્યક્રમની જમાવટ કરી. મરીસ સાહેબના પુત્ર મોહસિનભાઈએ એકવાર મરીસ સાહેબને ઘરમાં જ શરાબ પીવા સમજાવ્યા. શરાબ પીવા બહાર જવા દેવાને બદલે ઘરમાં જ શરાબની વ્યવસ્થા કરી આપી. મરીસ સાહેબે થોડા દિવસ એ ક્રમ સાચવ્યો, પણ પછી એવું કરવા માંડ્યું કે ઘરમાં પુત્ર તરફથી આપતી સગવડનો લાભ લેવાનું ચાલુ રાખ્યું. વિશેષ લાભ માટે બહાર પીઠાઓમાં જવાનું પણ શરૂ કરી દીધું. મોહસિનભાઈએ એમનો પ્રયોગ પડતો મૂકવો પડ્યો. શરાબ પીવા માટે એમને માત્ર 8 આનાની જરૂર રહેતી. આ 8 આના માટે શું કમાવું? મિત્રો પાસેથી અથવા કુટુંબીજનો પાસેથી 8 આના મળી રહેતા. મરીઝના અનેક મિત્રોએ સમર્થન આપ્યું કે તેઓ મરીઝને વારંવાર શરાબ માટેના 8 આના આપતા. મરીઝ એમના કુટુંબીજનો પાસેથી પણ 8 આનાની ગ્રાન્ટ વારંવાર લેતા. અમે નહીં આપીએ તો કોઈ બીજા પાસેથી માંગશે, એવા વિચારથી કુટુંબીજનો 8 આના આપી દેતા. આ 8 આના સાથે જોડાયેલો એક રમૂજી પ્રસંગ મરીઝના બહેન ફાતિમા બહેન પાસેથી સાંભળવા મળ્યો. એકવાર સુરતમાં સમૃદ્ધિ હોલમાં મરીઝ સાહેબનો કાર્યક્રમ હતો. મરીઝ સાહેબે વહેલા પહોંચી ગયા હતા. આયોજકો હજુ બીજી તૈયારીઓમાં હતા. મરીઝ સમૃદ્ધિ હોલમાં છેલ્લી લાઇનમાં પોતાની ઓળખ આપ્યા વગર ફાતિમા બહેન સાથે બેઠા હતા. કેટલાક ચાહકોએ એમને ઓળખી કાઢ્યા. તેઓ ઓટોગ્રાફ માટે એમને ઘેરી વળ્યા. મરીઝે ફાતિમા બહેનને મજાકમાં પૂછ્યું, ઓટોગ્રાફ બદલ 8 આના માંગુ? દેશી દારૂ મોંઘો થયો, 8 આને બદલે હવે 2 અને 4 રૂપિયા થયા. પરંતુ મરી સાહેબનું શરાબ પાન યથાવત રહ્યું. જીગર મુરાદાબાદીનો એક શેર જુઓ. સબકો મારા જીગર કે શેરોને, સબકો મારા જીગર કે શેરોને, ઓર જીગર કો શરાબ ને મારા. આ શેર મરીઝ ઉપર બંધ બેસતો આવે છે. મરીઝે જીવનમાં ઘણી વાર શરાબ છોડી દીધો હોત, પરંતુ કદી પણ 15 દિવસથી વધુ લાંબો સમય એમની પ્રતિજ્ઞા ટકી જ નહીં. અન્યથા બિનજવાબદાર એવા મરીઝ કુટુંબમાં માંદગી કે અન્ય કોઈ મુશ્કેલીના સમયે જવાબદાર વ્યક્તિ બની જતા, પરંતુ સંકટ ટળતા ફરી પાછો એ જ ક્રમ શરૂ થઈ જતો. આપણે આગળ મરીઝ સાહેબના જીવન વિશે ઘણું બધું જાણવાનું છે. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM સાથે.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હું છું આરજે અંજલિ. મરીસ પિતા તરીકે તો ખૂબ પ્રેમાળ રહ્યા. મોટી ઉંમર સુધી બંને સંતાનો સાથે મૈત્રીસભર સંબંધો એમને જાળવ્યા હતા. મોસીમભાઈ જણાવે છે કે શરાબના નશામાં કદી એમણે બૂમબરાડા પાડ્યા હોય, મારપીટ કરી હોય એવું યાદ નથી. અમારી સાથે કે મમ્મીની સાથે કદી પણ ઉગ્રતાપૂર્વક વર્તન કર્યું નથી. નશાની હાલતમાં કદી કંઈ બોલાયું હોય તો બીજા દિવસે સામે ચાલીને માફી માંગવા આવે. પોતાની ભૂલ હોય તો તરત અમારી પણ માફી માંગે. એમની દીકરી લુલવા કહે છે કે પિતાજીને વાંચનનો બહુ શોખ. માત્ર 2 ચોપડી ભણેલા હોવા છતાં આપમેળે ને આપમેળે અંગ્રેજી શીખ્યા. ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ જેવા ક્લાસિક અંગ્રેજીમાં એમણે વાંચ્યા અને એમને પણ વંચાવ્યા. ટોલ્સ્ટોયના એ ચાહક હતા. ડોક્ટર રાધાકૃષ્ણના પુસ્તકો તેઓ વાંચતા. ડિક્શનરી હંમેશા હાથ વગી રાખતા. અમને બંને સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યા. એટલું જ નહીં, જરૂર પડે ત્યારે અમને બંનેને માર્ગદર્શન આપી શકે તેટલું સારું અંગ્રેજી તેઓ જાણતા હતા. અમારા પિતા કરતાં તેઓ મિત્ર જેવા વિશેષ હતા. અમારી ગમે તે સમસ્યા એમની સાથે અમે ચર્ચી શકતા. પોતે ધર્મ વિમુખ હોવા છતાં કુટુંબીજનોના ધર્માચરણની આડે તેઓ આવતા નહોતા. દીકરી લલુઆને તો એમણે જાતે કુરાન અર્થ સાથે શીખવ્યું હતું. વસ્ત્ર પરિધાન બાબતે એની કોઈ ખાસ પસંદગી નહોતી. સફેદ પેન્ટ અને સફેદ ખુલ્લું શર્ટ એ એમનો માનીતો પોશાક. આંખો પર ચશ્મા, ખિસ્સામાં 4 મિનાર સિગારેટનું પેકેટ, દિવસમાં 8-10 સિગરેટ તેઓ પીતા. સિગરેટના ખાલી ખોખાને ફાડીને તેની અંદરની બાજુએ તેઓ ગઝલ લખતા. તેમની ઘણી ખરી ગઝલો આ રીતે સિગરેટના ખોખા પર લખાઈ હશે. પોતાની ગઝલોને સાચવીને રાખવાની બાબતે બેદરકારી વિશે જનાબ જલન માત્રી નોંધે છે. એકવાર ભિંડી બજારમાં ભેટો થઈ જતા મેં એમને એક શેર સંભળાવ્યો. શેર કંઈક આવો હતો: આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, આ મહેરબાની તમારી કે દુઃખ દીધા એવા, ખબર પડે છે મને જિંદગી વિતાવું છું. ખુશ થઈ ગયા એ આ સાંભળીને. ખૂબ દાદ આપી મને અભિનંદન આપવા લાગ્યા. મેં કહ્યું, આ શેર મારો નથી, તમારો છે. મારો શેર છે? મને તો યાદ જ નથી. થોબ, હું જરા લખી લઉં. કહી એમને શેર ટપકાવી દીધો. હજુ તો મરી સાહેબના જીવનનું ઘણું બધું બાકી છે જે આપણે સાંભળવાનું છે. તમે ક્યાંય જતા નહીં. સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલિ.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ. લખવા માટે કોઈ ખાસ પરિસ્થિતિ કે ખાસ સગવડની અમને જરૂર નથી પડતી. જ્યાં મન ફાવે ત્યાં લખવા બેસી જાય. ઇન્ડી પેનથી લખતા ગઝલ સૌ પ્રથમ ઉર્દુ લિપિમાં લખતા, ત્યારબાદ ડાયરીમાં ઉતારતી વખતે ગુજરાતીમાં લખતા. ગઝલો ડાયરીમાં ઉતારવા બાબતે બેદરકાર. ઘણીવાર છૂટા કાગળિયામાં લખેલી ગઝલો ખોવાઈ જાય. ઘણીવાર તો લખાયેલી ગઝલ ખોવાઈ ગયા પછી માત્ર યાદશક્તિના બળે જ ડાયરીમાં ઉતારે. અમુક શેર યાદ રહેતા હોય, અમુક ભૂલી જવાય. શીઘ્ર કવિ હોવાથી ગમે ત્યારે ગમે ત્યાં શેર કહી નાખે. કેટલીક વાર તો આવી રીતે રચાયેલો શેર મિત્રોને આપી દે, લે તું લઈ લે, પૂરી કરી નાખજે ગઝલ. મિત્રોની ગઝલ સાંભળે, ઇસ્લાહ કરે, ઘણીવાર એવા ફેરફાર કરી આપે કે કોઈ નબળો કે સામાન્ય શેર ઉત્તમ બની જાય. એમના નિકટવર્તી વર્તુળના શાયરો શ્રી આસિમ રાંદેરી, ફક્ર માત્રી અને બદ્રી કાચવાલા સાથે એમની ગઝલ ગોષ્ઠી કલાકો સુધી ચાલતી. ક્યારેક ગઝલનો મૂળ ન હોય તો આ મિત્રો સાથે શતરંજની બાજી ચાલતી. મરીઝની પાયધૂનીની નાનકડી રૂમમાં આ મિત્રો કલાકો સુધી શતરંજ રમતા અને સોના બહેન એમને જમવા બોલાવી બોલાવી થાકતા. પરંતુ શતરંજની રમત એમ કંઈ પૂરી થાય? હજુ તો મરીઝ સાહેબના જીવનનું ઘણું બધું બાકી છે જે આપણે સાંભળવાનું છે. તમે ક્યાંય જતા નહીં. સ્ટે ટ્યુન વિથ રેડિયો પાલનપુર 90.4 FM વિથ આરજે અંજલી.

નમસ્કાર, તમે જોડાયેલા છો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ, રિટન બાય રઈસ મણિયાર. 1971 સાલમાં મરીઝ પાય ધોનીની એ ભાડાની રૂમ ત્યજીને કુલ્લા ખાતે ન્યૂ મિલ રોડ પર આવેલ રાહત એપાર્ટમેન્ટમાં રહેવા આવ્યા. વન રૂમ કિચનનો ફ્લેટ 13,000 રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. એમાંથી થોડી રકમ એમના સન્માન સમારંભ નિમિત્તે એકત્ર કરવામાં આવી હતી. બાકીની રકમ મોટા ભાઈ શેખાદમભાઈ તરફથી મળી હતી. 1971માં થયેલ સન્માનમાં કહેવાય છે કે રકમ તો સારી એવી એકઠી થઈ હતી, પરંતુ આયોજકો પૈકી કોઈ પૈસા ગપચાવી ગયું અને મરીઝને ભાગે નાનકડી રકમ જ આવી. મરીઝે કહેવું પડ્યું, આ લોકો મારા પીવાના પૈસા ખાઈ ગયા. 1968ના વર્ષમાં મોસીનભાઈ 21 વર્ષની ઉંમરે બેંકમાં નોકરીએ લાગ્યા. લલુઆ યાદ કરી જણાવે છે, મોસીનભાઈના પહેલા પગારમાંથી ઘરમાં પંખો એટલે કે ટેબલ ફેન આવ્યો. આર્થિક વિટંબણાઓ હળવી થવા માંડી. મરીઝના પિતાજી સુરતની મદ્રસા તૈયબિયા સ્કૂલમાં શિક્ષક હતા. મેં મોસીનભાઈને પૂછ્યું, એવું તે શું હતું કે

અવસ્થામાં જ નોકરી કરવા માટે સુરત છોડી મુંબઈ આવવું પડ્યું. એમની પિતાજી સામે કંઈ ફરિયાદો હતી? મોહસિનભાઈએ જવાબ વાળ્યો. મરીઝ સાહેબને પિતાજી સામે કોઈ ફરિયાદ ન હતી. હસતા હસતા, આ પિતાજીને મરીઝ સામે ઘણી ફરિયાદો હતી. મુંબઈ સ્થાયી થયા પછી મરીઝ ભાગ્યે જ પિતાજીને મળવા સુરત જતા. ઉપરાંત શરાબખોરી અને આજીવિકાની અસ્થિરતા, આ બે કારણો એમના પિતાને નારાજ રાખવા માટે પૂરતા હતા. મરીઝના પિતાજીએ જીવનના છેલ્લા 10 વર્ષ મુંબઈમાં વિતાવ્યા. 1969ના વર્ષમાં મરીઝના ઘરે મુંબઈમાં જ તેઓ અવસાન પામ્યા. આ સમયગાળામાં મરીઝે પિતાજીની ખૂબ સેવા કરી. 1976ના વર્ષમાં સોનાબહેનના ભાઈ અને મમ્મી રાહત એપાર્ટમેન્ટમાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર રહેવા આવ્યા અને સોનાબહેનના મમ્મીના અવસાન બાદ એ ફ્લેટ પણ મરીઝ સાહેબને મળ્યો. છેલ્લા વર્ષોમાં મુસાયરાઓ નિમિત્તે થતી આવક વધી. 1981માં મરીઝ સાહેબનું શ્રી જયવર્ધન તખ્તાવાળાના પ્રયાસોથી સન્માન થયું. એમને 71,000 રૂપિયાની થેલી અર્પણ કરવામાં આવી. આર્થિક હાલત સુધરતી ગઈ, તેમ તેમ શારીરિક હાલત કથળતી ગઈ. જીવનના છેલ્લા 2 દાયકા દરમિયાન મરીઝ સાહેબે 2 વાર ટીબીની બીમારીનો ભોગ બન્યા. આગળ પણ આપણે મરીઝ સાહેબના જીવન વિશે જાણીશું. તમે જોડાયેલા રહો રેડિયો પાલમપુર 90.4 FM સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

હું છું આરજે અંજલિ અને આપણે સાંભળી રહ્યા હતા મરીઝ, અસ્તિત્વ અને વ્યક્તિત્વ, રિટન બાય રઈશ મણિયાર. જીવનના છેલ્લા બે દાયકા દરમિયાન મરીઝ સાહેબ બે વાર ટીબીની બીમારીનો ભોગ બન્યા. એમના મૃત્યુના બે મહિના પહેલા કવિ શ્રી આસિમ રાંદેરીને લખેલા પત્રમાં એમણે લખ્યું, હવે માત્ર શરીરના જરૂર પૂરતા જ આંદોલનો છે, ચૈતન્ય નથી, ખૂબ જ થાકી ગયું. દસેક દિવસ પછી મુશાયરા નિમિત્તે સુરત આવ્યા તો ખૂબ બીમાર થઈ ગયા. ડૉક્ટર રાજેન્દ્ર દેસાઈની ક્લિનિકમાં દાખલ કરી ગ્લુકોઝના બાટલા ચડાવવા પડ્યા. પોતાની જિંદગીનો રસ પૂરો થઈ ગયો હોવાની, જામ ખાલી થઈ ગયો હોવાની એમને પ્રતીતિ થઈ ચૂકી હતી. પોતાના મરણ પછી દિલાસા રૂપે આવેલ પત્રોનો આભાર માનવા માટેનું લખાણ પહેલેથી જ એમણે લખીને તૈયાર રાખ્યું હતું. મરણના થોડા દિવસ પહેલા શ્રી જયવર્ધનભાઈ તખ્તાવાલાને કહ્યું, જયવર્ધનભાઈ બોલ્યું ચાલ્યું માફ, હવે તબિયત સારી રહેતી નથી. 1983ના ઓક્ટોબર મહિનાની એક સવારે કુલ્લામાં પોતાના નિવાસ સ્થાન પાસે પૂરપાટ તોડતી આવતી રિક્ષાથી પોતાની જાતને બચાવવા મરીઝ ઝડપભેર ખસવા ગયા. એક ફેંકી દેવાયેલા ચિત્રામાં એમનો પગ ભેરવાયો, તેઓ લપસી પડ્યા, એમનું થાપાનું હાડકું ભાગી ગયું. ઇલાજ માટે ઘાટકોપર હોસ્પિટલમાં એમને દાખલ કરવામાં આવ્યા. ડૉક્ટર મહેતાએ એમનું ઓપરેશન કર્યું. ઓપરેશન પહેલાં મરીઝ સાહેબ સ્વસ્થ હતા. ડૉક્ટર મહેતા સાથે વાતો પણ કરી, એમને એક શેર પણ સંભળાવ્યો. કોઈ તકલીફ વગર ઓપરેશન પાર પડ્યું. પરંતુ ઓપરેશન થયાના બે કલાક પછી અચાનક એમની તબિયત બગડી. કોઈ કશું વિચારી શકે તે પહેલાં મોહસિન આઈ એમ ગોઈંગ આટલા શબ્દો ઉચ્ચારી એમની ચીર વિદાય લીધી. 1983ની 19મી ઓક્ટોબરનો એ દિવસ હતો. બપોરના 2 વાગ્યાનો સમય હતો. ગુજરાતી ગઝલના સર્વકાલીન મહાન શાયર મરીઝના મોં પર એક અજબ નિરાંત વર્તાતી હતી. જાણે તેઓ બોલી રહ્યા હતા, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી જો પાછો

સર્જકની જીવન કથા એના સર્જનોને સમજવા માટે જે રીતે મદદરૂપ થઈ શકે એ જ રીતે સર્જકના સર્જનો એના જીવનને સમજવામાં પણ મદદરૂપ થઈ શકે. જે રીતે આપણે મરી સાહેબના જીવનના ઘણા બધા અંશો, પ્રસંગો અને પાત્રો વિશે જાણ્યું, એમના જીવનમાં કેટલીક એવી ઘટનાઓ વિશે જાણ્યું જેનાથી આપણને થોડો ઘણો અંદાજો આવી ગયો હશે કે એમની ગઝલો એમના જીવનમાં બનેલી ઘટનાઓને અનુરૂપ હોઈ શકે. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું કોઈ શાયર, ગઝલકાર યા કવિજ્ઞના જીવનના થોડા ઘણા અંશો તમારી સાથે શેર કરવા માટે. ત્યાં સુધી બન્યા રહો રેડિયો પાલનપુર 90.4 FM સાથે. હવે તો રેડિયો પાલનપુરની એપ્લિકેશન પણ આવી ગઈ છે. પ્લે સ્ટોરમાંથી યા તમે એપલ યુઝર હોય તો આઈટ્યુન્સમાંથી ડાઉનલોડ કરી શકો છો. તમારા ફીડબેક્સ અમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ લાઈક ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, ફેસબુક અને વોટ્સઅપમાં મોકલી શકો છો. અમારો વોટ્સઅપ નંબર છે 9512966988. તમારા ફીડબેક્સ અમારી માટે ઘણા જ ઇમ્પોર્ટન્ટ છે. તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું ઓનલી ઓન રેડિયો પાલનપુર 90.4 FM પર. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વેલકમ ટુ રસોઈની રંગત. આપણે બનાવવાના છીએ કોબી અને પનીરના પરોઢા. હા હા, તમે કહેજો અંજલિ આમાં શું નવું છે, પણ આપણે આને એક અલગ રીતે બનાવવાના છીએ અને એ રેસીપી એટલી જોરદાર છે, એટલી સિમ્પલ છે ને કે તમે ઘરે બનાવીને કહેજો વાહ અંજલિ આજે શું રેસીપી કીધી, અને તમને ખાવાની પણ એટલી જ મજા આવશે. તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે કોબી અને પનીર સાથે કંઈ રાંધી શકાય, કારણ કે બંને વસ્તુઓ મૂળ સ્વરૂપે સૌમ્ય છે. પણ તમે આ કોબી અને પનીરના પરોઠા ખાશો ને તો તમને ખ્યાલ આવશે કે બંને વસ્તુઓનું મેળ મિશ્રણ મજેદાર, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને છે. આ પરોઠા ટૂંક સમયમાં તૈયાર કરી શકો એવા છે, અને દહીં સાથે ગરમા ગરમ પરોઠા પીરસો એટલે તમારું જમણ તૈયાર. તમે કહેશો અંજલિ તો આવી રીતે મોંમાં પાણી આવે એવી વાતો ના કર, જલ્દી જલ્દી સામગ્રી કહે અને કેવી રીતે બનાવવાનું છે એ પણ કહી દે. અરે રાહ જો, થોડા આતુર રહો, કેમ કે એના પહેલા આપણે સાંભળવાનું છે એક સોંગ. તો વળીએ નાનકડા બ્રેક પછી. ક્યાંય જતા નહીં, હું છું આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલમપુર 90.4 FM પર રસોઈની રંગત.

વેલકમ ટુ રસોઈની રંગત. સામગ્રી એની એવી છે કે કણિક માટે આપણે ઘઉંનો લોટ જોઈશે, એટલે કે આપણે એને લોટ બાંધવો પડશે ને, એટલે ઘઉંનો લોટ જોઈશે, પીગળેલું ઘી જોઈશે અને મીઠું. લોટ બંધાઈ ગયા પછી પૂરણ માટે શું જોઈશે? ખમણેલી કોબી, ભૂક્કો કરેલું પનીર, સમારેલી કોથમીર, લીલા મરચા અને મીઠું. બીજી જરૂરી વસ્તુઓમાં ઘઉંનો લોટ વણવા માટે, તેલ રાંધવા માટે અને પીરસવા માટે દહીં. આ સામગ્રી જાણ્યા પછી એક સોંગ તો થઈ જાય ને. ચલો કઈ ની સોંગ સાંભળી લઈએ. તમે ક્યાં જતા નહીં, હું છું આરજે અંજલિ ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM પર રસોઈની રંગત.

વેલકમ અગેન. એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરીને સારી રીતે મિક્સ કરીને જરૂરી પાણી નાખીને કણિક બાંધી લો. હવે એને 10-15 મિનિટ બાજુમાં મૂકી દો. આ કણિકના 10 સરખા ભાગ કરીને બાજુમાં રાખી દો. તૈયાર કરેલા પૂરણના 5 સરખા ભાગ પાડો અને લોટ બાંધેલો છે ને એને વણીને ગોળાકાર ભાગમાં એની રોટી બનાવો. આ વણેલી રોટી પર પૂરણનો એક ભાગ સારી રીતે પાથરી બીજી રોટી મૂકી એની કિનારી સરખી રીતે દબાવી. નોનસ્ટિક તવાને ગરમ કરી વણેલા પરોઠાને થોડા તેલની મદદથી બંને બાજુએ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. આ જ રીતે બાકીના પરોઠા પણ તૈયાર કરો અને દહીં સાથે ગરમા ગરમ પીરસો. જોયું કેટલી ઈઝી અને સિમ્પલ વાનગી હતી નહીં, પણ આવી રીતે બનાવવાની જ્યારે આવે ને ત્યારે કહેશો અંજલિ બહુ જ કષ્ટ પડે. એટલા માટે તો હું તમારા માટે બહુ સિમ્પલ

સિમ્પલ વાનગી લઈને આવું છું જેથી તમે ઘરે બનાવી પણ શકો અને તમારા સારા એવા ફીડબેક્સ અમને મોકલાવી પણ શકો. હું છું આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. તમારા ફીડબેક્સ અમારી માટે એટલા જ અત્યંત જરૂરી છે. તો તમારા ફીડબેક અમારા વોટ્સએપ નંબર 9512-66-88 પર મોકલવાનું ચૂકતા નહીં. નેક્સ્ટ આઈટમ શું બનાવી છે અને જો તમારી પાસે પણ આવી કોઈ રસોઈની વાનગી હોય તો એ પણ તમે અમને મોકલાવી શકો છો. જો તમને રસોઈની રંગત શોમાં પાર્ટિસિપેટ કરવો હોય, કોલ પર અમારી સાથે વાત કરવી હોય, કોલ પર તમારી રેસીપી જણાવવી હોય તો તમે અમને અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરી શકો છો. અમે જરૂરથી તમને કોલ કરીશું. હું છું આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલંબુ 90.4 FM. તો મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલંબુ 90.4 FM.

0: અને એની આખી પ્રોસેસ, કારણ કે એ પહેલું એટલે શરૂઆતમાં થોડાક થયા છે, સાવ નથી એવું નથી, પણ આ લેવલનું ગ્રેન્ડિયોર વાળું નાટક જેમાં હિન્દુ સંસ્કૃતિની વાત હોય, હિન્દુ ધર્મની વાત હોય, અને તારું નામ રામ છે ને રાજા ધીરાજ કામ કૃષ્ણનો છે, તો એના વિશે વાત કર.
1: રાજા ધીરાજ છે ને, મેં જો એક કચ્છ એક્સપ્રેસ ન લખ્યો હોત તો મારી પાસે રાજા ધીરાજ ના આવ્યું હોત ક્યારે. એમનું એનું કારણ એ છે કે કચ્છ એક્સપ્રેસમાં કામ કરવાથી પાર્થિવ ગોહિલને એ, અમે લોકો જોડે કામ કરતા હતા તો એને એક ખ્યાલ હતો કે આને આ પણ લખતા આવડે છે, અને માયથોલોજીમાં પણ રસ છે.
0: અને આમ તો તારી સતત એવી ઈચ્છા હતી ને કે માનસી માટે કંઈક લખું. માનસી તારી ખૂબ
1: બિલકુલ ગમતી ગુલાલ સિરિયલથી
0: પ્રિય અભિનેત્રી.
1: હું એને આજે પણ કહું કે ગુલાલ સિરિયલથી રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ પ્રકાશ કાપડે લખી તો નાખી લાઈન, પણ એ લાઈન ને જીવી છે જે રીતે. હું એના પ્રોમો માનસીમાં બોલું તો માનસી એમ કે હાય તને ગુલાલ ના પ્રોમો એ હત્યા કરાવી છે ભાઈની, કેમ કે એને આ ભાભી ગુલાલ બહુ ગમે છે, એટલે એમ છે કે હવે આ દિયર વટુ જે પ્રથા છે એના હિસાબે આ ભાભી હવે મને મળી જવાની છે. લાખું ગામ અને કેવી સારકાસ, મનોજ જોશી, રાગીણી, બધા કેવા કેવા જોરદાર એક્ટરો બધા અહીં સિરિયલમાં હતા. તો બધા બેઠા છે પંચ ભરીને, અને કહી રહ્યો છે પંચ કે ગુલાલ કે બોલે કે પરંપરા કે અનુસાર તુમકો દિયર વટા તો કરના પડેગા બેટા, તો હમારે ગાંવ કી બહુ કભી વિધવા નહીં રહેતી, તો પરંપરા કો આગે બઢાઓ. અને પેલો સુશાંત જે એક્ટર સુશાંત એ જે મોટો દિયર છે એના મોજડી પહેરી છે એ આમ ઊભો થાય ને આમ મૂછા મરડે છે, અને પેલી માનસી આમ એની સામે એક લુક આપે અને બાજુમાં મોજડી છે, મોજડી પહેરાવે એટલે વહુ બની ગઈ એમ. તો એને મોજડી ઉપર હાથ એવું પડે અને ઊભી થઈ, અને ઊભી થઈ એટલે સુશાંતે આમ કરીને મોજડી ઉતારીને પછી આમ પહેરવા માટે તૈયાર થયો કે હવે આવી મારી ભાભી જેના માટે હું આખી જિંદગી રાહ જોઈને બેઠો છું. પણ સુશાંતની બિલકુલ ટોળાની બાજુમાં સૌથી નાનો દિયર 8 વર્ષનો ઊભો છે, એટલે માનસી આવે સીધી અને સુશાંતને ક્રોસ કરી સીધી નાના દિયરના પગમાં મોજડી મૂકે, અને આખું ગામ ચોકી જાય કે જો વાત દિયર વટાની જ છે ને,
0: હા તો હું કરું છું,
1: વાત તો દિયર વટાની જ છે પણ આ નહી નાનો દિયર, પણ આને તો નહીં પરણું. અને એક લડકીને પાલ પોસ કરે અપને પતિ કો બડા કિયા, રંગો મેં એક રંગ એક લડકી કા નામ ગુલાલ, તો એ આખું સ્ટ્રક્ચર. તો યસ સોરી, તો રાજા ધીરાજના કારણે

0: ઉને પાર્થિવ ભાઈ સતત કોન્ટેક્ટમાં આવેલ કચ્છ એક્સપ્રેસના કારણે જ્યારે છે ને આઝાદીરાજ નાટક થવાનું હતું ને તો ત્યારે એને ડિરેક્ટર શ્રુતિ શર્મા એ ઓનબોર્ડ આવેલા અને શ્રુતિ એ ઓલરેડી અલાદીન ફ્રોઝન આ બધા મોટા મેગા પ્લેસ ડિરેક્ટ કરેલા એને અને બ્યુટી એન્ડ બીસ પણ એને કરેલું તો જ્યારે એને ઓનબોર્ડ લાવ્યા ત્યારે શ્રુતિ એવું કીધું કે મને છે ને એવો રાઇટર જોઈએ છે કે જે સ્ટેજના ક્રાફ્ટને સમજે અને જે પહેલા તો સ્ટેજને સમજતો હોવો જોઈએ એટલે આ લોકોએ વિરલભાઈ વિરલ રાજ અને પાર્થિવ ગોહિલ એ લોકોએ કેટલાક રાઇટરના ઓપ્શન આપ્યા અને લિટરલી ઇટ વોઝ અ ઓડિશન એમ ઓડિશન રાઇટર્સ ઓડિશન હતું મારા માટે જીવનમાં પહેલી વાર હતું કે રાઇટર્સ ઓડિશન હતું અને મને એ લોકોએ પાર્થિવભાઈ અને વિરલભાઈ ફોન કર્યો કે ભાઈ એક નાટક અમે લોકો કરી રહ્યા છીએ રાજા ધીરાજ અને આ કૃષ્ણ ભગવાનના જીવન ઉપર છે તો અમારી ડિરેક્ટર છે શ્રુતિ અને રામ એવું છે કે ડિરેક્ટર શ્રુતિ છે ને એ ઓડિશન સ્ક્રિપ્ટ માંગી રહી છે શી વિલ ડિસાઈડ કે કામ કરવું છે કે નથી કરવું આની સાથે તો અને તને શબ્દો જોડા વગર કહીએ કે તારા સિવાય પણ બીજા ઘણા લેખકોનો અમે સંપર્ક કર્યો છે એને પણ પોતાની સ્ક્રિપ્ટ આપી છે હવે આગળના બધા ડિસિઝન શ્રુતિ લેશે ડિરેક્ટરનો કોલ રહે કઈ વાંધો નહીં કીધું બે પાના લખીને આપને વિરલભાઈ પાર્થિવભાઈ કીધું હું ઠીક છે એટલે મેં એને 4-5 પાના આપણે તો મેં ખૂબ માગ્યું દઈ દો દરિયો એ તો ટીવીના કારણે એ હતું કે માગેથી વધારે જ આપું તો 4-5 પાનાની મેં સ્ક્રિપ્ટ એક આખી લખીને મોકલી 2-3 દ્રશ્યો કૃષ્ણના અને વિધિન 3 દિવસમાં મને શ્રુતિનો ફોન આવ્યો નંબર તો મારા પાસે સેવ નહોતો અને કીધું કે હાય ધીસ ઇઝ શ્રુતિ શર્મા તમારી સ્ક્રિપ્ટ વાંચી અને અમે તમારા વાળા ડ્રાફ્ટ પર આગળ વધીએ છીએ કે તો કોંગ્રેચ્યુલેશન તમે ઓનબોર્ડ છો આમ તેમ અને આઈ વોઝ વેરી હેપી અને પછી શ્રુતિ ખાલી શ્રુતિ નામ આખું નહોતું ખબર પછી મેં એને પૂછ્યું કે તમે અમુકો આખું નામ તમારું શું મેં મારા નંબર સેવ કરો છો મેં આમ હોશિયારી મારી થોડીક તો એને કીધું કે શ્રુતિ શર્મા અમે ઓકે પછી મેં તાત્કાલિક પેલા સ્ટોકી લીધું કે આ છે કોણ કે
1: ડાપી લીધું નવો શબ્દ છે
0: મેં તાત્કાલિક સ્ટોકી લીધું કે આ છે કોણ શ્રુતિ શર્મા તો સંજયભાઈ એવું છે કે જ્યારે હું સિરિયલ લખતો હતો બાલિકા વધુ ને બધું ચાલતું હતું મારું કામ ત્યારે મારા મિત્રો છે એક્ટર પ્રશાંત એ લોકો ટીવી સિરિયલના એક્ટરો એ બધા લોકો પાસે એક ટિકિટ એક્સ્ટ્રા હતી એ લોકો એનસીપીએમાં જોવા માટે જતા હતા અલાદીન નાટક અને કે એક ટિકિટ એક્સ્ટ્રા છે અમારી સાથે તું આવ અને હું એ લોકો સાથે અલાદીન અલાદીન મેં મારા જીવનમાં જોયેલું પહેલું ગ્રાન્ડ પ્લે હતું પહેલું અને અલાદીન જયારે નાટક પત્યું પછી ઓપેરા આખું પહેલું અને એ પછી નાટકમાં ડિરેક્ટર સાથે ડિરેક્ટર આવે તો એ ઘૂંઘરાળા વાળવાળી શ્રુતિ આમ આવી નામ ઝૂકી ઝૂકીને વેલકમ વેલકમ કરતી ત્યારે મેં આને પ્રશાંતને કહેલું મેં તું અવડા મોટા નાટકની જવાબદારી અવડી એમથી નાપી એમ હોપારા જેવડી છોકરી છે મેં કીધું આવડું મોટું નાટક ને અવડ્યું તે દાય મેં કીધું
1: શ્રુતિને એપિસોડ મોકલીશું આપણે અને એને હોપારાનો શબ્દ તારે સમજાવવો પડશે અર્થ
0: રોહિત છે ને શ્રુતિને રોહિત રોહિત બહુ હોશિયાર છે રોહિત કહી દેશે તો પછી એ મને યાદ હતું તો મેં સ્ટોકતા સ્ટોકતા જોયું કે અરે આ તો અલાદીન વાળી છે આ તો ઓલી જ છે જે બાંટકી મેં બાપા હોપારી અમાર છે મેં કીધું રાજા ધીરજ કરવાની છે હવે પણ યસ પછી ઓનબોર્ડ અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી એમને મળવાનું થયું અને પહેલો એક આખો ડ્રાફ્ટ લખીને ગયા આખું નાટક મેં અને શ્રુતિ મળ્યા અને આખું નાટક તૈયાર કર્યું ને આખું સ્ક્રીન પ્લે લખીને ગયા પહેલું નરેશન અને ધનરાજ નથવાણીના બંગલામાં બેઠા બધા મતલબ અને મેં આમ પેલું મારી અંદરની માયા સારાભાઈ જગાડી હતી કે મારે અંદરની મારી અંદરની મોનિશાને મેં દબાવી હતી કે મારે બિલકુલ ક્લાસિક બિહેવ કરવાનું છે કેમ કે હું નથવાણી જ ના ઘરમાં છું એમ તો હું બિલકુલ આમ ક્લાસિક બિહેવ સાથે બેઠો તો કમર ટટ્ટા રાખીને પાણી કહેવાય તો અડધું જ પાણી પીવાનું ચા પીવાનું હોય તો રકાબી ખાસ ધ્યાન રાખવાનું કારણ કે નથવાણી જ ના ઘરમાં છો તમે તો આમ રકાબી આમ અવાજ ના આવી તો
1: રકાબી મુનિમ છે ભાઈ
0: એટલે તો રકાબી નો અવાજ ના આવે તો રકાબી મૂકવું અને આમ ઉભો આમ અને કારણ વગર આમ સ્માઈલ કરતો રહો એમ તો આવું તો મેં રાખ્યું હતું બધું સેટઅપ કરીને આવ્યા ધનરાજ નથવાણી અને સરે આખી સ્ક્રિપ્ટ સાંભળી રિજેક્ટ રિજેક્ટ કે મને નથી વિઝ્યુઅલ દેખાતા આમાં કઈ બહુ જામ્યું નહીં મને એમ પછી ઉમંગી પાર્થિવભાઈ ની સાથે ઉમંગી મજુમદાર તો ઉમંગી ગાડી ઉમંગી ગયું મારું આમ લેટર ઉમંગી મારું પતું કટ મેં કીધું હું તો ગયો આમાંથી તો ઉમંગી ના ના તો નેગેટિવ ના વિચારે રામ કઈક કઈક તોડ નીકળશે એમ પછી 5 અઠવાડિયા પછી હું શ્રુતિ ફરી ભેગા થયા ફરી સેકન્ડ ડ્રાફ્ટ પણ આવ્યો એ ડ્રાફ્ટ આખો અપ્રૂવ થઈ ગયો અને હા પછી વિરલભાઈ ને પાર્થિવભાઈ સાથે ડિસ્કસ કરતા ગયા લોક જોડાતા ગયા મને અરે આમાં તો ઉમંગ કુમાર છે અરે આમાં તો નીતા લુલા છે અરે આમાં તો સચિન જીગર છે અરે આમાં તો પ્રસન્ન જોશી એડ થયા છે અરે આ તો આ આ આ આ આ તો એ મારા માટે અને બીજું આખી વાતમાં છે ને સંજયભાઈ રિસર્ચ માટે

0: એ જે એમને વ્રજ મોકલ્યા, દ્વારકા મોકલ્યા, નાથવરા મોકલ્યા, ત્યારે એક પ્રોડ્યુસર
1: કૃષ્ણભૂમિમાં
0: એક પ્રોડ્યુસર આટલો સિરિયસ પોતાની પ્રોડક્ટને લઈને, અને ત્યારે ધીમે ધીમે રિયલાઇઝ થયું કે અમે જે કરી રહ્યા છીએ ને કામ, એ બહુ મોટું કામ છે અને માણસ બહુ મોટા વિઝનથી ભૂમિ નથવાણી ધંધા નથવાણી કરી રહ્યા છે. એવું આમ રિયલાઇઝ થયું કે ભાઈ આ જવાબદારી વાળું છે એમ. અને તો પછી એ આખી જર્નીમાં હું બહુ પામ્યો લેખક તરીકે, એ અનુભવ શ્રુતિ સાથે, વિરલભાઈ સાથે, પાર્થિવભાઈ સાથે, અને રોહિત ચૌધરી અમારો જે સ્ટેજ પર રાઇટર હતો. તો એમાં છે ને સરવાળે તો મારે એકચ્યુઅલી પેમેન્ટ એ લોકોને આપવું પડે એવું એવી ઘટના હતી. પણ યસ, રાજાધિરાજનો અનુભવ. મારા બે બા બાપુ ને હું, મારા બા બાપુ અને ભાઈ ભાભી પહેલી વાર મુંબઈ આવ્યા એના આના પ્રીમિયર માટે. અને મારા બાપુ એવું કીધું હતું કે હું આવું મુંબઈ એક જ સાથે, તું ધમાનું ઘર મને દેખાડીશ એમ. ધર્મેન્દ્ર.
1: અચ્છા.
0: હા,
1: ધર્મેન્દ્ર.
0: અરે, અને આપણે ધમાનું, અને ધમાન ધર્મેન્દ્રના ફેન છે એટલા માટે શનિ દેવલ ગમે છે કે આપણા ધમાન દીકરો.
1: ઓકે.
0: તો એટલે એને શનિ દેવલ ગમે છે. તો મારા બાપુજી શરતે આવ્યા હતા કે ધમાનું ઘર દેખાડજે તું એ વાળું. અને મારે હા દેખાડ્યું મારા બાપુને ધમા ધર્મેન્દ્રનું ઘર. અને પછી એ રાજાધિરાજ જોયું અને મારી બા અને બા બાપુ એટલા ખુશ. તમને જેસ્ટર કહું નથવાણીનું કે મેં ઇન્ટરવલમાં એનું મેં એવું કહી રાખેલું કે મારા બા બાપુ આજ ગામડેથી આવી રહ્યા છે ને, મુંબઈથી પહેલી વાર આવ્યું. હવે અમે 250 લોકોનું ક્રૂ છે રાજાધિરાજ સંજયભાઈ, અને એ દિવસે પ્રીમિયર શો એટલે શહેરના દરેક નામાંકિત અને બધા હુઝુ બધા આવેલા. એની વચ્ચે મારે તો આગલી દિવસે વાત થયેલી, એ લોકો પતિ પત્ની યાદ રાખ્યું હતું કે આજે મારા બા બાપુ આવવાના છે. તો ઇન્ટરવ્યુમાં મને હાથ પકડીને કહેશે કે તારા બા બાપુ આવવાના હતા ગામડેથી, તો મેં કીધું આવ્યા છે ને કે ક્યાં, ચાલ મને લઈ જા. એ ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી મારા બા બાપુ સુધી આવ્યા. અને હવે મારા બા બાપુને સંજયભાઈ કઈ ખબર નથી કોણ નથવાણી કોણ અંબાણી,
1: કઈ નહીં
0: આખું. તો હા, મારી બા ને ખબર છે ઇન્સ્ટાગ્રામ રીલ ના કારણે હવે નીતા અંબાણી કોણ છે. રીલ બધી ફરા કરે ને કે આ નીતા અંબાણી 50 લાખનો સાડલો ફેંકી દીધો ને આવું રીલ માં આવે ને. તો આ લોકોએ મારા બા બાપુને એમ કીધું કે તમે તમારો દીકરો અમને આપી દીધો ને એટલે મેં તમને આભાર માનીશ તમારો. તો એ જે જેસ્ટર મને આજીવન યાદ રહેશે કે આવું એમને કહેવાની કઈ જરૂર હતી
1: નહીં.
0: પણ એ જે મારા બા બાપુને એમ ધરપત થઈ કે આ મુંબઈ શહેરમાં જે છોકરો આવ્યો છે ને એ ખોટી જગ્યાએ નથી આવ્યો એમ બીજે. તો આવા બધા જેસ્ટર છે ને તમને બહુ યાદ રહી જતા હોય છે.
1: લાખ દેહાતીઓ મેં નિંદા હૈ શહેરે બમ્બઈ મગર ચુનિંદા
0: હૈ. બિલકુલ
1: બિલકુલ, મુંબઈની મજા છે
0: બિલકુલ. તો આ મારો રાજાધિરાજનો. અને પછી દુબઈ, રાજાધિરાજ પ્લે સાથે દુબઈ ગયો, દિલ્હી ગયો, હવે એનું યાત્રા વર્ઝન અમદાવાદમાં જાન્યુઆરીથી આવી રહ્યું છે. હવે આખા ભારતમાં એનું યાત્રા વર્ઝન ફરવાનું છે. તો આ પ્લેમાં છે ને હું, મને મારો પોતાનો નવેસરથી પરિચય થયો, મારા સ્ટેજ પ્લેના ક્રાફ્ટને વધારે નિખારવાની મને જગ્યા મળી. આ બધા લોકોને જોઈ જોઈને થયું કે હજી આપણે એટલું એટલું શીખવાનું બાકી છે. તો એ બધું રાજાધિરાજમાં હું ખૂબ પામ્યો છું. અને સંજયભાઈ સૌથી મોટું તમને સન્માન, તમને માન, તમને મળે પણ તમને માન દરેક જગ્યાએ. એ લોકો તમને જે રીતે આગળ કરે અને તમારી વેલ્યુ કામ નહીં કરે તો તમને છે ને થોડોક તમારો કોન્ફિડન્સ થોડોક એવી રીતે મોટો થાય કે ખોટી દિશામાં આગળ નથી વધી રહ્યા આપણે. એટલે એ રીતે રાજાધિરાજનો બહુ મોટો ફાળો છે મારા જીવનમાં.
1: રાજાધિરાજ પછી એ કક્ષાનું, એ સાઈઝનું નવું કંઈ પ્લે પ્લાન ચાલી રહ્યું છે?
0: ચાલી રહ્યું છે. હોપફુલી, તમને એ ગુડ ન્યૂઝ, હોપફુલી હું 26 એન્ડ સુધીમાં તો આપી શકીશ એવું છે. એ જ લેવલનું, એ જ કક્ષાનું એક મોટું ગ્રાન્ડ પ્લે. બીજું,
1: તારી સાથેના પરિચય બાદ સદભાગ્ય એવું રહ્યું છે કે તારા તરફથી હંમેશા ગુડ ન્યૂઝ જ આવે છે.
0: બીજા કશા ગુડ ન્યૂઝ આપી શકો એમ છું નહીં તમને, એટલે આ ગુડ ન્યૂઝ થી કામ ચલાવજો તમે. અત્યારે આ ગુડ ન્યૂઝ બાદ આપણે રાજી રહીએ.
1: પણ
0: ફિલ્મ, યસ, ફિલ્મમાં મારી પહેલી હિન્દી ફિલ્મ જે મેં પ્રકાશ કાપડી સાથે લખી, શ્રી રાધા રમણમ, હાર્દિક ગજ્જર એના ડિરેક્ટર છે. એ ફિલ્મ હવે ફેબ્રુઆરીમાં રિલીઝ થવાની છે. અમિશ
1: ત્રિપાઠી પ્રોડ્યુસ કરે છે.
0: યસ, અમિશ ત્રિપાઠી પ્રેઝન્ટર છે જેના. તો એ શ્રી રાધા રમણમ ફિલ્મ છે, એ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે.
1: કમિંગ ફેબ્રુઆરી.
0: યસ.
1: અચ્છા, શૂટ થઈ ગઈ છે?
0: શૂટ થઈ ગઈ, એડિટિંગ બધું, ડબિંગ બધું પૂરું.
1: અરે વાહ.
0: તો એ હવે ફેબ્રુઆરી આસપાસ રિલીઝ થવા જઈ રહી છે.
1: કોણ છે સ્ટાર કાસ્ટ?
0: બધા ફ્રેશર્સ, બધા, એક જૂનો નથી. એટલે ફ્રેશ સારકા સાથે લોકો આવી રહ્યા છે. બીજી એક હાર્દિક સાથે જ મારી તાનારી ફિલ્મ ચાલતી હતી, એ મારી પૂરી થવામાં છે. એ મારી પૂરી થવા આવી છે. અને તો મારા હિન્દીના બે મોટા પ્રોજેક્ટ છે હવે નેક્સ્ટ કમિંગ નેક્સ્ટ યરમાં આવી રહ્યા છે. બાકીના બીજા અમુક પ્રોજેક્ટ કર્યા છે, પણ પેલા જે એનડીએના વકીલ કાગળો છે એના આધારે બોલી શકાય એમ નથી. પણ હા, એક બીજી હિન્દી ફિલ્મ મેં એનિમેશન સાઈન કરી છે, જે એનિમેશન ફિલ્મ છે.
1: અરે વાહ.
0: તો એ એક હિન્દી ફિલ્મ કરી રહ્યો છું. એ

0: એક સિરીઝ સાથે વાતચીત ચાલી રહી છે. જો ઓલ સેટ રહ્યું તો કદાચ ફેબ્રુઆરી સુધીમાં એ પણ સાઈન કરીશ.
1: ઓકે,
0: પણ યસ, અને આ બધાની વચ્ચે ગુજરાતી ફિલ્મ તો છે જ, જે મારે કાયમ કરવી છે.
1: આ બધાની વચ્ચે તે મને વર્ષો પહેલા આપેલું એક પ્રોમિસ પાછું યાદ દેવડાવું છું. જીવન ગીતો.
0: અરે,
1: રામ પાસે ગુજરાતી પરંપરાના અદ્ભુત ગીતો, આમ કંઠસ્થ છે રામને. બાળક એટલે મા બાપ કન્સીવ કરે થોટ તરીકે, વિચાર તરીકે, ગર્ભબીજની પહેલા વિચાર બીજ રોપાય ત્યાંથી લઈ અને જીવ શરીરમાંથી છૂટે અને છેલ્લે આત્મા પરમાત્મામાં ભળે ત્યાં સુધીની અદ્ભુત ગીત પરંપરા આખા વિશ્વમાં મારી દ્રષ્ટિએ કદાચ ગુજરાતની સૌથી શ્રેષ્ઠ રહી છે. રામે ખૂબ રિસર્ચ કર્યું છે. મને રામનું ખૂબ ખૂબ ખૂબ ખૂબ ગમતું એ કામ છે. એ હમણાં જરાક આ બધા પ્રોઝના કામમાં વધારે લાગ્યો છે, એટલે વચ્ચે વચ્ચે પોએટિક કામ થોડુંક આડે હાથે મુકાઈ ગયું હોય, સ્વાભાવિક છે. પણ એ ગીતોની થોડીક ઝલક રામ મારે સાંભળવી છે.
0: હું એના શો આમ છે ને, એને હું એના શોઝ હું કરું છું અલગ અલગ જગ્યાએ. મને જ્યારે અમુક સિલેક્ટિવ કહે છે કે તમે લોકગીતો વિશે વાત કરવા આવો એમ, હમણાં ભાવનગર પાસે જવાનું.
1: હું પર્ટિક્યુલર જીવન
0: હું સમજી ગયો, તમે જીવન ગીતોની વાત કરો છો, એટલે એમાંથી હું લોકગીતોને તારવી અને એની વાત કરતો રહું છું જ્યાં જવાનો મોકો મળે છે ત્યાં. અને મારે છે મારા મનમાં એક પ્રોજેક્ટ કે મારે જીવન ગીતોને એક શો ડિઝાઇન કરવો છે, અને આ બધા અલગ અલગ અવસ્થાના, મૃત્યુના ગીતો, લગ્નના ગીતો, જન્મના ગીતો, છઠ્ઠીના ગીતો, ધાન રોપતા હોય ત્યારના ગીતો, દાણા રોપ પછી ધાન વાઢતા હોય ત્યારના ગીતો, કાપણીના ગીતો, નીંદણના ગીતો, એ બધા જે અલગ અલગ અવસ્થાના ગીતો છે એનું એક મારા મનમાં છે કે
1: થોડીક ઝલક સંભળાવ થોડાક.
0: જેમ કે આપણે વહેલી સવારે જાન જોડવાની છે વરરાજાને જગાડવા માટે, તો
1: મોમેન્ટના ગીતો છે રામ પાસે.
0: તો એ વરરાજાને જગાડવા માટે બધી સ્ત્રીઓ કે ગાઈ રહી છે કે સૂરજ ઉગ્યો રે કે વડિયાની ફણસે, કે વાણા લાજો ને વાયા રે જા.

જુહાર રે. અને પછી વરરાજો ગાડામાં બેસે, કન્યાને પરણવા માટે જાય છે, ત્યારે કહે છે કે ઉગમણા બારના ચોક મારે રસિયા મંડપ રો પાવ્યા. અને પછી જ્યારે જાન નીકળી જાય પાદર છોડીને, અને જ્યારે પહોંચે છે ત્યારે કહે છે કે મોર તારી સોનાની ચાચ મોર તારી રૂપાની પાક એવા સોનાની ચાચ રે મોરલો મોતી ચણવા જાય કે મોર જાજે ઉગમણે દેશ મોર જાજે આ થમણે દેશ એવા વળતા જાજે રે વેવાયુને માંડવે માણારાજ. અને પછી એ જાન જ્યારે પોખે ત્યારે પોખવા માટે આવે કે ઓ ખણ પોખણ દશ દાડા દાડમી પરણવા.

0: અને એ મૃત્યુ સુધી.
1: તમારા મને એક વસ્તુ કે એટ ધ એન્ડ ઓફ અ લાઈફ વોટ વિલ યુ લવ ટુ બી નોન એઝ. ગીતકાર રામ લોક સાહિત્યને સતત ખોજતો રહેતો, લોકજીવનને સતત ફંફોસીને એમાંથી લોકગીતો શોધતો રહેતો રામ, કે પેલા લેખકથી લઈને સ્ક્રીન લેખક સુધી વચ્ચે વચ્ચે અટવાતો રહેતો રામ?
0: મને છે ને મૃત્યુ સુધી અ ફિયરલેસ એન્ડ એક્સપ્રેસિવ રામ,
1: વિચ યુ આર,
0: કે હા, કે કોઈ પણ ફોર્મ હોય એમાં વ્યક્ત થવા માટે રામે બીજી વાર વિચાર ન કરવો પડે. અને એ કહેતો જ રહે પોતાની વાત. હું હંમેશા એક વાક્ય બોલું છું, કથા સદૈવ મંગલમ, અને એ આમ બહુ ટ્રેડમાર્ક વાક્ય, મને એ મારું હંમેશા બહુ ગમતું વાક્ય છે, કે અંતે તો કથા બધાનું મંગલ કરે છે, જો એ મંગલ નથી કરતી તો એ કથા નથી. એટલે કથા સદૈવ મંગલમ, એ વાત સાથે મારે સતત કહેતા રહેવું છે. પછી એ ગીત હોય, એ કથા હોય, એ સિનેમા હોય, એ નાટક હોય, એ ટેલિવિઝન હોય કે પુસ્તક હોય, કારણ કે જગતને કથાઓની બહુ જરૂર છે. એવી કથાઓ જે જગતને બાંધી રાખે અને પીડાને પંપાળી પીડામાં રૂજ આપે, ઘાવને તાજા ન કરે. તો મને સાહિત્ય પાસે એ ક્ષમતા છે. સાહિત્યનું કામ જ એ છે, સર્વાણી સંવાદ કરવાનું. તો મને સંવાદમાં બહુ રસ છે. તો મને એ રામ તરીકે ઓળખાવું વધારે ગમશે, કે હી વોઝ અ ફિયરલેસ ગાય એન એક્સપ્રેસિવ ગાય. એ વાતમાં મને બહુ રસ છે.
1: તને ગમતા પદ્ય પ્રકારમાં, ગીત પ્રકારમાં, મને જ્યાં સુધી માહિતી છે અથવા તને જે રીતે જાણું છું એ પ્રમાણે, સૌથી પ્રિય પ્રકાર તને જે ગમે છે એ છે મરશિયો.
2: બિલકુલ.
1: એના ઉપર આવવું એ પહેલા એક સવાલ છે કે બધી સમજણ ક્યાંથી આવે છે આટલી બધી? તું છે તો હજી પેલી શ્રુતિની જેમ ઝીણકો ને
0: સોપારી. પેલું તો છે ને, સમજણ એ શું છે સંજયભાઈ? સમજણ એ મૂળે તો ઉછીનો લીધેલો અજવાસ છે.
1: ક્યાં બાત હે યાર,
0: એ તમારું નથી.
1: આ જ સવાલ છે મારો, એ આ ક્યાંથી આવે છે?
0: એટલે તમારી પર છે ને વડીલો, વડીલોની કૃપા હોય ને તમારી ઉપર. અને બીજું, અત્યારની પેઢીને હું ખાસ મારા મિત્રોને કહું છું કે તમારી પાસે તમારા ગઢિયાઓ છે ને તો ડાયલોગ કરી લો. એની પાસે તમારી આગળની એને જોયેલી એ લાઈફ છે જે તમને નથી મળવાની. આજે હું મારા દાદા સાથે વાત કરતો હતો, મને 100 વર્ષ પહેલાનું જીવન જે મેં જોયું નથી પણ દાદાની આંખે હું જોવાનો છું. એ કેટલું મોટું કલેક્શન છે પણ એ સમજતા આપણને વાર લાગી.
1: મને પેલી 21 પેઢીના નામમાંથી જેટલા યાદ હોય એટલા.
0: હા હા
1: બોલ.
0: યસ. તો હું ચાલુ કરું મારા ભાઈના દીકરાથી. અનિરુદ્ધ, કરણભાઈ, કનુભાઈ, કેસરભાઈ, મગાભાઈ, માનસિંગભાઈ, હાદાભાઈ, દુદાભાઈ, કાળુભાઈ, દેવદાસભાઈ, મીઠાભાઈ, ધનાભાઈ, સાંગાભાઈ, સાદાભાઈ, કેદારભાઈ અને રઘુભાઈ.
1: વાહ, આ તો બ્રેથલેસ જેવું છે.
0: તો તો વડીલો છે ને, વડીલો એ તમને હાથ મૂકતા હોય માથે, અને એ સાથે એની એનર્જી, એક ઓરા તમારા પાસ, તમને પણ એને પણ ન ખબર હોય કે કરી રહ્યા છે. મને જે મળેલી સમજણ છે મારા વડીલો પાસેથી, મારા પરિવારજનો પાસેથી મળેલી સમજણ છે એ, અને હું કમાણો છું એ હું એની પાસેથી કમાણો છું. વારસા મળી નથી પણ એ લોકોએ મને આપી દીધી છે ઓટોમેટિક. તો વારસા કે આ ત્યાંથી આવતી હોય છે મોટા ભાગે. પછી પુસ્તકો, પછી ઉત્તમ લોકો, એવા ઉત્તમ તીર્થ સ્થાનો, ઉત્તમ જગ્યાઓ, એ બધું સેકન્ડરી આવે છે. પણ પેલા પાત્રતા તમારી છે ને એ તમારા ઘરના લોકો તૈયાર કરતા હોય છે. ઘડો, કેમ કે પાણી ભરવું છે મારી પાસે, પણ ઘડાનું તળિયું જો કાચો છે તો ટીપે ટીપે બધું ઢોળાઈ જશે. તો તમારા ઘરના લોકો છે ને એ બાળપણમાં એ તમારા ઘડાનું તળિયું બહુ કડક બનાવતા હોય છે.
1: બિલકુલ. તો તારો ગમતો પ્રિય
0: જેના ઘરે સ્વજનો ગુજરી ગયા છે એને એટલો આઘાત લાગ્યો છે કે એને આંસુ સુકાઈ જાય છે, છાતી ઉપર બધું ગંઠાઈ જાય છે. તો મરસિયાનું કામ એ છે કે એ મરસિયા થકી, મરસિયો છે ને એ મીણ ઓગાળવાનું કામ કરે છે, એ પીડાને ઓગાળે છે, અને જે ગુજરી ગયા છે સ્વજન એની મીઠી મીઠી વાતોથી તમને ખાળે છે, અને ધીમે ધીમે પછી તમારે આંસુ નીતરે છે તો તમારું હૃદય બચી જાય છે.
1: સાયકોલોજીનું કામ,
0: સાયકોલોજીનું કામ,
1: ઇટ્સ
0: અ ટ્રીટમેન્ટ. તો મરસિયાને બહુ મોટી આપણે, અને ન માત્ર ગુજરાત, મારવાડની પણ બહુ મોટી પરંપરા છે. રૂદાલી આખી બહુ મોટી પરંપરા છે. તો મરસિયામાં દીકરીના મરસિયા, બાપના મરસિયા, પતિના મરસિયા, પત્નીના મરસિયા, અલગ અલગ અલગ અલગ મરસિયા.

0: આપણે ત્યાં સીતાના મરસ્યા છે, રામના મરસ્યા છે, કૃષ્ણના મરસ્યા છે, અભિમન્યુના મરસ્યા છે. મારે જે તમને કેવું છે ને, એ કૃષ્ણનું મરસ્યું કેવું છે?
1: અરે વાહ,
0: કૃષ્ણનું એ બહુ જ ઓછા લોકોને ખબર છે. કૃષ્ણનું મરસ્યું ગોકુળ તે ગામની ગોવા લણ
1: રહીને સંભળા.
0: હા, કે આસજે ગાવાશે નહીં,
1: થોડું જેમ ગવાય આપણે ત્યાં જ શો એન્ડ કરવાનો છે.
0: ગોકુળ તે ગામની, આમાં અહીંયા છે ને છાતી પીટવાની રીધમ છે, ધાક. ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારે અમર ચૂડી મારા વાલમાં, હાય કાનુડા હાય હાય, હાય કાનુડા હાય હાય. કે દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, દુવાર ક્યાં ગામની ભરવા ડાડ રે, અબડાણું રાતું ગવાન મારા વાલમાં, હાય કાનુડા હાય હાય. તો કે છે કે ગોકુળ તે ગામની ગોવા લણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં, કેટલાનો સ્વામી છે. ને દુવાર ક્યાં ગામની ભરવા ડણ રે, અભડાણું રાતું ગવન મારા વાલમાં. મેવાડ ગામની મેળતી રે મીરા સુધી પહોંચ્યો, મેવાડ ગામની મેળતી રે તારી ટીલડીએ વાગ્યા તીર મારા વાલમાં.
1: વાહ, આ એક્ચ્યુઅલી
0: આ ને જમનાના જળ ખારા ઝેર થયા, ગ્રહણ લાગે ઘરણ લાગે, એટલે ગ્રહણ
1: ઘરણ લાગે,
0: ઘરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં. કે ગ્રહણ ખાલી ચાંદા ને સૂરજ નથી લાગતું, મથુરાના માર્ગને લાગ્યું. કે જમનાના જળ ખારા ઝેર થયા, ઘરણ લાગે મથુરા માર્ગ મારા વાલમાં, રાધાને છાની કોઈ રાખો મારા વાલમ. ઓલી રાધાને છાની કોઈ રાખો મારા વાલમ, ડૂબશે મારા ચૌદ ભુવન.
1: ક્યા બાત,
0: એટલું રોવાની છે કે ચૌદ ભુવન ડૂબી જવાના છે. ગાયુના દૂધ નિમાણા થયા, કદમની માથે પડી વીજળી રે વાલમાં. અને જે કે છે માધવપુર નો આ રેફરન્સ જુઓ, માધવપુર નો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં. માધવપુર નો માંડવો નંદવાણો માજમ રાત મારા વાલમાં, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, રાણી રૂકમણીને ઉગ્યા હિબકા, પૂનમે ઓઢ્યા અંધકાર મારા વાલમાં.
1: ક્યા બાત,
0: ગોકુળ તે ગામની ગોવાલણ રે ભાંગી તારી અમર ચૂડી મારા વાલમાં. એટલે આ કૃષ્ણનું મરસ્યું છાતી કુર્તી કુર્તી ગાય શકે,
1: પરંપરાનું મરસ્યું,
0: પરંપરાનું મરસ્યું છે. તો આ બધા મરસ્યા આપણી બહુ મોટી પ્રથા છે અને લોકો એટલે ગાતા નથી, કેમ કે અપશુકન માનતા હોય છે મોટા ભાગે. પણ એ પુરુષ મરે ત્યારે છાતી કુટતા હાય કાગડા હાય હાય, અને સ્ત્રી મરે તો છાતી કુટતા કુટતા હાય બેનડી હાય હાય. એ પરંપરામાં આખી આપણે ત્યાં ઢોરના મરસ્યા છે.
1: ઓહો,
0: બળદ માટે
1: આ નથી સાંભળ્યું ક્યારે,
0: બળદ માટે, કારણ કે બળદ આપણા માટે બહુ મોટો
1: જીવ, એટલે આપણો ઘરનો પરિવારનો સદસ્ય.
0: એટલે જે ગામડા ગામમાં જે દીકરીઓ સાસરે જાય અને ભાઈ ન હોય ને એ બળદને રાખડી બાંધે, કેમ કે એને છે કે તું મારા બાપનું પેટ તું ભરવાનો છે. અને એ એટલે જ્યારે ખેતરમાં જાય ને તો કે બળદ માટે કહે છે વાવણી કરે ને ત્યારે કે

0: ગશે. કેટલો આશાવાદ છે, કેટલો મોટો આશાવાદ છે. અને બળદને કહે છે તને ઓવારણા લઉં છું એમ. તો બળદના મરસે આ છે, ભેંસુના
1: ભેંસુનું સંભળાવ.
0: હા, ભેંસુના બળદના કહે છે કે

લમાં બળદ દૂધ ધાવેલો છે. ગવરીના દૂધ અબડાણા મારા વાલમાં, હાય વીરલા હાય હાય, હાય વીરલા હાય હાય. મા જમતે રાતનો ખીલો ભંગાળો, મા જમતે રાતનો ખીલો ભંગાળો. વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં, વાવણીએ ઉગ્યા લીલા નાગ મારા વાલમાં. ગુણપતિ દાદા રે, કારણ કે ગણેશની સાથે બળદની પૂજા કરે. ગુણપતિ દાદા રે મોકલો મારો વીર રે, ગુણપતિ દાદા રે મેં કહેલો મારો વીર રે. ખમ્માએ નીલ

0: ચોરાસીઓ નરે. હવે જન્મ નો દેતા એને પાછળ આપણે તો કેટલી મોટી પરંપરા છે કે આપણે આપણે કૂતરાની ખાંભીઓ ખોડીએ છીએ. કૂતરાઓની ખાંભીઓ હોય જ્યાં, એ સંસ્કૃતિની તો કેવી મોટી. તો સંજયભાઈ, બહુ મોટી સંસ્કૃતિ અને પ્રકૃતિ છે. ઉત્તરમાં કચ્છમાં દુલારાય કાગે આ જે કામ કર્યું છે, અને દુલારાય કારાણીએ, દુલારાય કારાણી અને અહીંયા સૌરાષ્ટ્રમાં મેઘાણી આ કામ કર્યું છે. અને આ કલેક્ટિવ કામ બહુ અગત્યનું છે. છોટુભાઈ દક્ષિણ ગુજરાતમાંથી કાગળ લખ્યો તો મેઘાણીને કે દુલારાય કારાણી કચ્છને આખું વીણી નાખ્યું. કચ્છની ખાંભીઓની કથા કીધી, કચ્છના લોકગીતો કીધા, મેઘાણીએ સૌરાષ્ટ્રને વીણી નાખ્યું. મારું દક્ષિણ ગુજરાત હજી અભડાયું નથી, બાકી છે, બોટાયું નથી એમ. તો મેઘાણી તમે આવો, દક્ષિણ ગુજરાતના લોકગીતો, લગ્ન ગીતો ને ખાંભીઓની કથા કરો. તો મેઘાણી છોટુભાઈને કાગળ લખીને કીધું કે આ તારીખે આ વારે હું આવું છું, તમને સ્ટેશન લેવા આવજો. એ કાગળ લખ્યો, એના સાતમા દિવસે મેઘાણીને અટેક આવ્યો અને મેઘાણી ગુજરી ગયા. પરિણામ સ્વરૂપ આજે પણ તમે તમે ગુજરાતની કોઈ પણ લાઇબ્રેરીમાં જાઓ, તમને દક્ષિણ ગુજરાતના લોકગીતો, દક્ષિણ ગુજરાતની ખાંભીઓની કથા, દક્ષિણ ગુજરાતની પરંપરા નહીં
1: નથી મળે.
0: બાકી સમૃદ્ધ પરંપરા હતી, પરંપરા કઈ નહોતી એવું હતું એમ, પણ જે છૂટી ગયું સંજયભાઈ એ તો છૂટી ગયું.
1: મને લાગે છે કે જે છૂટી ગયું છે ને ત્યાંથી પકડવાનું કામ તે આદર્યું છે.
0: થેન્ક યુ. હું જરા પરોક્ષ રીતે હળવો થયો.
2: હેલો, હાય, નમસ્કાર, હું છું અરજી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે નાની નાની વાતો જોઈ હતી. આ વખતે પણ આપણે એવી નવી વાતો જોવાની છે કે જે આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. આ વાતો હું તમને જે પુસ્તકમાંથી સંભળાવી રહી છું એનું નામ છે જીવન સાફલ્યની વાટે, જે લખી છે દિનેશ પટેલે. વિશ્વના મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇનની એ વર્ષગાંઠ હતી અને એ પ્રસંગે ઘણા પ્રતિષ્ઠિત લોકો તેમને મળવા આવવાના હતા. પણ જ્યારે તેમના મિત્રો તેમના ઘરે આવ્યા ત્યારે તેમણે જોયું કે આઇન્સ્ટાઇન એ નવા કપડાં પહેરવાને બદલે પોતાના રોજિંદા પોશાકમાં જ બેઠા હતા. એટલું જ નહીં, તેમનું જે પેન્ટ હતું એ પણ થીગડાવાળું હતું. મિત્રોને આશ્ચર્ય થયું, પણ એ સાથે સાથે આઇન્સ્ટાઇનની પત્ની એલ્સા પણ વિચારમાં પડી ગયા. એમણે વિચાર્યું કે મેં આજે આ થીગડાવાળું પેન્ટ તેઓ ન પહેરે તે હેતુથી કબાટમાં સંતાડી દીધું હતું. છતાં પણ તેમણે શોધી કાઢ્યું. આ બધા મિત્રો ચાલ્યા ગયા પછી આઇન્સ્ટાઇનની પત્ની બોલી, તમે આ શું કરી બેઠા? આઇન્સ્ટાઇને કહ્યું, કે શું થયું? પત્ની બોલી, તમે આજે તમારા મિત્રો વચ્ચે આ થીગડાવાળું પેન્ટ પહેરીને બેઠા અને તમને જરાય શરમ ના આવી? તમને તો શરમ ભલે ના આવી, પણ હું આ શરમમાં મારી એમની સામે જોઈ પણ ન શકી. આઇન્સ્ટાઇન બોલ્યા, એમાં શરમા જેવું હતું શું? અરે, આવા પૈસાદાર અને તમારા પ્રશંસક મિત્રો સામે થીગડાવાળું પેન્ટ પહેરીને બેસાય ખરું? આઇન્સ્ટાઇન બોલ્યા, એલ્સા સાંભળ, આજે મારી વર્ષગાંઠ હતી એ નિમિત્તે બધા મને મળવા આવ્યા હતા. મારા પોશાકને નહીં, આ પોશાકને જો એ મળવા આવ્યા હોય તો એ મારી પાસે બેસવાના બદલે ઓરડામાં રહેલા મારા કપડાં સાથે બેસત. અને હું તેમને વારંવાર કહેતો આવ્યો છું કે માણસ એ પોતાના પોશાકથી નહીં પરંતુ પોતાની વિદ્યા અને ઉપાસના દરમિયાન મેળવેલા જ્ઞાનથી શોભે છે. ક્યાંય જતા નહીં, ફરી મળું છું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

રાજેન્દ્ર બાબુ નાનપણમાં જે વિદ્યાલયમાં ભણતા હતા ત્યાં કડક શિસ્તનું પાલન થતું. એકવાર રાજેન્દ્ર બાબુ મેલેરિયાના રોગથી પીડાતા હતા અને તેના લીધે પરીક્ષા આપવી ખૂબ જ મુશ્કેલ હતી. થોડાક દિવસો પછી એકવાર આચાર્ય તેમના વર્ગમાં આવીને કહેવા લાગ્યા, વાલા બાળકો, હું જેટલા નામ બોલીશ એટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. આચાર્યએ નામ બોલવાના શરૂ કર્યા. આખી યાદી પૂરી થઈ પણ રાજેન્દ્ર બાબુનું નામ ન હતું. આથી રાજેન્દ્ર બાબુ ઊભા થઈને બોલ્યા, સાહેબ, મારું નામ ન આવે? આચાર્યએ ગુસ્સે થઈને કહ્યું, તે શિસ્તનો ભંગ કર્યો છે. જે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે તેમના જ નામ છે, સમજ્યો? બેસી જા. પરંતુ હું પાસ છું. આચાર્યએ ગુસ્સે થયા અને 5 રૂપિયાનો દંડ ફટકાર્યો. તમે ભલે મને 5 રૂપિયાનો દંડ કર્યો પણ હું પાસ છું. 10 રૂપિયા દંડ. આચાર્ય દેવ, ભલે હું માંદો હતો, મને મેલેરિયા હતો, પણ મેં પરીક્ષા આપી છે અને હું ઉત્તીર્ણ છું. 15 રૂપિયા દંડ. હું પાસ છું, સાચું કહું છું. 20 રૂપિયા દંડ. મેં પેપર બરાબર લખેલું. આચાર્ય ક્રોધિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હું દંડ વધારતો જઈશ, તેમ છતાં પણ આ છોકરો પોતાની જીત કેમ નથી છોડતો. 25 રૂપિયા દંડ. મારો અંતરાત્મા નથી માનતો કે હું નાપાસ છું. આ ચર્ચા ચાલતી રહી એટલામાં એક કારકુન દોડતો દોડતો આવ્યો અને આચાર્યના કાનમાં કંઈક કહેવા લાગ્યો અને રાજેન્દ્ર બાબુ પાસે આવી અને કારકુને કહ્યું, ક્ષમા કરજે ભાઈ, તું પ્રથમ નંબરે પાસ થયો છે, પણ હવે સાહેબની આબરૂ ખાતર અત્યારે તું ચૂપચાપ બેસી રહે. રાજેન્દ્ર બાબુ નમસ્કાર કરીને શાંતિથી બેસી ગયા. રાજેન્દ્ર પાસે પોતાના હાથે લખેલું પેપર હતું અને તેમને ખબર હતી કે હું પાસ જ છું. તેમનો આ દૃઢ વિશ્વાસ એ એમને જીત કરાવી દીધી. માનવ કોઈ પણ કાર્ય જો તત્પરતાથી કરે અને દૃઢ વિશ્વાસ રાખે તો અવશ્ય તેમાં સફળ જ થાય છે. તેમાં શંકાને કોઈ સ્થાન નથી. ફરી મળું છું એક નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

આખા દેશમાં ખુદાબક્ષ મુસાફરો રેલવેને ઘણી મોટી ખોટમાં નાખી રહ્યા છે. આ વકરેલા રોગને જડમૂળથી ડામી દેવા રેલવેના સત્તાવાળાઓએ અવારનવાર સખત ચેકિંગ અને ઝુંબેશ ચલાવે છે. આવી જ રીતે એકવાર રેલવેમાં ચેકિંગ સપ્તાહ ચાલતું હતું. આ સપ્તાહ દરમિયાન સમસ્તીપુર રેલવે સ્ટેશનથી ઉપડેલી ગાડીને પૂસા રોડ અને ઢોલી બે સ્ટેશન વચ્ચે રોકીને ચેકિંગ ચાલુ કર્યું. ટિકિટ વગરના અસંખ્ય મુસાફરો હતા. આ ખુદાબક્ષોને અદાલતમાં હાજર કરાવવામાં આવ્યા. આરોપીના પાંજરામાં એક વૃદ્ધનો વારો આવ્યો. ન્યાયાધીશે પૂછ્યું, કેમ ભાઈ, આટલી ઉંમરે પણ આપ ટિકિટ વગર મુસાફરી કરો છો? વૃદ્ધે કહ્યું, સાહેબ, ટિકિટ લીધા વિના મુસાફરી કરવી એ ગુનો છે એ હું સારી રીતે જાણું છું, પરંતુ હું સ્ટેશને આવ્યો ત્યારે ગાડી ઉપડી ગઈ અને મારે તે ગાડીમાં જવાનું હતું, એટલે હું સીધો ગાડીમાં બેસી ગયો. મને ટિકિટ લેવાનો સમય જ ન મળ્યો. ગાર્ડને કહેવાનો વિચાર હતો, પરંતુ ભારે ગર્દીના લીધે ડબ્બા પાસેથી હું ખસી જ ન શક્યો. ન્યાયાધીશે તો નિયમ પ્રમાણે વૃદ્ધને 200 રૂપિયાનો દંડ ફટકાર્યો. દંડ સાંભળતા જ વૃદ્ધ રડી પડ્યો. સાહેબ, દુઃખદ ઠેસને નબળે વેટ જેવું મારે થયું. દુઃખમાં વળી નવું દુઃખ ઉમેરાયું. રૂપિયાની વ્યવસ્થા કરવા માટે તો હું બરોની પાસે રહેતા રામસિંહજી પાસે ગયો હતો અને એમનો ભેટો નહીં થવાથી પૈસાની વ્યવસ્થા ન કરી શક્યો. 3 દિવસ પછી મારે 500 રૂપિયાની તાતી જરૂર છે. એ વૃદ્ધની કાકલુદી ન્યાયાધીશ સાંભળતા હતા. રામસિંહજીનું નામ કાને પડતા જ તે ચમકી ઉઠ્યા. વૃદ્ધની વાતમાં રસ પડ્યો. વૃદ્ધે વાત કરી એનો સાર એવો હતો કે રામસિંહજીના પુત્રને એક કાળે આ વૃદ્ધે વગર વેતને ભણાવ્યો હતો. રામસિંહજી દરિયાદિલના ઇન્સાન હતા. આથી તેમને વિશ્વાસ હતો કે પોતાની મુશ્કેલીમાં તે મદદ કરશે. અને પછી ન્યાયાધીશ નોકર પાસે બહારની જરૂરી સામાન મંગાવ્યો અને વૃદ્ધને આદર સહિત સામેની ખુરશી પર બેસાડ્યો. હાથમાં ધોતિયું, ચાદર અને ₹700 એમના હાથમાં મૂકીને કહ્યું, ગુરુદેવ, આપની પાસે ભણનાર એ રામદેવસિંહનો દીકરો હું પોતે જ. લો, આ વસ્તુઓ લઈ લો અને 200 રૂપિયા દંડના ભરી લે. બાકીના 500 રૂપિયા આપનું જે કામ અટક્યું હતું તે પ્રેમથી પતાવો. રામસિંહજીના એ પુત્રનું નામ શુભ હતું, રામવિલાસ મિશ્ર. કેવા ગુરુ અને કેવા શિષ્ય. ફરી મળીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

સુંદર મજાનું નગર હતું. એ નગરમાં લોકો સંપતિ રહેતા હતા. ત્યાંના લોકો ખૂબ બુદ્ધિશાળી, મહેનતુ અને સુખી હતા. એ લોકોએ ભેગા મળીને એક કાયદો બનાવ્યો કે નગરમાં રાજાને 5 વર્ષ થાય એટલે નદી પારના ગાઢ જંગલમાં હિંસક પ્રાણીઓ વચ્ચે મૂકી આવવા. કેવો વિચિત્ર કાયદો, છતાં પણ કાયદાનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું. પરિણામે જે વ્યક્તિ આ નગરનો રાજા બનતો એ વ્યક્તિ મનોમન વિચારતો કે જો માત્ર 5 જ વર્ષ જીવવાનું છે તો મોજ મજા મનાવો અને રંગરેલિયા કરો, પછી તો હિંસક પ્રાણીઓનો શિકાર જ બનવું છે. એમ માની બધા રાજાઓ આ રંગે રંગાઈ જતા. પરિણામે મંત્રીઓ દ્વારા વહીવટ તો યોગ્ય થતો જ નહીં, પરંતુ વિકાસ પણ ન થતો. એકવાર એક બુદ્ધિશાળી વ્યક્તિ આ નગરનો રાજા બન્યો. તેને પુરોગામી રાજાઓ કરતાં કંઈક અલગ કર્યું. તેને ઠેર ઠેર લોક ઉપયોગી દવાખાના, દુકાનો, બાગ બગીચા, શાળા અને મહાશાળાઓ બનાવી વેપાર ધંધાને પ્રોત્સાહન આપ્યું. પરિણામે નગરનો વિકાસ દર વધ્યો. સાથોસાથ નદી પારના જંગલમાંથી હિંસક પ્રાણીઓને પકડી પકડીને નિયત કરાયેલા અભયારણ્યમાં મૂકી દીધા. જંગલ સાફ કરાવી નવી શાળા, મહાશાળા અને નવા ધંધા રોજગારની જગ્યા બનાવી દીધી. બુદ્ધિમાન લોકોને વસાવવાની શરૂઆત કરી. આ રીતે એક સુંદર સુઆયોજિત નગર નદી પાર ઊભું કરી દીધું. 5 વર્ષ પૂરા થયા એટલે રાજાએ નગરના લોકોને ભેગા કરી ઉત્સવ મનાવી રાજે ખુશીથી પદ ત્યાગ કર્યો અને નદી પાર જવાની તૈયારી કરી. જ્યારે પહેલાના જે તે રાજાઓ નદી પાર મોકલવામાં આવતા ત્યારે રડતા રડતા અને પગ પછાડતા પછાડતા જતા. જ્યારે આ રાજા એ નગરમાંથી નદી પાર કરીને ગયા ત્યાં સામેની પ્રજાએ તેમનો

મયું કર્યું, સન્માન આપ્યું અને રાજા તરીકે કાયમ માટે હૃદયના સિંહાસને બેસાડ્યા. પરિવર્તનની કેવી ગજબ રીત છે! આ વાર્તાઓ આપણને દરેક ક્ષેત્રે ઉપયોગી કરશે. ચીરાચાલુ કામગીરીને બદલે ન્યાયપૂર્ણ અને અસરકારક રીતે કામગીરી જો કરવામાં આવે તો દરેક ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન આણી શકાય છે. ફરી મળું છું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

સુખી વૃદ્ધત્વ એટલે શું, જાણીએ આ વાર્તામાં. ગ્રીક તત્વચિંતક સોક્રેટિસ એ લોકોને ઉપદેશ આપતા અને લોકોના અનુભવોને સાંભળતા અને એમાંથી નવું જ્ઞાન પ્રાપ્ત કરતા. એકવાર એમણે એક વૃદ્ધ વ્યક્તિ સાથે વાતચીત કરવા માંડી. વૃદ્ધે પોતાના જીવનની ઘણી બધી વાતો સોક્રેટિસને કહી. અત્યાર સુધી પોતાના જીવનમાં બનેલી

નાની મોટી સારી ખરાબ લાભ બિનલાભવાળી બધી જ ઘટનાઓ તેમણે સોક્રેટિસને કહી. સોક્રેટિસને આમાંથી ઘણું જાણવા મળ્યું. પોતાનો આનંદ વ્યક્ત કરતા સોક્રેટિસે વૃદ્ધને કહ્યું, ખરેખર આપના ભૂતકાળની ઘટનાઓથી મને ઘણું જાણવા મળે છે, પણ હવે આપ આપની પાસેથી જે જાણવું છે, અત્યારે આપ આપની વૃદ્ધાવસ્થામાં શું કરો છો? વૃદ્ધ બોલ્યો, જિંદગી ભરની મારી તમામ કમાણી મેં મારા પુત્રોને આપી દીધી છે. હવે હું પુત્રો જેમ કહે છે તેમ કરું છું. જ્યાં બેસાડે છે ત્યાં બેસું છું, ને જ્યાં સુવાડે છે ત્યાં સૂઈ જાઉં છું, અને જે ખવડાવે છે તે ખાઉં છું. છોકરાઓના છોકરાઓને રમાડીને દિવસ ગાળું છું. પુત્રોના કોઈ કામને આડે હું આવતો નથી. પુત્રો કંઈક ભૂલ કરે તો હું મૌન બેસી રહું છું. હા, જો તેઓ મારી પાસે સલાહ લેવા આવે તો જરૂર સલાહ આપું છું. સલાહ આપતા હું મારી જિંદગીના અનુભવો કહી અને સંભળાવું છું, અને પોતાના જીવનમાં કશુંક ધડો લઈ શકે એવો પ્રયત્ન કરું છું. મારી સલાહનો અમલ થાય છે કે નહીં એ હું કદી નથી જોતો. તેઓ મારા કહ્યા મુજબ જીવન ગુજારે છે એવી મને અપેક્ષા પણ નથી. તેઓ કશું ભૂલ કરે તો હું એમને કશું કહેતો પણ નથી. હા, તેઓ એવી ભૂલ ફરી ન કરે તે માટે શું કરવું એવી સલાહ હું એમને જરૂર આપું છું. આ બધાથી કોઈને અપ્રિય બનતો નથી, બધાનો પ્રિય છું. મારી વૃદ્ધાવસ્થા સુખીથી પસાર થાય છે. સોક્રેટિસને એ દિવસે સુખી વૃદ્ધાવસ્થાનું રહસ્ય જાણવા મળ્યું. આગળ ફરી નાની વાત સાથે આવું છું. ક્યાંય જતા નહીં, મળીશું આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

ગોપાલકૃષ્ણ ગોખલે દેશ સેવાના કાર્યોમાં એટલા વ્યસ્ત રહેતા કે એમના ઘરના કાર્યોને એમનો અવકાશ જ ન રહેતો. દેશની સેવા ખાતર તેઓ ઘરમાં વધુ સમય આપી જ ન શકતા. એક દિવસ તેઓ કાર્યાલયમાં બેઠા હતા. મુલાકાતીઓની લાંબી કતાર જામી ત્યાં એક મુલાકાતી અંદર આવ્યા અને તેઓએ મુલાકાતોની શરૂઆત કરી. જોકે આવું રોજ બનતું. આ દિવસે મુલાકાતીઓની કતારમાં તેમની પુત્રી પણ હતી, જે તેમને કોઈ કામ અંગે મળવા આવી હતી. એમણે આ લાંબી કતારમાં રાહ જોવી પડી રહી હતી. એક બે કલાક થયા પછી પુત્રી પિતાને મળી શકી નહીં. તેણે એ મુલાકાતીઓની સંખ્યા જોઈને ગણતરી કરવાથી લાગ્યું કે 4-5 કલાકે પણ વારો આવે એમ નથી. આથી નિરાશ થઈને પુત્રી પિતાને મળ્યા વિના ઘરે પાછી જતી રહી. સાંજે ગોખલેજી ઘરે આવ્યા ત્યારે તેમને આ વાતની ખબર પડી. પુત્રીની ખિન્નતાનો તેમને અંદાજ આવ્યો. એ આખી રાત તેઓ એક મટકું પણ ન મારી શક્યા. પોતાની પુત્રીના હૃદયને કેવો આઘાત લાગ્યો હશે એ વિચારમાં તેમણે આખી રાત પસાર કરી. પુત્રીની ખિન્નતા દૂર થાય તેવો ઉદ્દેશ્યથી બીજા દિવસે પુત્રીને સુંદર સાડી ભેટમાં આપી. પુત્રીએ પણ આના બદલામાં મરાઠી પાઘડી એમને આપી. પુત્રીના પ્રેમના પ્રતીક જેવી આ રંગીન પાઘડી તેમણે પહેરવા માંડી. પછી આ પાઘડી તેના નિત્ય પોશાકનું અવિભાજ્ય અંગ બની અને પાઘડી તેમણે જીવનભર પહેરી. માત્ર ભારતમાં જ હોય તો આ પાઘડી પહેરવું એવું એ માનતા ન હતા. જ્યારે તેઓ ભારતના એક મહાન નેતા તરીકે ઇંગ્લેન્ડના પ્રવાસે ગયા ત્યારે કોઈએ એમને પાઘડી વિશે પૂછી ત્યારે તેમણે કહ્યું, પિતા પ્રત્યેના પુત્રીનું આ પ્રેમનું પ્રતીક છે, એને હું કેવી રીતે છોડી શકું? કેવો પિતા પુત્રી પ્રેમ! આપણે આપણા પરિવારના દરેક સભ્યોને પ્રેમ કરીએ અને એમને નાની મોટી ભેટ આપવાનું કદી ન ભૂલીએ. આ વાર્તાઓ પણ બહુ મસ્ત હતી. નાની હતી પણ આપણા બધા માટે ખૂબ જ જરૂરી હતી. આવતા એપિસોડમાં ફરી આવી વાતો સાથે મળીશ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

મળતી વખતે બાપે બે દીકરાઓને ભલામણ કરી, રહો ત્યાં સુધી પ્રેમથી સાથે રહેજો, ને છૂટા પડવું હોય તો પણ શાંતિથી છૂટા પડજો, જરૂર પડે તો મારા મિત્ર રામજીભાઈની સલાહ લેજો. આપણે વાત કરી રહ્યા છીએ નાની નાની વાતોની, કે જે જાણવી, સમજવી અને સાંભળવી એ ખૂબ જ જરૂરી છે. આટલું કહીને બાપા સ્વર્ગે સીતાવ્યા. બંને ભાઈઓએ પ્રેમપૂર્વક લાંબો સમય સાથે રહી નહીં શક્યા અને શાંતિથી છૂટા પણ ન પડી શક્યા. 5000ની એક વિંટી માટે મહાભારત થયું. અંતે રામજી કાકાને લવાદીમાં આવવું પડ્યું. કાકાએ રંગ પારખી લીધો. વિંટી ખાતર વેર ઊભું થતું જોઈ અને કાકા ખૂબ દુઃખી થયા. તેમણે બંને ભાઈઓને કહ્યું, વિંટીનો ફેસલો પછી કરીશું, બાકી બધું પતાવી દો. બંને ભાઈઓએ અલગ અલગ મળીને કાકાને શું સમજાવ્યું, તેથી પેલી વિંટીની વાત તો ઉછળી જ નહીં. 5 વર્ષ પછી નવા વર્ષના દિવસે નાનો ભાઈ પેલી વિંટી આંગળીએ ચડાવી મોટા ભાઈને પગે લાગવા ગયો. મોટા ભાઈ પોતાના હાથમાં એવી જ વિંટી જગારા મારતી જોઈ. પૂછતા ખબર પડી કે 5 વર્ષ સુધી પહેરવી નહીં એવી શરતે રામજી કાકાએ ખાનગીમાં બંનેને વિંટી આપી હતી. નક્કી કાકા બે નકલી વિંટી પકડાવીને અસલી વિંટી ઓહિયા કરી ગયા હશે એમ બંને વિચારી લીધું અને સીધા સોની પાસે ઉપડ્યા. વિંટીની પરખ કરાવવા ગયા. ત્યાં સોનીએ કહ્યું, બંને વિંટી મારી ઘડેલી જ છે, એક તમારા બાપાએ ઘડાવેલી અને બીજી રામજીભાઈએ 5 વર્ષ પહેલા કરાવેલી છે, બંને અસલી છે. કહો તો 6000 ગણી દઉં. બંને ભાઈઓને આખી વાત સમજાઈ ગઈ. આપણો કજિયો ટાળવા કાકાએ પોતાના પૈસે વિંટી બનાવડાવી, બંને એક એક ને આપી અને ખુશ કર્યા. કેવી લાગણીઓનો આ આત્મભોગ. બંને જઈને કાકાના પગે પડ્યા અને કાકા કહે, ભાઈઓ મેં એટલું બધું શું કર્યું છે? તારા બાપે મારા પર ભરોસો મૂકેલો કે તમે કજિયા કરીને ગામને હસાવો અને ખુવાર થાવ, એ મારાથી કેમ જોવાય? એટલે મારે ખોટું બોલવું પડ્યું. મેં તો મારી ફરજ નિભાવી છે, બીજું કંઈ નથી. એ દિવસે બંને ભાઈઓ જ નહીં પરંતુ આખા ગામે જાણ્યું કે મિત્ર ધર્મ કોને કહેવાય. આના પછીની વાત આ વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4 FM.

વર્ષ એક યુવાન એક સંન્યાસી પાસે આવ્યો અને બોલવા લાગ્યો, આપ મને કહો કે જીવન એ શું છે? સંન્યાસી બોલ્યા, ચાલ તને આ વાત સમજાવવા હું એક દ્રષ્ટાંત આપું, તેના પરથી તને જીવન શું છે, તેનું મર્મ શું છે તે સમજાઈ જશે. એટલે તેમણે દ્રષ્ટાંત આપતા કહ્યું, એક દિવસ એક પ્રવાસી જંગલમાંથી પસાર થતો હતો. અચાનક એક જંગલી હાથી તેના ઉપર ત્રાટક્યો. પ્રવાસી અચાનક પોતાની ઉપર થયેલા આ હુમલાથી ક્ષણભર સ્તબ્ધ થઈ ગયો. આમાંથી કઈ રીતે બચવું તેનો એને ઉપાય વિચારવા લાગ્યો, પણ કોઈ ઉપાય જડ્યો નહીં એટલે તે કૂવામાં કૂદી પડ્યો. કૂવામાં એક ઝાડ હતું,

પ્રવાસીએ ઝાડની ડાળી પકડી લીધી, પણ ડાળ પકડ્યા પછી તેને કુવામાં નજર કરી કુવામાં એક વિકરાળ મગર એ જડબું ફાડીને બેઠેલો હતો. પ્રવાસી જોઈને કંપી ગયો. વળી એને ઝાડ તરફ જોયું તો ઝાડ પર રહેલા એક મધપૂડામાંથી મધના ટીપા નીચે ચરી રહ્યા હતા. મધનો શ્વાસ લેવાની લાલસામાં સમક્ષના ભયને ભૂલી ગયો અને તેણે મધના ટીપા લેવા પોતાનું મુખ લંબાવ્યું અને મધનો સ્વાદ લેવા લાગ્યો. પણ આ શું, એને આશ્ચર્યકારક દ્રશ્ય જોયું. જે ડાળ પકડીને તે લટકી રહ્યો છે તે ડાળનો એક ધોળો અને એક કાળો એમ બે ઉંદર કાપી રહ્યા હતા. દ્રષ્ટાંત પૂરું થયું એટલે સંન્યાસીએ જિજ્ઞાસુ યુવકને પૂછ્યું, બોલ હવે જીવન એટલે શું, તને સમજાયું? યુવાને ના પાડી એટલે સંન્યાસી બોલ્યા, જો ભાઈ, હાથી એ કાળ છે, મગર એ મૃત્યુ છે, મધ એ જીવન રસ છે, ધોળો ઉંદર એ દિવસ છે અને કાળો ઉંદર એ રાત્રિ છે. આ બધાનું સંમેલિત નામ એટલે જીવન. યુવાનને હવે જીવન એટલે શું બરાબર સમજાઈ ગયું. આપ પણ જીવનનો મર્મ બરાબર સમજી ગયા હશો. મળું છું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિશ્વ વિજેતા બનવા નીકળેલો સિકંદર તક્ષશિલાને જીત્યા પછી એટલો થાકી ગયો હતો કે વિશ્રામ માટે થોડા દિવસ ત્યાં જ રહી ગયો. સિકંદર ભારત પર પોતાની હકુમત ચલાવવા માંગતો હતો, એટલે તેને થયું કે અહીંના લોકોની રીત ભાત અને રહેણી કહેણી વિશે મારે જાણવું જોઈએ. એમ વિચારી એક દિવસ ભારતનું જીવન દર્શન અને ઝાંખી જોવા માટે ચૂપચાપ એક ગામ તરફ ચાલ્યો. તે છુપાવેશમાં એકલો જ એ ગામમાં પહોંચ્યો. એ ગામના ચોરે એક સભા ચાલતી હતી. ઘણા ગ્રામીણ ખેડૂતો ત્યાં ભેગા થયા હતા. એક વ્યક્તિ ઊભા ઊભા બોલી, હું ગ્રામ પંચાયતના પંચ અને મુખી સામે સોગંદપૂર્વક કહું છું કે આ સોનાનો ચરુ મારો નથી, મારો એના પર કોઈ અધિકાર નથી. મેં તો મારું ખેતર શામળભાઈને વેચી દીધું છે અને તેનું ઉચિત મૂલ્ય મેં લઈ લીધું છે. આથી આ ચરુ એ શામળભાઈનો જ છે. સિકંદર આ રોચક પ્રસંગની સંપૂર્ણ જાણકારી મેળવવા ઉદ્દેશ્યથી કુતૂહલવશ સભામાં ચૂપચાપ બેસી ગયો. એ જાણવા માંગતો હતો કે ભારતીયમાં ન્યાય એ કેવી રીતે કરવામાં આવે છે. એટલી વારમાં બીજી વ્યક્તિ ઊભી થઈ, એટલે મુખીએ તેને પૂછ્યું કે શામળભાઈ તમે શું કહેવા માંગો છો? તે વિનયપૂર્વક બોલ્યો, પંચાયતના પંચ પરમેશ્વર, મારી વાત ધ્યાનથી સાંભળો અને ફેસલો કરવાની કૃપા કરો. મેં આ ખેતર લક્ષ્મણભાઈ પાસેથી ખરીદ્યું હતું. હળ જોડીને જ્યારે ખેતર ખેડવા ગયો ત્યાં હળ સાથે આ સુવર્ણ મુદ્રા ભરેલો ચરુ મળ્યો. મેં તો મારી જમીન ખરીદી હતી, સુવર્ણ મુદ્રાઓ નહીં, એટલા માટે એ મારી નથી તેમની જ છે. હું એ પાપ મારા કે બોજ માથા ઉપર નહીં આવવા દઉં. જમીનની અંદર દટાયેલી વસ્તુ ઉપર મારો કોઈ અધિકાર નથી. આ સાંભળીને સિકંદરને ખૂબ આશ્ચર્ય થયું. તે વિચારવા લાગ્યો કે જોતો ખરો આ પંચાયત શું ફેસલો કરે છે. તે જોતો હતો કે બંને ખેડૂતો પોતાના કથનમાંથી જરા પણ વિચલિત નતા થતા. પંચે પણ પરસ્પર વિચાર કરી અંતમાં ફેસલો આપ્યો કે જ્યારે બંને પક્ષ આ સોનાનો ચરુ અને તેમાંની મુદ્રાઓ લેવા તૈયાર નથી તો આ સંપત્તિ ગામની છે. આથી તેના દ્વારા એક ગુરુકુળ અને અનાથાલય બનાવવામાં આવે. જ્યાં સુધી તે બની ન જાય, તેની કાર્યકારી સમિતિ ન બને, ત્યાં સુધી તેની સંપૂર્ણ વ્યવસ્થા લક્ષ્મણભાઈ અને શામળભાઈ જોશે. આ ફેસલાથી સિકંદરે વિચાર્યું કે જે દેશના લોકો ધન પ્રત્યે બિલકુલ મોહ નથી, જેની પંચાયત લોકસેવાને જ ન્યાય માને છે અને એવા નાગરિકોની નીતિમત્તા અને ધર્મને કોઈ ડગાવી નથી શકતું, આવા દેશને પરાધીન રાખી શકાતો નથી. આ ઘટનાથી પ્રભાવિત થઈ અને સિકંદરે ભારત છોડી દીધું અને ફરીથી કદી આક્રમણ કે લૂંટફાટ ન કરવાનું મનોમન નક્કી કર્યું. ભારતીય સંસ્કૃતિનો ધ્વજ સમગ્ર વિશ્વમાં લહેરાયો. વધુ વાતો કરીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-12-96-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.